હેમંત ચૌહાણે ગયેલ આ ભક્તિ રચનાઓ સાથે જ આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં એક વિરામ આપીએ. થોડીક ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે વિક્રમ સંવત 2082, અષાઢ વદ 5, શક સંવત 1948, શ્રાવણ દિનાંક 12 એટલે કે 3 ઓગસ્ટ 2026 ને સોમવાર. અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં 5:53 થઈ છે. અમારી આજની પ્રથમ સભામાં આપ સૌ શ્રોતાઓનું અભિવાદન કરીએ છીએ. સભાનો પ્રારંભ કરીએ શરણાઈની મંગળ ધૂનથી.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની વિગતો. 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારાનો સમય રહેશે 6:30. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સુર સરિતા. સદાબહાર ગીતનો સમય રહેશે 7:00. ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો 7:20. એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30. માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સમય રહેશે 9:00. 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 10:02 સાહિત્ય પત્રિકા, જેમાં સ્વરચિત કાવ્ય પ્રસ્તુતિ રજૂ કરશે હરદ્વાર ગોસ્વામી. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીત. 11:02 ફિલ્મ સંગીત. 11:30 હિન્દી ગેરફિલ્મી ગીતો. 12:02 વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે બાળરોગ નિષ્ણાત ડોક્ટર હિરેન શાહ સાથે ઉત્કર્ષ મરાઠેની વાતચીત. 12:30 બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયરમાં વાર્તા શ્રેણી મહોતુમાંથી વાર્તા નાથી. 1:10 સુગમ સંગીત. આજના કલાકાર છે સોનિક સુથાર. ફોજીભાઈઓ માટેનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી 1:30. 2:00

આપ સાંભળી રહ્યા છો પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અને પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થઈ રહ્યું છે. હવે સાંભળીએ અમી પરીખના સ્વરમાં સુરદાસજીની ભક્તિ રચના.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ નિરંજન પંડ્યાના સ્વરમાં શંકરની રચના.

0: આ ભક્તિ રચના સાથે આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે વૃક્ષારોપણ, જેના વક્તા છે ચંદ્રકાંત રાવ.
2: વૃક્ષારોપણ. વૃક્ષ બધા દેશમાં બધા માટે ખૂબ ઉપયોગી છે, છતાં ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં તો એની ઉપયોગીતા સવિશેષ છે. માનવ પર વૃક્ષના અગણિત ઉપકાર છે. માત્ર સ્થૂલ લાભોનો વિચાર કરીએ તો પણ વૃક્ષના ઉપકાર ઉડીને આંખે વળગે એવા અને એટલા છે. સૌ પ્રથમ તો વૃક્ષ છાંયડો આપે છે. ધોમધખતા તાપમાં બળ્યો જળ્યો વટે માર્ગો રસ્તામાં કોઈ વૃક્ષ જુએ ત્યારે એને કેવો આનંદ થાય છે. વૃક્ષની છાયામાં થોડું બેસી એ રાહત અનુભવે છે અને આગળની સફર માટે નવું જોમ મેળવે છે. વૃક્ષ પંખીઓનું ઘર છે. વૃક્ષો પર કલરવ કરતા નિર્દોષ પંખીડા સૂની સીમને વસ્તી ભરી બનાવે છે. વૃક્ષ કે છોડના ફૂલ તો અનેક રીતે ઉપયોગી છે. રસ, રૂપ અને સુગંધનો સમન્વય એટલે ફૂલ. ફૂલ તો એવું પવિત્ર છે કે એ દેવશિરે ચડે છે. એનો રસ ચૂસી એમાંથી મધ બનાવે. મધના ઔષધીય ગુણો અપાર છે. આપણી અમૃતફળ જેવી કેરી તો દેવોને દુર્લભ છે. નાળિયેર, પપૈયા, કેળા, સફરજન, જામફળ, બોર, દ્રાક્ષ ઋતુ ઋતુના કેવા વિવિધ સ્વાદ અને રસ ભર્યા ફળ વૃક્ષ માનવજાતને ભેટ ધરે છે. એ ફૂલ અને ફળથી દેવને આપણે આરાધીએ છીએ. ફલાહાર તો ઉપવાસીનું ભોજન છે. વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને માનવજાત માટે અતિ ઉપયોગી એવો ઓક્સિજન બહાર કાઢે છે. આમ આરોગ્ય માટે તો વૃક્ષ આપણો સૌથી મોટો ઉપકારક સાથી છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ અનિવાર્ય છે. વૃક્ષના પાન પશુઓના ચારામાં પણ વપરાય છે. એ પલળે ને કોવાય તો ખેતી માટે ઉપયોગી ખાતર બને છે. વૃક્ષો પ્રદૂષણ અટકાવે છે. જમીનનું ધોવાણ પણ એ અટકાવે છે. વૃક્ષનું લાકડું કેટલું બધું ઉપયોગી છે. ચંદન, સીસમ અને સાગના લાકડા અતિ કિંમતી છે. આજે સિમેન્ટના જંગલો જેવા મકાનો ઊભા થઈ રહ્યા છે ત્યારે કોઈ જૂના જમાનાના સાગના લાકડામાંથી બનેલા સુંદર મકાનમાં જઈને બેસજો. તન અને મન બંને સ્વસ્થ થશે. સાગના લાકડામાંથી ઉત્તમ ફર્નિચર બને છે. સાગ સીસમના ઢોલિયા તો આપણા લોકગીતોમાં પણ વણાઈ ગયા છે. માછીમારોની હોડીઓ અને મોટા વહાણ લાકડામાંથી જ બને છે. મત્સ્ય ઉદ્યોગ પણ એક અગત્યનો વ્યવસાય છે. ગરીબોની ઝૂંપડી માટે વૃક્ષના થાંભલા, વાંસ અને વડીઓ પણ અનિવાર્ય છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, સૂપડા, ગાળાના કડા એમ ઘણું બધું બને છે. વૃક્ષના થડમાંથી ગુંદરનો રસ ઝરે છે તો કેટલાકમાંથી કાથો બને છે. વરસાદને પણ વૃક્ષો ખેંચી લાવે છે. આપણા જેવા ખેતી પ્રધાન દેશ માટે તો વરસાદ બહુ જ મહત્ત્વનો છે. વૃક્ષો આપણી પાણીની તંગી નિવારે છે. સૂકા લાકડા બળતણ માટે અનિવાર્ય જરૂરિયાત છે. બળ્યા પછી એની રાખોડી વાસણમાં માજી સ્વચ્છ કરે છે. મારા વાડાનું એક વૃક્ષ મને રોજ ગીત ગાઈ સંભળાવતા કહે છે કે ફૂલ દઉં હું દઉં છું ફળ પણ મીઠા, છાયા શીતળ આપું, પાન મારા પશુનો ચારો, અશુદ્ધિ હવાની કાપું, પ્રાણવાયુ ભરચક દઈને હું આયુ વધારું સૌના, ઔષધ દુર્લભ આપું એવા દર્દ મટે રોગીના. કેટલાક વૃક્ષોની છાલના રેશામાંથી દોરડા બને છે. ઘણા વૃક્ષોની છાલ કે એના મૂળિયા ઔષધિ ગુણ ધરાવે છે. આમ વૃક્ષનું અંગે અંગ માનવજાત માટે ઉપયોગી અને ઉપકારક છે. એક વિદ્વાન કહે છે કે સ્વયં ખાદંતી ફલાની વૃક્ષાહા. વૃક્ષો પોતે પોતાના ફળ ખાતા નથી કારણ કે

0: પરોપકારાય સતામ વિભૂતયઃ. આવા પરોપકારી વૃક્ષોની આપણે પૂજા પણ કરીએ છીએ. છોડમાં રણછોડને જોવાની આપણી સંસ્કૃતિ છે. માટે જ સરકાર પણ વૃક્ષારોપણ સપ્તાહ યોજી વૃક્ષના ઉછેરને પ્રોત્સાહન આપે છે. ચાલો આપણે સૌ પણ વૃક્ષ દેવતાની સેવા માટે ગાઈએ. વૃક્ષ અમે વાવીએ, પાણીની તપાઈએ, વૃક્ષ તો દેવ છે ગુણ એના ગાઈએ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત ચંદ્રકાંત રાવને, જેમનો વિષય હતો વૃક્ષારોપણ, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થયો છે શ્રી રામચરિત માનસ ગાનનો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે જૂના હિન્દી ફિલ્મી ગીતો માણવાનો. કાર્યક્રમ છે સુર સરિતા.

હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ આંધીનું ગીત, લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. હવે સાંભળીએ મોસમ ફિલ્મનું ગીત, ભૂપેન્દર સિંહના સ્વરમાં.

મોસમ ફિલ્મના આ ગીત સાથે સુરસરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં બરાબર 6:55 સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

કાર્યક્રમની શરૂઆતમાં આપે સાંભળ્યું ફિલ્મ મમતાનું ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં. હવે સાંભળીએ ફિલ્મ આરતીનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: આ સાથે સદાબહાર ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 સાંભળશો ગુજરાતીમાં સમાચાર. તે પહેલા એક સંદેશ.
1: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ

0: વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. EIR ની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો. વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધીમાં પરિણામની શક્યતા. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમોમાં

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગ્લાસ્ગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો. વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધીમાં પરિણામની શક્યતા. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમોમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ. અને રાજ્યમાં વરસાદ બાદ પશુઓની સારવાર માટે, પશુ ચિકિત્સા માટે વિશેષ ટીમો તૈનાત. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સાથે અમદાવાદમાં યોજાનાર 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજને એરેનામાં પ્રતિકાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપડા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યું.
1: कैपेसिटीज हम लोग के पास सफिशियंट है और हमने उसको सस्टेनेबल मॉडल पे आगे ले जाते हुए खास तौर पे होस्टेल्स और अन्य व्यवस्थाओं का भी हम लोग उसमें उपयोग कर रहे हैं. जो अहमदाबाद है वो खास तौर पे जो BRTS रूट्स है हमारे वो भी स्टेडियम से कनेक्टेड है और हम लोग के पास मेट्रो का भी पूरा जो रूट है वो भी सभी स्टेडियम से कनेक्टेड है. तो ट्रांसपोर्टेशन और होटल और रूम्स की जो बात है उसमें आज के दिन भी अगर हम इवेंट कर रहे हैं तो भी हमारे पास पर्याप्त व्यवस्था.
0: આ સાથે સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી. સમાપન સમારોહ દરમિયાન ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. આ હસ્તાંતરણ સમારોહમાં 2030 રમતોના શતાબ્દી સંસ્કરણ યાત્રાની સત્તાવાર શરૂઆત થઈ છે.
1: हमने ये पूरी गेम्स ग्रीन एनर्जी के बेस पे पूरी तैयारियां हम लोग आगे बढ़ा रहे हैं. तो खास तौर पे हमारा पूरा प्लानिंग जो है वो सस्टेनेबिलिटी पे है. और अहमदाबाद की मैं बात करूं तो हमारी सभी लोकल जो हमारे ट्रांसपोर्टेशन है, जो अर्बन ट्रांसपोर्टेशन अहमदाबाद का, वो BRTS भी अभी 100% ई बसेस होने वाली है. तो अराउंड 90% ई बसेस ऑलरेडी हो गई है और आने वाले दिनों में वो 100% ई बस पे जाएंगे. तो सस्टेनेबिलिटी में मैं मान रहा हूँ कि आज तक की एक सबसे नए सबसे अच्छे स्टैंडर्ड्स वो अहमदाबाद में आप लोग पाओगे.
0: એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડ ગ્લાસ્ગોમાં રમતોના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 24મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રાષ્ટ્ર રમતવીરોને આહવાન કર્યું. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 30મી જુલાઈએ યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે. 37.05% જેવા મતદાન બાદ આજે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. બપોર સુધીમાં હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ 14 EVM મશીનો અને 1 પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી 15 ટેબલો પર તબક્કાવાર કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે 8 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી શરૂ કરવામાં આવશે. આ મતગણતરીમાં 200 કર્મચારીઓ મતગણતરીમાં મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી હાથ ધરાશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 200થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના દીક્ષાંત ગ્રહણ સમારોહમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીની જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપતા શ્રી રૂપાણીના જીવનની સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત ગણાવ્યું હતું. શ્રી પૂજિત વિજયકુમાર રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 દાયકાથી આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે જ્ઞાન પ્રબુદ્ધિની શૈક્ષણિક પ્રોજેક્ટ હેઠળ કોર્પોરેશન અને ખાનગી શાળાઓના ધોરણ 7માં 85% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી પસંદ થયેલા 20થી 25 તેજસ્વી બાળકોને રાજકોટની શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશની સાથે અભ્યાસનો તમામ ખર્ચ અને સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

0: રાજ્યના 226 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટ અને વલસાડના કપરાડા ખાતે 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના વરસાદના કારણે રામપરા બેટી, પારવેડા રોડ, જસાપર, જીવાપર અને સાણથલી ઈશ્વરિયા રોડ બંધ કરાયા છે. કોઝવે અને ડાયવર્ઝન પર પાણીનો પ્રભાવ હોવાથી સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂણા, માલડીયાદ અને સુખપર ગામે ખેતરમાં ફેલાયેલા 55 જેટલા બાળકો અને ભાઈઓ બહેનોનું મોડી રાત્રે NDRF અને SDRF અને ગુજરાત પોલીસના જવાનો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના પડઘરી, વાવથરા જિલ્લાના દિયોદરમાં 1.5 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1 ઇંચ અને કચ્છના મુદ્રામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવથરાદના ધણીધર વિસ્તારમાં 1.5 ઇંચ, જ્યારે સુરતના ઉપરાડા તથા જૂનાગઢ શહેરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં, પાટણના રાધનપુરમાં, બનાસકાંઠાના ઓગડમાં તથા સુરતના બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોને જળાશયો માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ, દિયોદરમાં 2 ઇંચ સાથે ધણીધર તાલુકામાં 1 ઇંચ વરસાદ, સુઈગામ, નડાબેટ, વાવથરાદમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા અને પૂર બાદ સંભવિત ચેપી રોગ ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે રાહત અને તબીબી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ પશુપાલન વિભાગના 37 પશુ ચિકિત્સકોની વિશેષ ટીમો દ્વારા પૂર અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરી કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જોકે લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. ડાંગ જિલ્લાની નદીઓમાં ભારે પૂરની પરિસ્થિતિમાં કુદરતી આપત્તિના કારણે પશુહાની ભોગવના 3 પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલ કુલ 1 લાખથી વધુની સહાયના ચેકનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના વાગરા ખાતે લીમડી અભેલ રોડ પર બનેલી કાંસમાં 2 યુવાનો ડૂબવાની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે બીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. બનાવની ગંભીરતાને લઈને ગ્રામજનો પણ ભરૂચ SDMની સહાય ટીમની સાથે ખડેપગે મદદ કરી રહ્યા છે. જામનગરમાં બેપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત વિષય પર વિશિષ્ટ યુવા સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લાઇવ સંબોધન પ્રસારિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમ માડમે નશામુક્ત અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોને બિરદાવી યુવાનોને સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી.
1: આવતા દિવસોમાં સમગ્ર ભારતની સાથે સાથે જામનગર સંસદીય ક્ષેત્ર પણ નશામુક્ત, વ્યસનમુક્ત અને તંદુરસ્ત યુવાનોના નિર્માણના માધ્યમથી વિકસિત ભારતની આપણી જે પરિકલ્પના છે એની સાથે મજબૂતીથી જોડાય એ પ્રકારનો સંકલ્પ આપણા યુવાનોએ અહીં ઉપસ્થિત રહીને લીધો છે.
0: છોટાઉદેપુર જિલ્લાના અછાલા ગામમાં ડુંગરફળિયામાં એક દીપડો કુવામાં ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને 5 કલાકના જહેમતભર્યા રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને સુરક્ષિત રીતે બચાવી રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું છોટાઉદેપુર રેન્જના વન અધિકારી ફતેહ મીનાએ જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્લાસ્ગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો. વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણીની આજે મતગણતરી, બપોર સુધીમાં પરિણામની શક્યતા. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ. અને રાજ્યમાં વરસાદ બાદ પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સા માટે

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌ પ્રથમ સાંભળીએ ભૂપેન્દ્રસિંહના સ્વરમાં રાવજી પટેલની રચના.

હમણાં જ આપે ભૂપેન્દ્રસિંહના સ્વરમાં રાવજી પટેલની રચના સાંભળી. હવે સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

શુભા જોશીના સ્વરમાં આ ગીત સાથે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 7 વાગીને 45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ ભારતને સોંપાયું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બેટન અને ધ્વજ સોંપાયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસીય બેઠક આજથી લખનૌમાં શરૂ થશે. અને પાકિસ્તાનના ખૈબુર પખ્તુનવા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકોના મોત. સમાચાર વિગતવાર. કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
1: होटल कैपेसिटीज हम लोग के पास सफिशियंट है और हमने उसको सस्टेनेबल मॉडल पे आगे ले जाते हुए खास तौर पे होस्टल्स और अन्य व्यवस्थाओं का भी हम लोग उसमें उपयोग कर रहे हैं. जो अहमदाबाद है वो खास तौर पे जो BRTS रूट्स है हमारे वो भी स्टेडियम से कनेक्टेड है और हम लोग के पास मेट्रो का भी पूरा जो रूट है वो भी सभी स्टेडियम से कनेक्टेड है. तो ट्रांसपोर्टेशन और होटल और रूम्स की जो बात है उसमें आज के दिन भी अगर हम इवेंट कर रहे हैं तो भी हमारे पास पर्याप्त व्यवस्था.
0: ગઈકાલે ગ્લાસગોમાં સમાપન સમારોહ દરમિયાન ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની એરેનામાં પ્રતિકાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ PT ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. આ સાથે સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી છે. ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડે ગ્લાસગોમાં રમતના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 14મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રમતવીરોને આહવાન કર્યું. ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થની 11 દિવસની રોમાંચક સ્પર્ધામાં ભારતીય રમતવીરોએ 39 ચંદ્રકો જીત્યા, જેમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને ગંજમ જિલ્લાના તપ્ત પાણીમાં અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે. સાંભળી અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: मुर्मू आज शाम को कटक के पास बनारा में जगत गुरु कृपालु विश्वविद्यालय का उद्घाटन करेंगी. कल राष्ट्रपति भुवनेश्वर से ब्रह्मपुर तक एक विशेष ट्रेन से यात्रा करेंगी और फिर सड़क मार्ग से गंजाम जिले के तप्तपाणी जाएंगी, जहां वो मां कांधुनी देवी मंदिर और शिव मंदिर में पूजा अर्चना करेंगी. वो रात में गोलाबंधा स्थित आर्मी एयर डिफेंस कॉलेज में रुकेंगी. भुवनेश्वर और कटक में पुलिस की लगभग 40 प्लाटून तैनात करके सुरक्षा के व्यापक इंतजाम किए गए हैं. राष्ट्रपति की यात्रा के दौरान निर्धारित स्थलों के ऊपर नो फ्लाइंग जोन घोषित किया गया है. प्रकाश दास, आकाशवाणी समाचार, भुवनेश्वर.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દેશના યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનના વર્ચ્યુઅલ પ્રારંભ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. તેમણે કહ્યું કે આ સાથે ડ્રગના દુરૂપયોગ સામે 100 અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત થઈ છે.
3: आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा. हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गए, 100 मजबूत स्टेप्स.
0: દેશભરના 28,000 સ્થળોથી 1 કરોડથી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બિહાર, ગુજરાત

0: અને મધ્યપ્રદેશની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી યોજાશે. ગયા મહિનાની 30 તારીખે બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થયું હતું. મતગણતરી માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ 8:30 વાગે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં મતગણતરી સરળ રીતે થાય તે માટે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયો NSOના વડાઓની બે દિવસીય બેઠક આજથી ઉત્તરપ્રદેશના લખનૌમાં શરૂ થશે. ભારતની અધ્યક્ષતામાં આ બેઠકમાં બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિઓ ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
1: भारत की ब्रिक्स अध्यक्षता का विषय सुदृढ़शीलता, नवाचार, सहयोग और स्थिरता के लिए निर्माण है. ब्रिक्स सांख्यिकी ट्रैक के अंतर्गत भारत ने परिवर्तन के प्रेरक के रूप में गुणवत्तापूर्ण सांख्यिकी इस विषय को अपनाया है. इसका उद्देश्य ब्रिक्स के माध्यम से सांख्यिकी के प्रसार, प्रणालियों में नवाचार और ज्ञान एवं सर्वोत्तम परिपाटियों के आदान प्रदान के क्षेत्रों में सहयोग को और मजबूत करना है. इसके साथ ही विकसित होते डेटा पारिस्थितिकी तंत्र में AI की तैयारी विषय पर दो विशेष सह कार्यक्रम भी आयोजित किए जाएंगे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: ऑल इंडिया क्वोटा हेठळ MBBS અને અન્ય અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે અને 2026-27 બેચ માટેનું શૈક્ષણિક સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ડીમ્ડ અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ 4 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન, બીજો રાઉન્ડ 14 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન અને ત્રીજો રાઉન્ડ 10 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાજ્યના મત બેઠકો માટે કાઉન્સેલનો પ્રથમ રાઉન્ડ 13 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન યોજાશે. MCCA તમામ ભાગીદાર સંસ્થાઓ, રાજ્ય કાઉન્સેલિંગ સત્તાવાળાઓ અને નિયુક્ત એજન્સીઓને સમયપત્રકનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું છે કે તેમની સરકાર દિલ્હીને દેશની રમતગમત રાજધાની બનાવવાનો સંકલ્પ કર્યો છે. સુશ્રી ગુપ્તાએ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે ગઈકાલે પૂર્ણ થયેલી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપના સમાપન સમારોહને સંબોધિત કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી યોજાયેલી ચેમ્પિયનશીપમાં 25 કોમનવેલ્થ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે આ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરતા પુરૂષ અને મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં ગઈકાલે શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકો માર્યા ગયા છે અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં પોલીસ સ્ટેશનની સામે જ યોજાઈ રહેલી શાંતિ રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. હજુ સુધી કોઈ જૂથ કે વ્યક્તિ આ હુમલાની જવાબદારી લીધી નથી. સ્વાત જિલ્લા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરે કાબુલ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને અટકાવ્યો હતો. ત્યારબાદ હુમલાખોરે વિસ્ફોટ કર્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
2: નમસ્કાર. આજના અખબારોમાં મુખ્ય હેડલાઇનમાં વિવિધતા જોવા વાંચવા મળી રહી છે. ગુજરાત સમાચાર E20 પેટ્રોલ મોટરો માટે હાનિકારક ગડકરીની કબૂલાતને મુખ્ય હેડલાઇન બનાવી છે, જ્યારે સંદેશે પશ્ચિમ એશિયન દેશો યુદ્ધ ખતમ કરવા સંમત, ટ્રમ્પની ખબરને હેડલાઇનમાં છાપી છે. દિવ્ય ભાસ્કર ગામે ગામ તપાસ દવા આપી મચ્છરદાની વહેંચી, બસ્તરને મેલેરિયા મુક્ત થવાના આરેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ગુજરાતમાં મેઘમહેર, 180 તાલુકામાં વરસાદ, રાજકોટમાં સૌથી વધુ 2.72 ઇંચ વરસાદ.
0: કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ ભારતને સોંપાયું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બેટન અને ધ્વજ સોંપાયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસીય બેઠક આજથી લખનૌમાં શરૂ થશે અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકોના મોત. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સ્વદેશનું ગીત એ આર રહેમાનના સ્વરમાં. તે પહેલાં એક વિજ્ઞાપન વિરામ.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સ્વદેશનું ગીત એઆર રહેમાનના સ્વરમાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે હિન્દીમાં તેમજ 8:15 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

अब सुनिए अवरोह।

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે માહિતી સાથે મનોરંજન પૂરું પાડતો કાર્યક્રમ સવારે સવારે.

શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. 1 થી 7 ઓગસ્ટ દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવાય છે. આ સપ્તાહનો હેતુ માતાઓમાં સ્તનપાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે. WHO અને યુનિસેફ સાથે મળીને 1992થી આ દિવસ ઉજવે છે. સ્તનપાન એ બાળકનો પહેલો અને સૌથી મોટો અધિકાર છે, જે તેની આવતીકાલ ઉજ્જવળ બનાવે છે. દર વર્ષે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સ્તનપાનને સપોર્ટ કરો એ મુખ્ય સંદેશ હોય છે. બાળક માટે પહેલું રસીકરણ એટલે કોલેસ્ટ્રોમ, એટલે પહેલું દૂધ જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, અને 6 મહિના સુધી બાળક માટે ફક્ત માતાનું દૂધ જ પૂરતું છે. તે બાળકની બુદ્ધિમત્તા, વ્યક્તિત્વ અને શારીરિક વિકાસમાં મદદ કરે છે, તેમજ માતા માટે ગર્ભાશયને જલ્દી રિકવરી આવે છે અને અન્ય રોગોથી બચાવ થાય છે. સાંભળીએ પહેલું ગીત ભૂપેન્દરના સ્વરમાં ફિલ્મ ગૃહ પ્રવેશથી.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: શ્રોતા મિત્રો, આજે હિન્દી સાહિત્યના રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્તની જન્મ જયંતિ છે. તેમનો જન્મ 3 ઓગસ્ટ 1886ના રોજ ચિરગાંવ ઝાંસી ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમનું ઉપનામ રાષ્ટ્રકવિ હતું. તેઓ દ્વિવેદી યુગના સૌથી મોટા કવિ હતા અને ગાંધીજી તેમજ ભારતના સ્વતંત્રતા આંદોલનથી ખૂબ પ્રભાવિત હતા. તેમના સાહિત્યની ખાસિયત એ હતી કે તેમણે ખડી બોલીને સમૃદ્ધ બનાવી, એટલે કે હિન્દીને સરળ અને લોકભોગ્ય ભાષા બનાવવામાં બહુ મોટો ફાળો આપ્યો. સ્ત્રીઓ, તેમનું જીવન અને દેશભક્તિ તે તેમની કવિતાના મુખ્ય વિષય રહેતા. તેમણે પૌરાણિક પાત્રોને નવા રૂપ આપ્યા. રામ, સીતા, ઉર્મિલા, યશોધરા જેવા પાત્રોને માનવીય દ્રષ્ટિકોણથી આલેખ્યા, જેથી તેમ અને સરળ ભાષાના કારણે તેમની કવિતા સામાન્ય લોકો સુધી પહોંચી. તેમની પ્રસિદ્ધ રચનાઓમાં તેમનું મહાકાવ્ય સાકેત, જે ઉર્મિલાના દ્રષ્ટિકોણથી આખું રામાયણ કહે છે, અને બીજું યશોધરા, જે ગૌતમ બુદ્ધની પત્ની યશોધરાના ત્યાગની વાત છે. આ ઉપરાંત પંચવટી, દ્વાપર, જયદ્રથ વધ, ભારત ભારતી, આ બધી તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. ભારત ભારતી તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ છે, જેમાં દેશનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું વર્ણન છે. તેથી તેમને રાષ્ટ્રકવિ કહેવાયા. હવે સાંભળીએ ફિલ્મ હમ દોનોનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: શ્રોતા મિત્રો, આજે સંગીતકાર જયદેવની જન્મજયંતિ પણ છે. હિન્દી સિનેમામાં તેમને સુરોના જાદુગર અને ભક્તિ સંગીતના શહેનશાહ કહેવામાં આવતા. તેમનું પૂરું નામ જયદેવ વર્મા હતું. તેમનો જન્મ 3 ઓગસ્ટ 1918 રોજ લુધિયાણા, પંજાબમાં થયો હતો. તેમનું નિધન 5 જાન્યુઆરી 1987 રોજ મુંબઈ ખાતે થયું. તેમનું ઉપનામ બાબા જયદેવ હતું. તેઓ શાસ્ત્રીય સંગીતના ઊંડા જ્ઞાની હતા. તેમના ગીતો સાંભળવામાં જેટલા સરળ અને લયબદ્ધ લાગતા હતા તેટલા જ અઘરા પણ હતા. તેમની ખાસિયત હતી કે તેઓ શાસ્ત્રીય રાગનો આધાર લઈને સંગીતને ફિલ્મોમાં ખૂબ સરસ રીતે ઉતારતા અને સામાન્ય લોકોને પણ તે સંગીત સાંભળવું ખૂબ ગમતું.

તેમના ગીતો આમ ઓછા છે. 35 વર્ષમાં તેમણે ફક્ત 90 ફિલ્મોમાં સંગીત આપ્યું છે, પણ તેમનું દરેક ગીત અમર થઈ ગયું છે. તેમના ભજન અને ગઝલ દિલને સ્પર્શી જાય તેવા હોય છે. લતા મંગેશકર, આશા ભોંસલે, મુકેશ તલત મહેમૂદ, દરેક સાથે તેમણે ચિરંજીવી ગીતો આપ્યા છે. તેમની મશહૂર ફિલ્મોમાં હમ દોનો, રસિયા, કિનારે કિનારે, ગમન, આલાપ વગેરે ફિલ્મો છે. 3 વખત નેશનલ એવોર્ડ જીત્યા છે સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશક તરીકે. 1961માં હમ દોનો, રસિયા માટે 1964માં, અને 1979માં ગમન ફિલ્મ માટે, અને 1974માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આવો સાંભળીએ તેમનું જ એક ચિરંજીવી ગીત છાયા ગાંગુલીના સ્વરમાં. ફિલ્મ છે ગમન.

એક અન્ય શાયરનો આજે જન્મ જયંતિ છે, શકીલ બદાયુની. તેમનું આખું નામ શકીલ બદાયુની. જન્મ 3 ઓગસ્ટ 1916 રોજ બદાયું ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓ ઉર્દુ શાયર હતા. 1940 થી 1970 સુધી તેમણે ફિલ્મી દુનિયામાં રાજ કર્યું. નૌશાદ, શંકર જયકિશન જેવા દિગ્ગજ સંગીતકારો સાથે તેમણે કામ કર્યું. તેમની ખાસિયત એ હતી કે તેમની શાયરીમાં પ્રેમ અને પીડા બંને જોવા મળતા. ઉર્દુ અને હિન્દીને એટલી સરળ બનાવીને કવિતા લખતા કે ગામડાનો માણસ પણ સમજે. બૈજુ બાવરા, મધર ઇન્ડિયા, ગંગા જમના જેવી ફિલ્મોમાં તેમણે નૌશાદ સાથે જોડી બનાવી. મોગલે આઝમ, કોહિનૂર, ગંગા જમના વગેરેમાં તેમણે ગીતો લખ્યા. 3 વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો શ્રેષ્ઠ ગીતકાર તરીકે. 1960માં 14મા ચાંદ તરીકે ચાંદમાં મળ્યો. '62માં ઘરાના ફિલ્મ માટે 2 ગીતો માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આવો સાંભળીએ કાર્યક્રમના અંતમાં તેમનું જ લખેલું એક ગીત ફિલ્મ કોહિનૂરથી.

કોહિનૂર ફિલ્મના આ ગીત સાથે સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સવારે સવારે.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ મુકેશના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

ગુજરાતી ગીતોના કાર્યક્રમના અંતે સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

0: આશા ભોંસલેએ ગાયેલા આ ગીત સાથે આજનો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 10 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. યુદ્ધવિરામના પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે નિફ્ટીમાં 170 પોઈન્ટ અને સેન્સેક્સમાં 550 પોઈન્ટનો વધારો. ગ્લાસ્ગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે અમદાવાદને સોંપાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સોંપાયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના 3 દિવસના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશો સંખ્યા સુધારા બિલ 2026 પર ચર્ચા થવાની શક્યતા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે તેમની સરકારે દિલ્હીને દેશની રમતગમત રાજધાની બનાવવાનો સંકલ્પ કર્યો છે. ઓલ ઇન્ડિયા કવોટા હેઠળ MBBS અને અન્ય અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે. ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સની 4થી આવૃત્તિ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસીય બેઠક

આજથી લખનઉમાં શરૂ થશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા આત્મઘાતી હુમલામાં 14 લોકોના મોત. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે શ્રી પૂજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. ડાંગમાં પૂરથી પશુહાની ભોગવનાર પશુપાલકોને ધારાસભ્ય વિજય પટેલના હસ્તે 1,00,000 રૂપિયાથી વધુની સહાય. છોટાઉદેપુરના અછાલા ગામે કુવામાં ખાબકેલા દીપડાને વન વિભાગે 5 કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત બચાવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગે જન્મજાત અન્નનળી ન ધરાવતા 2.5 વર્ષના બાળક પર અત્યાધુનિક ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. રાજ્યમાં વરસાદ બાદ પશુઓની સારવાર માટે પશુ ચિકિત્સા માટે વિશેષ ટીમો તૈનાત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે આજે યલો એલર્ટ. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા, જેમાં આજે રજૂ કરીશું સ્વરચિત કાવ્ય પ્રસ્તુતિ. કવિ છે શ્રી હરદ્વાર ગોસ્વામી.
1: કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
2: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
1: પ્રસારણની પાંખે સાહિત્ય પત્રિકા સાંભળતા સર્વે શ્રોતાઓને શૈલેષ પંડ્યાના નમસ્કાર. ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, આજે સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી પ્રસ્તુત કરી રહ્યા છે પોતાની સ્વરચિત રચનાઓ.
3: નમસ્તે શ્રોતા મિત્રો, હું હરદ્વાર ગોસ્વામી આજે કેટલીક કવિતાઓ આપની સાથે વહેંચવા આવ્યો છું. કવિતાઓ જ્યારે પ્રસ્તુત કરીએ છીએ ત્યારે એ આનંદ કંઈક જુદા પ્રકારનો હોય છે. સત્યનારાયણ ભગવાનની કથામાં જેમ ચરણામૃત વહેંચીએ અને આપનાર સુગંધિત થાય એમ લેનાર પણ સુગંધિત થતો હોય છે. તો ચાલો સુગંધની યાત્રા, શબ્દની યાત્રા આરંભીએ. મારું પહેલું કાવ્ય છે શબ્દ. શબ્દ, તારો લાખ લાખ આભાર. શબ્દ, તારો લાખ લાખ આભાર કે મારા એકાંતને અરિજિત સિંઘ આપ્યો. તે મને શીખવ્યું કે યોગ્ય ક્રમમાં ગોઠવાશો તો તમે વાક્ય બની જશો. શબ્દ સારા હશે તો સૌને ગમશે, અને ખરાબ શબ્દો કદી ગ્રંથસ્થ થઈ નથી શકતા. એ તો ભટક્યા કરે છે અશ્વત્થામાની જેમ દર બદર. એવા શબ્દો પણ ન બોલો કે એની સામે મૌન વધુ સારું લાગે. તારા સરનામે મારો નિવાસ. શબ્દ, તારા સરનામે મારો નિવાસ. તું મારો અધૂરો અધ્યાસ, તું મારું અનુસંધાન આઠમું પાનું. જાણે પ્રિયતમાને મળવાનું બહાનું. મારી ચામડી ઉતારી મારા ચપ્પલ બનાવું તો પણ તારું ઋણ ન ઉતરે. તારા, હા તારા જ કારણે સંવનનના સાથમાં આકાશે વિહરી શક્યો અને પ્રસવ પીડા સમજી શક્યો. શબ્દો, તારા કારણે હું અર્થસભર બન્યો. બીજું કાવ્ય છે રાત પડે ને. રાત પડે ને તારા આવે અને

તારા આવવાની તૈયારીઓ હું શરૂ કરી દઉં. રાત પડે ને તારા આવે અને તારા આવવાની તૈયારીઓ હું શરૂ કરી દઉં. આયખાના આંગણે દીવા પ્રગટાવું, દિલના દરવાજે તોરણ લટકાવું, રોમ રોમની ચાદર બિછાવું, ઓઠના હિંચકે ઝૂલતા ગીતને ઠેસ મારું, ફેલાયેલી બાહોના તકિયાને બરાબર ગોઠવું, ઉંબરાને ઊંચકીને છેક શેરી સુધી લઈ જાઓ, આંખોના છજે તાકી લઉં દૂર ક્ષિતિજ સુધી, અડવાણા પગને તારા રસ્તાની લાલચ આપું, જુઈના ઝુમખામાં ચાંદનીને ગોઠવું, મનના ઓરડે સ્મરણોની ચાદર પાથરું અને અંતે સવાર પડતા સૂર્યને સુવડાવી દઉં. અને અંતે સવાર પડતા સૂર્યને સુવડાવી દઉં. ફરી રાત પડે, તારા આવે અને તારા આવવાની તૈયારીઓ હું શરૂ કરી દઉં. પછી એક ગીત છે, ચાલ વતનમાં પાછા જઈએ, ચાલ વતનમાં પાછા જઈએ, મૂળ પ્રમાણે મબલક મોહરી ફૂલ ગુલાબી તાજા થઈએ, ચાલ વતનમાં પાછા જઈએ. ચાલ બધીએ ગેમ મૂકીને પકડમ દાની રમત રમીએ, ચાલ બધીએ ગેમ મૂકીને પકડમ દાની રમત રમીએ, સંબંધોના સેટ બોક્સમાં એકબીજાને એમ જ ગમીએ, પ્રવાસનું પેકેજ ફગાવી જંગલ જંગલ જાડી ફરીએ, પ્રવાસનું પેકેજ ફગાવી જંગલ જંગલ જાડી ફરીએ, પાણી ભરવા જાતા પહેલા બધી છોકરી આંખે ભરીએ, સપનાઓને આંખ વટો દઈ, સપનાઓને આંખ વટો દઈ, નકરી નિંદર સાથે લઈએ, ચાલ વતનમાં પાછા જઈએ. સોમા કાકાની ટોપી પર ટોપી બાજ લખી નાખીએ, સોમા કાકાની ટોપી પર ટોપી બાજ લખી નાખીએ, છાતીના ડુંગરને આજે ફરી ફરીને ફરી ઝાંકીએ, પાઠ જીવનના અહીંથી શીખ્યા કેમ વતનના દ્વાર વાંખીએ, પાઠ જીવનના અહીંથી શીખ્યા કેમ વતનના દ્વાર વાંખીએ, રોમ રોમમાં માટી વ્યાપી વન વગડાની મહેક ચાખીએ, ખૂબ લીધું એની પાસેથી આજે થોડું એને દઈએ, ખૂબ લીધું એની પાસેથી આજે થોડું એને દઈએ, ચાલ વતનમાં પાછા જઈએ, મૂળ પ્રમાણે મબલક મોહરી ફૂલ ગુલાબી તાજા થઈએ. પછી એક ગીત છે કે ફરી દેશને કરો ધબકતો, ફરી દેશને કરો ધબકતો, મંચ ઉપર હો માનવતા તો તાના રીરી તખતો, ફરી દેશને કરો ધબકતો, ફરી આભથી વાલ વરસતું ખુશીઓના ખેતરમાં, ફરી આભથી વાલ વરસતું ખુશીઓના ખેતરમાં, કલરવ કરતા કિરણો વચ્ચે અજવાળું ભીતરમાં, પર્વત થઈને ઉગી જાશે સપના હર પથ્થરમાં, મેઘધનુ ના પાડે શેનું તિરંગો હર ઘરમાં, મેઘધનુ ના પાડે શેનું તિરંગો હર ઘરમાં, ફરી કોઈનો ચહેરો હસતો, ફરી કોઈનો ચહેરો હસતો, ફરી દેશને કરો ધબકતો, ફરી તમારી ચૂક થઈ તો ફરી દાખલો માંડો, ફરી તમારી ચૂક થઈ તો ફરી દાખલો માંડો, કોઈ ચમેલી ક્યાંથી ઉગે બાવળ વાવ્યો ગાંડો, ફરી શિખરને સરનામું ને ફરી ફુરા

આવશે ખાડો, ફરી શિખરને સરનામું ને ફરી પુરાશે ખાડો, હર હૈયાને વિસ્તારીને બધી તોડીએ વાડો, ફરી મંજિલે જાશે રસ્તો, ફરી મંજિલે જાશે રસ્તો, ફરી દેશને કરો ધબકતો, મંચ ઉપર હો માનવતા તો તાના રીરી તખતો.

પીડાઓને નસીબમાંથી છેકો, હરી હવે તો તું જ છે મારો સાચો ટેકણ ટેકો. શોક સમાચારોના કાગળ ઘરની બારે મૂકું, ચિંતાની ચોપાટે મારું ગાંડું થાતું કૂકુ. શૂન્ય બનેલા શ્વાસોથી તો કેમ વાંસળી ફૂંકું. તું જ પછી નારાજ થઈશ જો દુનિયા સામે ઝૂકું. રોજ કાનમાં વાગ્યા કરતો એકલતાનો લહેકો, હરી હવે તો તું જ છે મારો સાચો ટેકણ ટેકો. તું છે તરણું, તું છે શરણું, તું જ આખર બાજી. છેલ્લા ડચકારે ઉભેલી ઈચ્છા કરને સાજી. શ્રદ્ધા પણ શરમાઈ ગઈ છે, લાગણીઓ પણ લાજી. ખુશીઓને તો ખૂબ રડાવી દુઃખને કરને રાજી. સાવ હવે ભૂલાઈ ગયા છે ડણકારાને ડેકો, હરી હવે તો તું જ છે મારો સાચો ટેકણ ટેકો. ગઝલ છે. ખોટી વાતો શું કરવાની ચિત્રોની નદીઓ તરવાની. ઉંબરને શું પકડી બેઠો ઉંમર છે હરવા ફરવાની ને એક રૂપિયે કશું ન આવ્યું. આખો ખોબો એક જ આની ને એણે ફૂલો સ્વીકાર્યા તો મહેક મહેક થઈ ગઈ મનમાની ને છાતી વચ્ચે વાવાઝોડું પવન શ્વાસનો છે તોફાની ને તડકો સીધો તન પર આવે. જગ્યા છે આ તો મોકાની. ખોટી વાતો શું કરવાની ચિત્રોની નદીઓ તરવાની. ગઝલ છે. સ્વપ્નની કિંમત ચૂકાવી રોકડી લ્યો ગણી લો આંસુઓની થોકડી. ને કેમ કરતો પ્રેમ અમને આટલો. આજ બરબાદી મહી મળતી કડી. કેટલા વસ્ત્રો અધૂરા રહી ગયા. ગૂંચવી નાખી છે કોણે કોકડી. એ પ્રશંસાને ફૂંકીને પીએ એટલી ઉડાડ ના તું ઠેકડી. ને હોય ઈશ્વર તો તને વંદન કરી દોસ્ત તારા નામ ઉપર ચોકડી. સ્વપ્નની કિંમત ચૂકાવી રોકડી લો ગણી.

हिलो आंसुओं की थोकड़ी के राह जोता आंगणा छे आवजे राह जोता आंगणा छे आवजे साव खुल्ला बारणा छे आवजे साव खुल्ला बारणा छे आवजे शून्यता आंसू हृदय ने शायरी शून्यता आंसू हृदय ને શાયરી ધાર તો કારણ ઘણા છે આવજે ધાર તો કારણ ઘણા છે આવજે ને ઘેર મારે એ તને લઈ આવશે ઘેર મારે એ તને લઈ આવશે માર્ગ સગળા આપણા છે આવજે ને એમને પણ હૂંફ તારી જોઈએ એમને પણ હૂંફ તારી જોઈએ ધ્રુજતા સૌ તાપણા છે આવજે આંખ ઉભડક હોઠ અફડક મૌન મન આંખ ઉભડક હોઠ અફડક મૌન મન શ્વાસ પણ લ્યો સો ગણા છે આવજે પાલડી બસ સ્ટેન્ડ ઊભી હોય તો પાલડી બસ સ્ટેન્ડ ઊભી હોય તો ઘર અમારું વાસણા છે આવજે રાહ જોતા આંગણા છે આવજે સાવ ખુલ્લા બારણા છે આવજે પછીની રચના છે જિંદા દિલીથી છલ છલો છલ જાત છે ગુજરાત છે જિંદા દિલીથી છલ છલો છલ જાત છે ગુજરાત છે નરસિંહ ભગતનું ઝૂલતું પરબાત છે ગુજરાત છે અંધાર ખંખેરી બધો ઉભો થઈને જો જરા અંધાર ખંખેરી બધો ઉભો થઈને જો જરા તારા મઢી સપના સજી આ રાત છે ગુજરાત છે બે ચાર ચરણોની અહીં જો ધૂળ પડતી હોય તો બે ચાર ચરણોની અહીં જો ધૂળ પડતી હોય તો એ આંગણું પાવન થયાની વાત છે ગુજરાત છે તે આવો ઘરે તો લાગણી લથબથ ઊભી સત્કારવા આવો ઘરે તો લાગણી લથબથ ઊભી સત્કારવા સામે મળો તો સ્મિતની સોગાત છે ગુજરાત છે ઇતિહાસને પૂછી જુઓ ને ક્ષણ બધી વાંચી જુઓ ઇતિહાસને પૂછી જુઓ ને ક્ષણ બધી વાંચી જુઓ હારી ગયા હર એક ઝંઝાવાત છે ગુજરાત છે જિંદા દિલીથી છલ છલો છલ જાત છે ગુજરાત છે નરસિંહ ભગતનું ઝૂલતું પરબાત છે ગુજરાત છે પછીની ગઝલ છે ડગુ મગુ કે દંડવત ના થાતી ભાષા ડગુ મગુ કે દંડવત ના થાતી ભાષા ઓકારા પડકારા કરતી ગાતી ભાષા ડગુ મગુ કે દંડવત ના થાતી ભાષા ઓકારા પડકારા કરતી ગાતી ભાષા ને હું બોલું તો બાબડ ભૂતી ભૂલ ભરેલી હું બોલું તો બાબડ ભૂતી ભૂલ ભરેલી તું બોલે તો કેવી આ શરમાતી ભાષા ને પ્રેમ નામના પ્રદેશની મીઠી મદમાતી પ્રેમ નામના પ્રદેશની મીઠી મદમાતી આખી દુનિયાને કેવી સમજાતી ભાષા ને દલપતના ડાપણને દાઢે વળગાડીને દલપતના ડાપણને દાઢે વળગાડીને નર્મદના જોસ્સા જેવી જઝબાતી ભાષા એક એક અક્ષરમાં આવે મહેક મજાની એક એક અક્ષરમાં આવે મહેક મજાની ચોક્કસ
એ તો

0: હોવાની ગુજરાતી ભાષા એક એક અક્ષરમાં આવે મહેક મજાની, ચોક્કસ એ તો હોવાની ગુજરાતી ભાષા, ડગુમગુ કે દંડવત ન થાતી ભાષા, હોકારા પડકારા કરતી ગાતી ભાષા. પછીની રચના છે, અંતિમ રચના, કે એના કરતા હે ઈશ્વર દે મરવાનું, એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું, ને એ જ પામશે પાન નવા ને નવી હવા, એ જ પામશે પાન નવા ને નવી હવા, જેણે શીખ્યું દોસ્ત સમયસર ખરવાનું, ને મોજું આવ્યું માથે ત્યારે સમજાયું, મોજું આવ્યું માથે ત્યારે સમજાયું, પુસ્તક વાંચી શીખાશે નહીં તરવાનું, ને બટન ટાંકવાનો લાગે છે વેત નથી, બટન ટાંકવાનો લાગે છે વેત નથી, તો જ બને ખુલ્લી છાતીએ ફરવાનું, ને ઈશ્વરથી પણ મોટો હો તો કહી દેતું, ઈશ્વરથી પણ મોટો હો તો કહી દેતું, શરૂ આજથી તને સલામો ભરવાનું, એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર.
1: ધૂની તરંગોની તાલ પર આપ માણી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. શ્રોતા મિત્રો, આજે સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આપે આસ્વાદ લીધો કવિશ્રી હરદ્વાર ગોસ્વામીની સ્વરચિત રચનાઓનો. અને મિત્રો, આવો હવે માણીએ એક કાલજયી રચના, સંગીત નિયોજન ગૌરાંગ વ્યાસનો, શબ્દ સૃષ્ટિ ઉભી કરી છે અવિનાશ વ્યાસે.

0: મિત્રો, પ્રસારણની પાંખે આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અચૂક જણાવશો. આપના સ્નેહથી તરબતર પત્રોની અમે રાહ જોઈશું. ફરીથી મળીશું મિત્રો. તો આજે રજા આપો. નમસ્કાર.
1: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ દુરિયાનું ગીત અનુરાધા પોંડવાલ અને ભૂપેન્દ્રસિંહના સ્વરમાં.

શ્રોતા મિત્રો, સ્થાનિક પરંપરાથી વણકહી વાતો સુધી દરેક જિલ્લો ભારતની સંસ્કૃતિનો આત્મા છે. જેમ્સ ઓફ ઇન્ડિયા માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક એવી પહેલ છે જે તમારી સર્જનાત્મકતાને મૌલિક રૂપે રજૂઆતને વેવ્સ ઓટીટી પર રજૂ કરશે. તમારા જિલ્લાની સંસ્કૃતિ, વારસો, પર્યટન, ખાણીપીણી, કલા અને પરંપરાને ઉજાગર કરતા કન્ટેન્ટ બનાવી વેવ્સ ઓટીટીના માય વેવ્સ પર જઈને અપલોડ કરો અને વેવ્સ ઓટીટીના આકર્ષક પુરસ્કારો મેળવો. કારણ કે દરેક સર્જક પાસે એક વાર્તા હોય છે અને દરેક વાર્તા માટે મંચ હોય છે. હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં પ્રેમ પરબત ફિલ્મનું ગીત.

સિતારા ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે સુગમ સંગીતનો. આજના કલાકાર છે શિલ્પા પંડિત. વાદ્યવૃંદમાં તબલા પર છે રાકેશ વાણી, ઇલેક્ટ્રિક ઓર્ગન પર શશિકાંત સાધુ અને ડુંગી પર પ્રમોદ કુમાર પાટીલ. સૌ પ્રથમ સાંભળીએ પ્રાચીન અષ્ટલક્ષ્મી સ્તોત્ર શિલ્પા પંડિતના સ્વરમાં.

0: શિલ્પા પંડિતે ગાયેલી આ રચના સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં બરાબર 11 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા બિલ 2026 પર ચર્ચા થવાની શક્યતા. યુદ્ધવિરામના પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે નિફ્ટીમાં 198 પોઈન્ટ અને સેન્સેક્સમાં 600 પોઈન્ટનો વધારો. વડોદરાની માંજલપુર બેઠકની મતગણતરીમાં ભાજપા ઉમેદવાર સતીશ પટેલને સરસાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટુકડીના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભાશીતમ દ્વારા લોકોને ક્યારેય ધીરજ ન છોડવાનું આહ્વાન કર્યું. પશ્ચિમ એશિયામાં શાંતિની આશાને કારણે ક્રૂડ ઓઇલમાં નરમાઈનો માહોલ. WTI ક્રૂડ $80થી નીચે આવ્યું. જાપાન અને અમેરિકાએ જાપાની ચલણના 40 વર્ષના તળિયે જતા રોકવા માટે એક સંકલિત યેન ખરીદીની પુષ્ટિ કરી છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ ધામ ખાતે દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ. કચ્છની અંજાર પોલીસે મેઘપર કુંભારડીમાંથી લાખો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 40 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડના નાના પોંઢામાં 1.5 ઇંચ વરસાદ. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું છે કે તેમની સરકારે દિલ્હીને દેશની રમત ગમત રાજધાની બનાવવાનો સંકલ્પ કર્યો. ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ MBBS અને અન્ય અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. અને ટ્રાઈ સર્વિસીસ ફ્યુચર વોર

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ અંધાધૂનનું ગીત આયુષ્માન ખુરાનાના સ્વરમાં.

0: સચિન જિગર જોનીતા ગાંધી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું આંખ મિચોલી.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને રૂપિયા 10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક

પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ

સરકારની પ્રાથમિકતા રહી છે અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

વિશાલ મિશ્રા અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું મેટ્રો ઇન દિનો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. અભિદા પરવીનને સાંભળીએ.

ગુલામ અલીને આપ સાંભળી રહ્યા હતા. ગઝલના શબ્દો હતા, નજર સે નજર કો સલામ આ ગયા. ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ અબિદા પરવીનને. ગઝલના શબ્દો છે, ખુશ્બુ શબનમ.

ગુલામ અલીને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદની બંને કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોના હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી અને રાજ્યસભાની કામગીરી 2 વાગ્યા સુધી સ્થગિત. પંજાબમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ તમામ 170 વિધાનસભા મતવિસ્તારોમાં ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન પૂર્ણ. યુદ્ધવિરામના પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુ અને સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઉછાળો. મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા શોષણના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજભૂષણને દિલ્હીની અદાલતે નિર્દોષ જાહેર કર્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં 4થું સ્થાન મેળવવા બદલ ભારતીય દળની પ્રશંસા કરી છે. ભારત સરકારે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા જંતર મંતર પર આંદોલન ફરી શરૂ થયા હોવાના એક બનાવટી વીડિયોને નકારી કાઢ્યો. અમદાવાદ મહાનગરપાલિકાએ આજથી ફોટો સાથેના લગ્ન પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું. વડોદરાની માંજલપુર બેઠકની મતગણતરીમાં ભાજપા ઉમેદવાર સતીશ પટેલને સરસાઈ. પશ્ચિમ એશિયામાં શાંતિની આશાને કારણે ક્રૂડ ઓઇલમાં નરમાઈનો માહોલ. WTI ક્રૂડ $80 નીચે આવ્યું. જાપાન અને અમેરિકાએ જાપાની ચલણના 40 વર્ષના તળિયે જતા રોકવા માટે એક સંકલિત યેન ખરીદીની પુષ્ટિ કરી છે. અને ભાવનગરની વિદ્યાર્થિની રીવાબા ચુડાસમાએ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીત્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્ર છે. આપ સૌનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં. શ્રોતા મિત્રો, આજે આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ, જે માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે એક

0: મહત્વપૂર્ણ અભિયાન છે. માતાના દૂધને જન્મ પછી બાળકો માટે સૌથી સલામત, સૌથી સંપૂર્ણ અને સૌથી કુદરતી ખોરાક માનવામાં આવે છે. તે માત્ર બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતું નથી, પરંતુ માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક બંધનને પણ મજબૂત બનાવે છે. ચાલો બાળરોગ ચિકિત્સક ડોક્ટર હિરેન શાહ પાસેથી આ વિષય પર વધુ માહિતી મેળવીએ.
1: નમસ્કાર. લગભગ 25 વર્ષ પહેલા હું રાજસ્થાનના શેખાવતી પ્રદેશમાં આવેલા ઐતિહાસિક શહેર માંડવામાં પ્રવાસ કરી રહ્યો હતો. તે સમગ્ર દુનિયામાં ભીત ચિત્રોથી સજેલી ભવ્ય હવેલીઓ માટે જાણીતું છે. ત્યાં એક જૂની પડતર હવેલીમાં મને એક દુર્લભ ફ્રેસ્કો જોવા મળ્યું. તેમાં બાલ ગણેશ હતા. તેમના પરિચિત લાડવા સાથે નહીં કે પગ પાસે બેઠેલા મૂષક સાથે નહીં, પણ માતા પાર્વતીના પ્રેમાળ ખોળામાં સમાયેલા ધાવણ પિતા બ્રેસ્ટફીડિંગ કરતા. એક દિવ્ય અને અત્યંત લાગણીસભર દ્રશ્ય જે મને ઊંડે સ્પર્શી ગયું. મેં તેનો ફોટોગ્રાફ લીધો, તેને મોટું કરાવ્યું. બાળક આપણું કે ભગવાનનું, માતાનું ધાવણ સર્વશ્રેષ્ઠ. સરળ ભાષામાં કહીએ તો એનો અર્થ, બાળક આપણા જેવા સામાન્ય મનુષ્યનું હોય કે શિવ પાર્વતી જેવા દૈવી માતા પિતાનું, માતાનું ધાવણ તો સર્વોત્તમ જ છે. સ્તનપાનની પવિત્રતા અને પ્રાચીનકાળથી સાબિત થયેલા જ્ઞાનની આ એક સુંદર ઝાંખી કરાવે છે. મિત્રો, હું ડૉક્ટર હિરેન શાહ, બાળરોગ નિષ્ણાત. વિશ્વ સ્તનપાન સપ્તાહના અવસરે આજે હું આપની સાથે વાત કરી રહ્યો છું. દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિશ્વમાં બ્રેસ્ટ ફીડિંગ વીક ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની વૈશ્વિક થીમ છે બ્રેસ્ટ ફીડિંગ ફોર એ સસ્ટેનેબલ સ્ટાર્ટ ઇન લાઈફ, સ્ટ્રેન્ધન વોટ વર્ક્સ. એટલે કે જીવનની સ્વસ્થ અને સશક્ત શરૂઆત માટે સ્તનપાન, જે પેઢીઓથી પ્રચલિત છે, તેને વધુ પ્રબળ અને વધુ વ્યાપક બનાવીએ. આ કાર્યક્રમ સાંભળતા તમામ માતાઓ, પિતાઓ, દાદા દાદી, નાના નાની, પરિવારજનો અને બાળકની સંભાળ રાખનાર સૌને મારું હાર્દિક અભિવાદન. ચાલો એક સરળ પ્રશ્નથી શરૂઆત કરીએ. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એને સૌથી પહેલાં શું જોઈએ? વિટામિનના ટીપા કે શક્તિની દવા અથવા કોઈ વિશેષ આહાર? ના, કુદરતનો જવાબ ખૂબ સરળ છે, માતાનો સ્પર્શ અને માતાનું ધાવણ. જન્મ પછીના પ્રથમ કલાકમાં બાળકને સ્તનપાન શરૂ કરવાની ભલામણ કરવામાં આવે છે. શરૂઆતમાં જે ઘાટું પીળાશ પડતું દૂધ આવે છે તેને કોલોસ્ટ્રોમ કહેવાય છે. કેટલી જગ્યાએ આજે પણ તેને ફેંકી દેવાની ખોટી માન્યતા જોવા મળે છે. હકીકતમાં આ તો બાળક માટે કુદરતની ભેટ છે. ઘણા નિષ્ણાતો તેને બાળકનું ફર્સ્ટ વેક્સિન પણ કહે છે, કારણ કે તેમાં રોગપ્રતિકારક તત્વો, એન્ટીબોડીઝ અને અનેક સુરક્ષાત્મક ઘટકો ભરપૂર માત્રામાં હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ બંને ભલામણ કરે છે કે જીવનના પ્રથમ 6 મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ જ આપવામાં આવે. પાણી પણ નહીં, મધ પણ નહીં, ગોટલી ઘસારા પણ નહીં, માત્ર સ્તનપાન. કારણ કે જીવનના પ્રથમ 6 મહિના માટે બાળકને જે કંઈ જરૂરી હોય તે બધું જ માતાના દૂધમાં ઉપલબ્ધ હોય છે. એ પણ યોગ્ય માત્રામાં, યોગ્ય તાપમાને અને કુદરતી રોગ પ્રતિકાર શક્તિ સાથે. માતાનું દૂધ માત્ર ખોરાક જ નથી, તે વિકસતું જીવન પોષણ છે જે બાળકની જરૂરિયાત પ્રમાણે સતત બદલાતું રહે છે. ગરમી હોય કે શિયાળો, દિવસ હોય કે રાત, 1 મહિનાનું બાળક હોય કે 5 મહિનાનું, કુદરત માતાના દૂધમાં જરૂરી ફેરફારો કરતી રહે છે. વિજ્ઞાન આજે પણ તેની સંપૂર્ણ નકલ બનાવી શક્યું નથી. માતાનું દૂધ બાળકને ઝાડા, ન્યુમોનિયા, કાનના ચેપ અને અન્ય અનેક ચેપી રોગોથી રક્ષણ આપે છે. તે મગજના વિકાસમાં મદદરૂપ બને છે. માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક સંબંધને વધુ ગાઢ બનાવે છે. સ્થૂળતા, એલર્જી અને ડાયાબિટીસ જેવા અનેક ભવિષ્યના રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ સ્તનપાન માત્ર બાળક માટે લાભદાયી છે એવું નથી. તે માતા માટે પણ એક અમૂલ્ય ભેટ છે. પ્રસૂતિ પછી ગર્ભાશયને ગર્ભાવસ્થા પહેલાંના કદમાં પાછું આવવામાં, યુટ્રાઇન ઇવોલ્યુશન માટે પણ તે મદદરૂપ બને છે. શરૂઆતના મહિનાઓમાં તે કુદરતી કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે ગર્ભનિરોધક તરીકે પણ કાર્ય કરી શકે છે. તે સ્તનના અને અંડાશયના, બ્રેસ્ટ અને ઓવરીઝના કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. અને સૌથી મહત્વની વાત, સ્તનપાન માત્ર બાળકને જ નહીં, માતાને પણ અંદરથી વધુ સ્વસ્થ અને આત્મવિશ્વાસી બનાવે છે. મિત્રો, એક પ્રશ્ન હું ઘણી વખત સાંભળું છું.

ડોક્ટર, પૂરતું દૂધ આવે કે નહીં તેની ખબર કેવી રીતે પડે? આ ચિંતા લગભગ દરેક નવી માતાને થતી હોય છે, અને સાથે અનેક શંકાઓ. શું મારા બાળકને પૂરતું દૂધ મળી રહ્યું છે? દૂધ પીવડાતા મને દુખાવો કેમ થાય છે? ફોર્મ્યુલા મિલ્ક આપવું તો મને અપરાધ ભાવ જેવો કેમ થાય છે? આવી શંકાઓ ક્યારેક મનમાં જ દબાઈ રહે છે, કારણ કે તેઓ આ પ્રશ્ન પૂછતા ઘણીવાર સંકોચ પણ અનુભવતા હોય છે. એટલે માતાઓને સ્તનપાન વિશે નિખાલસ રીતે વાત કરવાની તક મળવી જોઈએ. ઉપદેશ નહીં, આદેશ નહીં, માત્ર એવું હૂંફાળું વાતાવરણ જ્યાં માતાઓ નિસંકોચ પોતાના પ્રશ્ન પૂછી શકે, પોતાના અનુભવ વહેંચી શકે અને તેમની વાત ધ્યાનથી સાંભળવામાં આવે. મારા 4 દાયકાથી વધુના અનુભવમાં મેં એક વાત શીખી છે કે મોટાભાગની માતાઓ સ્તનપાન કરાવવા સંપૂર્ણપણે સક્ષમ હોય છે. તેમને ફક્ત જરૂરી હોય છે માત્ર સાચી માહિતી, યોગ્ય માર્ગદર્શન અને થોડા આત્મવિશ્વાસની. એટલે જ સ્તનપાનની સફળતા માત્ર માતાની જવાબદારી નથી, તે આખા પરિવાર અને સમગ્ર સમાજની જવાબદારી છે. આ વર્ષે વિશ્વભરમાં ન્યુટ્રિશન, ફૂડ સિક્યુરિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ કુદરતે બાળક માટે આ ત્રણેય પ્રશ્નો જવાબ તો જન્મ પહેલાં જ તૈયાર રાખ્યા છે. માતાનું દાવણ કદાચ વિશ્વનું સૌથી લોકલ, રિન્યુએબલ અને સસ્ટેનેબલ ફૂડ છે. તે માટે કોઈ ફેક્ટરીની જરૂર નથી, કોઈ પેકેજિંગની જરૂર નથી, કોઈ પરિવહનની જરૂર નથી, પ્લાસ્ટિકના કચરાનો પ્રશ્ન નથી, પર્યાવરણ પર કોઈ વધારાનો બોજ નથી. ગરીબ હોય કે ધનિક, શહેર હોય કે ગામ, તે દરેક બાળક માટે સમાન રીતે ઉપલબ્ધ છે. અને કદાચ આજ આ વર્ષનો થીમનો સૌથી મહત્વનો સંદેશ છે, જે સ્ટ્રેન્ધન વોટ વર્ક્સ. પરંતુ જો સ્તનપાન એટલું ઉત્તમ છે તો દરેક માતા માટે તેનો માર્ગ હંમેશા સરળ કેમ નથી હોતો? કારણ કે એના માટે માતાની ઈચ્છા માત્ર પૂરતી નથી. પરિવાર, આરોગ્ય વ્યવસ્થા, કાર્યસ્થળ અને સમગ્ર સમાજ બધાએ મળીને તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું પડે છે. આજે સહયોગનો અર્થ માત્ર સલાહ કે પ્રોત્સાહન નથી, તે માટે વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. એક પિતા થોડો સમય બાળકને સંભાળી લે એ પણ સહયોગ છે. એક દાદી કે નાની ટીકા કરવાને બદલે પ્રોત્સાહન આપે એ પણ સહયોગ છે. એક નર્સ શરૂઆતના દિવસોમાં ધીરજપૂર્વક માર્ગદર્શન આપે એ પણ સહયોગ છે. અને ક્યારેક માત્ર એક વાક્ય, ચિંતા ન કરો, યુ આર ડુઈંગ ગ્રેટ, તમે સારું કરી રહ્યા છો, એ પણ અદ્ભુત સહયોગ બની જાય છે. એની સાથે કેટલીક વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે, જેવી કે મેટર્નિટી લીવ, પ્રશિક્ષિત લેક્ટેશન કન્સલ્ટન્ટ્સ, બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ્સ અને સ્તનપાનને અનુકૂળ જાહેર સુવિધાઓ. એક સમય હતો જ્યારે માતાઓ જાહેર સ્થળોએ બાળકને દોડાવવામાં સંકોચ અનુભવતી હતી. આજે દેશના અનેક એરપોર્ટ, રેલવે સ્ટેશનો, મોલ્સ અને અન્ય જાહેર સ્થળોએ મધર એન્ડ બેબી રૂમ્સ, નર્સિંગ ક્યુબિકલ્સ અને ફીડિંગ એરિયાઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. આ માત્ર એક સુવિધા જ નથી, આ માતૃત્વ પ્રત્યેના આદરનું પ્રતીક છે. સમાજ તરફથી અપાતી એક બાંહેધરી છે કે અમે તમારી સાથે છીએ. કારણ કે શાંત અને આત્મવિશ્વાસ ધરાવતી માતા માત્ર દૂધ જ નથી પીવડાવતી પોતાના બાળકને, તે એનું જીવન ઘડે છે. રસપ્રદ વાત એ છે કે લોકપ્રિય સંસ્કૃતિએ પણ આ સંબંધની શક્તિને પોતાના અંદાજમાં વખાણી છે. બોલિવૂડની જાણીતી પંક્તિ, માં કા દૂધ પીયા હૈ તો સામન્યા, આ માત્ર નાટકીય સંવાદ નથી, તે શક્તિ, ચારિત્ર્ય અને હિંમતનું પ્રતીક છે. અને આ બધા મૂળમાં છે માતાના દૂધનું મહત્વ. આયુર્વેદમાં માતાના દૂધને તે અમૃત તુલ્ય ગણવામાં આવ્યું છે. અને એક પ્રાચીન સંસ્કૃતિ ઉક્તિ કહે છે, પીબંતી શિષ્યવ સ્તન્યમ ન જીવિત હેતવે, અથવા શિશુઓ માતાનું ધાવણ પીને નવા જીવનની શક્તિ પ્રાપ્ત કરે છે. આપણે વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ કે આધ્યાત્મિકતાની, સંદેશ એક જ છે, સ્તનપાન મહત્વનું છે. અમારી શૈશવ હોસ્પિટલમાં વર્ષોથી વિશ્વના વિવિધ દેશોમાંથી એકત્ર કરેલી સ્તનપાન દર્શાવતી મૂર્તિઓ, ચિત્રો અને કલાકૃતિઓ પ્રદર્શિત છે. પિત્તળ, લાકડું, કાચ, માટી, રેઝિન જેવા વિવિધ સામગ્રીમાં રચાયેલી આ કૃતિઓમાં માત્ર કદાચ આફ્રિકાના સહારાની હોય કે એન્ડીઝના પર્વતોથી હોય, ભારતની હોય કે યુરોપની, એક જ સંદેશ દર્શિત થાય છે, સ્તનપાન એ માતૃત્વની સૌથી સુંદર અભિવ્યક્તિ છે. આ હોસ્પિટલમાં આ કલાકૃતિની ઉપરાંત દિવાલો અને સોફ્ટબોર્ડ પર વિવિધ ભાષાઓમાં લખાયેલા સંદેશાઓ પણ પ્રદર્શિત કરવામાં આવતા રહ્યા છે. મરાઠીમાં લખેલી તકતી કહે છે,

आईचं दूध आणि देवाचं नाव विसरायचं नसतं. मातानं दूध आणि भगवान नाम क्यारे भूलवू नाही. भोजपुरीमा लखेलू छे, माईके दूध में भगवान बसलबा, માતાના ધવણમાં ભગવાનનો વાસ છે. તમિલમાં કહેલ છે, તૈન પાલ પોનિન પાલુમ મેલ, માતાનું દૂધ સોનાથી પણ વધુ મૂલ્યવાન છે. અને બંગાળીમાં, મૈર દૂધે શુધુ પુષ્ટિ નોય, ભલા બોશેર માલા ધારા બોઈશ છે, માતાના દૂધમાં માત્ર પોષણ જ નથી, તેમાં પ્રેમની ધારા પણ વહે છે. કારણ કે સ્તનપાનનું જ્ઞાન માત્ર તબીબી પુસ્તકોમાં જ વસ્તુ નથી, તે લોકમાન્યતાઓમાં અને રોજિંદા જીવનની કહેવતોથી પણ જીવંત રહે છે. ભાષાઓ જુદી છે પણ સત્ય એક જ છે. આ બંધન વૈશ્વિક છે, આ ક્રિયા પવિત્ર છે. પ્રિય શ્રોતાઓ, આજે જ્યારે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટી અને બેટર ફ્યુચર જેવી વાતો કરીએ છીએ

0: ભાષાઓ જુદી છે પણ સત્ય એક જ છે. આ બંધન વૈશ્વિક છે, આ ક્રિયા પવિત્ર છે. પ્રિય શ્રોતાઓ, આજે જ્યારે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટી અને બેટર ફ્યુચર જેવી વાતો કરીએ છીએ, ત્યારે યાદ રાખવું જોઈએ કે સુંદર અને સશક્ત ભવિષ્યની શરૂઆત ઘણી વખત બહુ નાના સ્થાનેથી થાય છે. એક માતાના ખોળામાંથી અને તેના ધાવણના પહેલા ટીપામાંથી. ચાલો સ્તનપાનનું સન્માન કરીએ, માત્ર એક જૈવિક પ્રક્રિયા તરીકે નહીં પણ માતૃત્વની એક સુંદર ઉજવણી તરીકે, પ્રેમની એક સહજ અભિવ્યક્તિ તરીકે. આપણે આજે વાતો કરીએ સ્તનપાનની, સહયોગ આપીએ અને માતાઓને સશક્ત બનાવીએ. માત્ર આ એક સપ્તાહ દરમિયાન નહીં પરંતુ વર્ષના દરેક દિવસે, કારણ કે સ્તનપાન બાળકને માત્ર જીવવામાં મદદ નથી કરતું, તે તેને વધુ સારી રીતે જીવવાની શરૂઆત આપે છે. માતાના ધાવણની દરેક ટીપામાં સમાયેલું છે પોષણ, રોગપ્રતિકારક શક્તિ, પ્રેમ અને તેની સાથે એક સ્વસ્થ બાળક, એક સશક્ત માતા, એક સુખી પરિવાર, એક સ્વસ્થ સમાજ અને સુંદર ભવિષ્યનું બીજ. આભાર. વિશ્વ સ્તનપાન સપ્તાહની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
1: આ વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે બાળરોગ નિષ્ણાત ડોક્ટર હિરેન શાહ દ્વારા એક ખાસ પ્રસ્તુતિ આપે સાંભળી. મને આશા છે કે આ વાર્તાલાપ તમને સ્તનપાનના મહત્વ અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે ઉપયોગી માહિતી પ્રદાન કરશે. આવો આપણે સાથે મળીને દરેક બાળકને જીવનની શ્રેષ્ઠ શરૂઆત આપવા માટે સ્તનપાનને સ્વીકારીએ, પ્રોત્સાહિત કરીએ અને સમર્થન આપીએ.

આ સંદેશ સાથે આજનો આ વિશેષ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ત્યાં સુધી. સાંભળતા રહો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. દીપાલી સોમૈયાને સાંભળીએ.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસૂત્ય મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજ માં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, પસાણો. અજાણ્યા એપ થી બચો.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
0: બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપ સૌનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમમાં વાર્તાનું પઠન સાંભળીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતો, ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજની વાર્તાનું શીર્ષક છે નાથી.

હરસુળી હાલ હું રાંધણિયામાં મારી બાને વાળો હતો ભીંડો હમારી દીધી હતી ને અમારી ડેલીની બહારથી નાખીને હોવા જાયો. શેરીમાં રામજી મંદિરની નવી આવેલી ઓટોમેટિક ઝાલર વાગતી હતી. મારો ને નાથીનો હાથ ટાણો હતો. આ ઘડી આવી હો બા કેતી મેં ચાકુ ને ભીંડાની થાળી રોટલા ટીપતી બાની પાસે મૂકી. હાશ, તન તો દી આથમે જ કળશે જવાનું હાંભરે ને ન્યાય બે હારો હાર હોવો પાછું. ને જો હાંભળ નાથીને કેજે તાર બાપુની સાંભળતા હરસુડી ન કીએ, હર્ષાબા ન કીએ તો કાંઈ નહીં, પણ આ હું વળી ગામ સાંભળે એમ ટૂંકારા કરે. ખબર છે વળી બે સોપડી વધારે ભણી ગઈ છે તે. મેં ફળિયામાં હામેથી ભીતે ટીંગાતા ત્રણ ચાર ડોલસામાંથી મારા વાળું ગોત્યું ને ટાંકીમાંથી પાણી લઈ ડોલસું સલકાવ્યું. મારી બાતો કે પણ એને થોડી ખબર હોય કે બાઈ આ તો નાથી છે, નાથી કોઈના બાપનું ન રાખે એવી, ને આખા બોલી તો એવી કે એના બાપ મૂળા હતા ને નમતું ન આપે. એની આઈ મોંઘી બાઈ મારી બાને ઘણી ફેર નેરે લુગડા ધોતા ધોતા કે અમારી નાથી તો આયરના ખોરડે ગરાહણી થઈને જલમી છે. આખા ગામ ને ઈર્ષ્યા આવે ને એવા મારા નાથીના બેનપણા જ્યાં હોય ત્યાં હારીએ જોવી. મોળા કત એવરત દિવાસો ને ફૂલ કાજળી બધું અમે હારીએ જ કરેલું, ને હવે વડ સાવિત્રીએ હારીએ જ કરવાની. બસ એનું ભણતર પૂરું થાય એની વાત

લાગશે. હવાર પડે ને હું આયરની શેરીમાં મૂળા હતા ને ડેલીમાં ખોળાઈ જાઉં, નકર નાથી તો દી ઉગ્યા કેડે મારા ઘેર હાજર હોય જ. મન તો નાથીનું ઘર બહુ ગોઠે. ઘરની માલિપા તાંબા પિત્તળના ચમકતા બેડા જોઉં તો થાય કે નાથી એ કરિયાવરમાં આવા ચમકતા ડાઘા વગરના બેડા લઈ જાય. મારા ઘરે રાત રસીલું તો બહુ જ, પણ તોય મને આયરના ઓરડાના ચમકતા બેડા બહુ ગોઠે. ગામમાં સરપંચની જાગલી, બાબરની બાવલી ને મેરાદા ભરવાડની જશી, એમ તો કાળું ભરાય એટલી બેનપણી. પણ નિશાળમાં સાહેબ એમ કહેતા કે તમારી પાક્કી બેનપણી પર નિબંધ લખો, તો પાટીમાં નામ તો નાથીનું જ હોય. અમે બધ્યું ભરત હારે જ ભરવી. નાથીન કાકી રતનબાઈ ઘણી ફેર કે, સોળિયું તમે બે એકબીજાને જોઈને હરખું ભરત ભરો છો, પણ નાથી આ હરસા જે ભરત ભરે એ એનામાં હાલે આપણે ન બકે, આપણું અલગ હોય. તો નાથી તો એને હંભળાવી દેતી. આ તો ભલે તો કોક રાજપૂતના ઘરમાં બેસી જઈશ, પણ ભરત નહીં બદલું જા. આમ તો એ લખણે જ ખાડી બળબાના પેટની, પણ મારી આરે એને બહુ બને. મેં ચપ્પલ પહેર્યા ને દુપટ્ટો માથે ઓઢ્યો ને અમે બે અંધારાને ઓગાળ્યું હેઠલી શેરીમાંથી નદી કાંઠે કાંટિયામાં પોગી ગયું. બાવળની વાહે ડોલસા મેલ્યા ને હાંતિથી બેઠ્યું. થોડી વાર ગોઠણ ઉપર આંગળી દબાવતા મેં કીધું, નાથી તારી વેકેશન ક્યારે ખુલી જવાનું? એ બેઠી તી ને એથી ઉભળક બેઠા બેઠા જગ્યા બદલાવતી કે, દહમાના રિઝલ્ટ આવતે મહિને આવી જવાના, એ પછી સાયન્સ કરવું કે કોમર્સ કરવું કે આર્ટ્સ એ નક્કી કરવાનું ને એડમિશન લેવાનું. એ બધી આખી માથાકૂળ બહુ લાંબી છે હરસુડી, એટલે નહીં નહીં કરતા બે મહિના તો પાક્કા. બમરાળી, તું તારી બોર્ડિંગમાં ભણવા વહી જા ને પછી મને અહીંયા જરાય જીવ ન લાગે. આખું ગામ હાવ અળવું અળવું લાગે. હું તો ઓલી જાગલી બાવલી ને જશી એ બધ્યું પાસે જાઉં ને તો ઈ કે, જો હરસુડી વાની મારી આવી જો, બાકી નાથી હોય તારે તો બે ના દસ ના વાયરાય હુંગે નહીં. નીસનીયું બધ્યું નણદું ને હાવ જેવું બોલ્યા કરે, એટલે હું તો જાવે નહીં. ને આમે બાપુ ગામમાં બહુ જવા તો ન જ દે. એ બધ્યું મૂળે છે ને તારા ભણતરથી બળે છે. નાવા ન મળે ને કે પાણીમાં લીલશે કા? જવાબમાં નાથી દાંત કાઢે. નાથીન બાપા મૂળા હતા આયરોમાં માનભેર પૂછાતું નામ. તેમાં નાતની પહેલી વહેલી બનેલી સોળીઓ માટેની બોર્ડિંગમાં એણે સૌથી પહેલું નામ પોતાની દીકરી નાથીનું લખાવડાવ્યું. એટલે ગામની આમ તો એ પહેલી છોકરી જે બારી ભણવા ગઈ હોય. મેં બેઠા બેઠા ઉપર જોયું, આભના ઓઢણામાં આભલા ચમકતા હતા. એ હરસુડી, તને ખબર છે અમારે ભણવામાં એવું આવે કે આ તારાઓ છે ને એ સૂરજને ચાંદા કરતા નાના છે જ નથી, આઘા છે એટલે નાના લાગે, બાકી તો બહુ તેજવાળા છે. હો મન તો દાંત આવી ગયા. નાથી આમ ભલે ભણ્યું ન હોય પણ આવા ટાઢાપોરના ઝીક્યા ન કરીએ. બત્તીની ગલોપડી ડીમ પડી જાય એવા લબુક ઝબુક થતા તારા તારા સુરત જેટલા તેજવાળા એમ. કોક ગાંડી કહે, બાઈ ગાંડી આ ભણી ભણીને ભવન ફરી ગયું તારું. હું તો હસી હસીને બેવડ વળી ગઈ ને મેં એનો થોબરો ચડી ગયેલો જોયો. માયજા નિસ મારી ની, એ દાંત કચકચાવતા બોલી ને મેં દાંત કાઢવાનું બંધ કર્યું. એ આવી છે હાવ આમ, પોતાનું નો બકે કે નો હાલે ને તો ભૂરાઈ થઈ જાય. ને એના ઘરમાં એનું હાલે બહુ. મોંઘીબાઈ નાથી પછી બીજી વાર ખોળો નહોતો ભરાણો. લ્યો હવે હાલો હશે, આઈ એમ સોરી બસ, મેં ઊભા થતા કીધું ને એણે મોઢું મલકાવ્યું ને બોલી, ભારે તમે તો અંગ્રેજી શીખી ગયા ને. ને અમે દાંત કાઢતી કાંઠેમાંથી બહાર નીકળ્યું. એ સાંભળ હર્ષા, કાલ તારે મારી હારે આવવાનું છે. એ આમ છે ને આડેધડ બધું નક્કી કરી નાખતી હોય છે પૂછ્યા ઘાસ્યા વગર. એ ક્યાં? હું જોરથી બોલી ગઈ. અરે ધીમેથી બોલ ને. પછી અમે હેઠલી શેરીમાં પોગી ગયું એટલે હળવેથી બોલી, આ નાગપાચમનો મેળો ભરાય છે ન્યા પાણીયાળી ગામે, ડેમે જવાનું છે. ના હો માર બાપુ નો જ જવા દે. અરે પણ તારે આવવું જ પડશે, માણસુર આવવાનો છે મળવા. માણસુર નાથીના ફઈનો છોકરો છે. એની હારે નાથીનું નાનપણમાં હક પણ થઈ ગયેલું. અમે બે વાતો કરતા હતા ત્યાં સામેથી થોડા આદમી આવતા જોયા એટલે મેં ધીરેથી ફૂસફૂસી અવાજે પૂછ્યું, હો માણસુર આવવાનો છે? કોણ કીધું? કાલ જ મેળામાં. પેલા આદમી વ્યા ગયા ત્યાં સુધીમાં તો નાથીએ મને જોરથી ચીટ્યો ભરી લીધો ને માથી રાડ પડાઈ ગઈ. હા માણસુર આવવાનો છે એ મેં સાંભળ્યું ને બાજુમાં હાલ્યા ગયા એ ગામની નવરી પાચમુએ સાંભળ્યું તારા લીધે. તને એમ લાગે છો કે ફૂસફૂસી અવાજ બોલીશ તો તું ને સામેવાળા બે જ સાંભળશો, બીજા નહીં ખબર પડે એમ. એ વેમમાં તો ભમરાળી આખા ગામને તું દર

ફેલે બધું હંભળાવી દેશો. હું થોડી મૂંઝાઈ ગઈ. એટલી વારમાં મારો ડેલો આવી ગયો. વળી મેં ધીરેલી કહી દીધું, આઈ એમ સોરી. હા લ્યો હવે, સારું આવડી ગયું તને તો, છે ને કંઈ તળ્યું જ નથી. લે આ તો જો, હું એનો હાથ પકડવા ગઈ. એક આ જ્યારે તારો વાંક હોય ને ત્યારે આ તો જો બોલવાનું બંધ કરી દે. આ જે કળા કરવી હોય એ કર, તારે કાલે આવવાનું છે, સમજી? મારો જવાબ લીધા વિના એ હળહળાટ અંધારામાં ઓગળી ગઈ. ઘેર આવી બા વાળુની તૈયારી કરતી હતી, ને બાપુ ઘરમાં માલીપા ટીવી જોતા હતા. જાય હરસુડી તાર બાપુને કે વાળું તૈયાર છે. બા દૂધનું બોઘડું ઓસરીમાં મૂકતા બોલી, ને મેં બાપુને બોલાવ્યા. બાપુ વાળું કરતા હતા ને હું રાંધણિયામાં બા પાસે આવી. બા મોટી તપેલીમાં ઘી ઊનું કરી ને ઊના થયેલા ઘી પરથી હાટીકડાથી કીટું કાઢતી હતી. એ બા, મારે છે ને કાલ પાંચમના મેળામાં જવું છે. બાએ મારી વાત સાંભળી ન હોય એમ ઊભી થઈને પછી બોલી, તાર બાપુને વાળું પતી ગયું હશે, જા અહીંયા માલીપા લઈ આવ બધું. હું પગ પછાડતી બહાર ગઈ, બધું અંદર વેવી લીધું, ને બહારે વાળું કરવા બેહી ગઈ. કાલ તાર બાપુ હવારે કટમનો એક કજિયો પતાવવા બાર ગામ જવાના છે, ને ઠેઠ હાંજે આવવાના છે, વેલી પાછી આવી જાજે. પછી એ ચૂપચાપ કોળિયા ભરતી હતી, ને મેં એની સામે દાંત કાઢ્યા. ખાટલે હુતી હુતી હું તો કાલની વાત જોવા મળી. માણસુરને નાનપણે અહીંયા બહુ જોયેલો, નાથી ને એક જ ફૂઈ, એમાં માણસુર પાછો એ ફૂઈનો એકનો એક. આયરોમાં તો આવું જ, ફઈની વાહે ભત્રીજી, જાણ કે નિયમ જ થઈ ગયેલો. ને ફઈ તો નાથી નાની હતી ને ત્યારે એની હાટું કાનની કળીઓએ ચડાવી ગયેલા. નાથી કહેતી હતી એને મરકલ્યું કહેવાય, અમારામાં એ મરકલ્યું કરી જાય એટલે પછી સોડી એની પાક્કી. બેનનું માંગવું એનામાં કોઈ ભાઈ પાછું ન ઠેલવે. એ પછી તો નાથી મોટી થઈ ત્યારે એક દી ફૂઈ ફરી આવેલા, ત્યારે હું નાથી ઓસરીમાં પાસિકા રમતી હતી. એ ટાણે ફૂઈ રકેબીમાં ચાના હબડકા લેતા નાથી નાઈ મૂંગીબાઈને કહેતા હતા, જુઓ ભોજાઈ, મારી નાથીને તો હવે કાન મોટા વિંધાવી દો એટલે હું કાનની મોટી પોખાની લેતી આવું, ને પછી તો કેવડાની હળીઓ નાખ્યા કરો, ને જુઓ તમ તમારે હોનાના ભારેમાંથી ઠોળિયા કરાવવાની. કાળા કલરની જીમીમાં પલોઠી વાળીને બેહેલા ફૂઈ ને એનું રાતું ચોળ ઓઢળું ને તબકતા દોરા ગૂંથેલું કાપડું, આ બધું હું તો જોઈ રહેતી હું. ફૂઈને જોતી એટલે મન થતું કે એક દી નાથી આવું પહેરશે. મોંઘીબાઈ ને એના દેરાણી રતનબાઈ આવું પહેરતા, પણ વારે તેવારે. પણ આ ફૂઈ તો જ્યારે હોય ત્યારે કાનમાં મોટા ઠોળિયા, હાથમાં ચાંદીના કણંદા, ડોકમાં રૂપાની મોટી હાહળી ને મોર હાર પહેરેલા જ હોય. કેળમાં ફૂઈને રૂપાનો કરજુડો ને પગમાં કાંબ્યું, આ બધું બસ જોયા જ કરતી હો. ને આ બધું મારી નાતીને કેવું સારું લાગશે એમ વસાર્યા કરતી. જોકે ઈ ટાણે જ નાથીના આઈ મોંઘીબાઈએ કહી દીધેલું, ના હો બોન, મારી નાથીના કાન કાંઈ આટલા ઉતરાવવાના નથી, હવે ક્યાં કાંઈ આવું ચલણ રહ્યું છે. ના રે ભોજાઈ, મારે તો ત્યાં કળશી કટમને આખું ગામ આયરોનું, અમારી બાયુને તો ઓઢણાનો લાંબો હાથ એક જેવડો ઘૂમટો કાઢવાનો, ને મોટારાની હામે તો ચપ્પલે ઉતારી દેવાનું જ બાય. રાખો તો બધા ચલણ રે જ તે વળી. ને મલક વાત્યું ન કરે કે મેં તો મારી હાથ ખોટલી એકની એક નાથીઓને પૂરા ઘરેણાએ ચડાવ્યા નહીં. માર તો કરિયાવરમાં તે બાર જોડ જાડા કપડાં ને ઓઢણા જોવે જ. હા, આ ઝીણા ઘાવા ન્યા નહીં હાલે. એ વખતનું નાથીનું લાલ ઘૂમ મોઢું મને યાદ છે. એ તો પાંચીકા લાદીમાં પછાડીને હાલતી થઈ ગયેલી. ક્યારેક ક્યારેક તો મારી બાએ કહેતી, આ તારી બેનપણીના છે ને બધા વટાણા એના હાહરીએ વેરાઈ જવાના છે. આઈ તો એના માં ને બાપે ચડાવી છે પણ ન્યા કાંઈ હાલવાનું નથી, મિયાની મીંદળી નો બની જાય તો હા કેજે મને. તો હું એ બાને કહેતી, નાથી ક્યાંય એના ફૂઈના ઘેર હાહરે જવાની, એના કોઈ લખણ નથી ન્યા જવાના, વ્યવહાર તૂટી ન જાય તો મને હા કેજે બા. સુપડામાં ધાન ને કસ્તર નોખા કરતી બાએ ફૂંક મારીને બધા કસ્તર ઉડી ગયા. પછી ધાનને હથેળીથી એની કોર ઢસડી લેતા એ બોલેલી, એ કાંઈ વહવાયા થોડા છે કે સાસવારે સૂકું થાય, એકવાર નક્કી થયું એ થયું, હવે તારી બેનપણી હાથ ટાંગા પછાડે ને તો એ ઘરમાં જવું પડશે. એ ઘરમાંથી હવે એનું ખાપણ નીકળે પણ નાથી નહીં, સમજી? ને સાંભળ, હવે તું એ હવે એની હારે બહુ હરવા ફરવાનું માંડી વાળજે. આ બધું વિચારતી વિચારતી મારી ક્યારે આંખ મીચાઈ ગઈ એ ખબર ન રહી. હવારે આંખ ખુલી તો દી માથે ચડી આવ્યો હતો, ફટાફટ

યાર થાવ નો થાવ ત્યાં તો નાથી આછા ગુલાબી પંજાબી ચૂડીદાર પહેરીને આવી, મસ્ત લાગતી હતી હો. એને ડ્રેસ પહેર્યો એટલે મેં પછી જાંબલી કલરનો પંજાબી પહેર્યો. મને એમ હતું કે એ ચણિયા ચોળી પહેરશે, એટલે મેં આગલી રાત્રે નેટના રાખોડી ચણિયા ચોળી કાઢી રાખેલા. કોઈ દી નાથી આપણે ધારી હોય એમ વર્તે જ નહીં. અમે ઉતાવળિયું ગામની બહાર હાલતી થઈ. એ નાથી, મને તો એમ કે તું માણસુરને મળવાની તે ચણિયા ચોળી પહેરીશ. ના હવે મને એવું ન ગમે, ને લુગડા હું મારી હાટું પહેરું છું, માણસુર હાટું નહીં. જોકે માણસુર તો મને બહુ કાંઈ ગોઠતો નહીં. નકર બેનપણીઓમાં તો એવું જ હોય કે આપણા વર કરતાં બેનપણીનો વર વધુ રૂપાળો હોય તો પછી તમે વાતે વાતે એની ભૂલો તમારી બેનપણી પાસે કાઢ્યા કરો, એને ઉતારી પાડવાની એકે તક જાવા તો ન જ દે. એ બધું દાંતમાં દાંતમાં પણ બધું એકબીજાને કહી દે. પણ જો બેનપણીનો વર સારો ન હોય તો હાડી આપણે કાળજે કરવત મુકાય. માણસુર તો ભમરાળો હાથે નહીં ભણેલો, ઢોર ચારે ને વાડીમાં ટ્રેક્ટર હાંકે, ને અમારી નાથી તો કલેક્ટરને ઊભો ઊભો મૂતરાવે એવી. નાથી કોઈ દી ઉઘડી ને પોતાનો અડગમો કહે નહીં, પણ જો તક મળી હોય તો એના આતાને આઈને કહેવાનું ચૂકે નહીં કે એની બધી હોશિયારી આખરે તો કાપડાને કામબીઓમાં ખોવાઈ જવાની. મોળા આતાને મૂંગિયાએ ગમે ત્યારે નાથી હાટું ગમે એ કરી છૂટે એવા, એટલે મને ખાતરી કે ક્યારેક તો કાંઈક તોળ આવશે જ. પણ તોય નાથી માણસુરને મળવા રાજી થઈ, એ જ મને તો બહુ મોટી વાત લાગી. તાર હાવળો આવી ગયો નાથી, મેં ઉતાવળા હાલતા કીધું. માઈ ગયો હાવળો, તને તો આવા લબ બહુ બાપા, બે ઘડી મૂંગી ન રહી હક? મારી આઈ મરે જો ભમરાડી તું અડધો કલાક મૂંગી રહી હકતી હોતો. હું તો સમસમી ગયેલી. પછી અડધી કલાક ઉપર થઈ પણ હું ન બોલી. બોલે એ બીજા, લે હર્ષા તાર કેસેટ કેમ બંધ થઈ ગઈ? સિસોટી ગળી ગઈ કે હું? એણે દુપટ્ટાના શેરડાથી પરસેવો લૂસ્યો. હું તો એની સામે જોઈ રહીને પછી તાળુકી, તું તો નભાઈ, બોલું તો કે ભૂંગળું વાગે ને ન બોલું તો કે સિસોટી ગળી ગઈ, તને કેમ પોગવું? એણે દાંત કાઢ્યા. એ પાછી એવું મોઢું કરે કે આપણને ન દાંત આવતો હોય તોય આવી જાય. આ અમારા ગામથી થોડે આગે નાગદાદાની દેરીએ દર વર્ષે મેળો ભરાય. બધા છોકરા છોકરીઓ એકબીજાને મળવા ત્યાં બહુ જ આવે. જ્યાં જ્યાં નજર કરો ને આવા જોડકા ઊભા ઊભા લહેરિયું કરતા હોય. બળે અમારી જેવાને જેને એકે ખૂણે લીલપ ન હોય. છોકરીઓ તો ચણિયા ચોળીને માથામાં વેણી નાખીને આવે, બે હાથમાં ઢગલો બંગડીયું હોય, ડોકમાં તડકામાં ઝપકીને હોકારો દે ને એવા ડાયમંડ, આંગળીઓમાં સાંકળીઓવાળી ભાત ભાતની વીંટી પહેરેલી હોય, હાથમાં આગલી રાત્રે ધોયેલી લાલ ચટક મહેંદી હોય, મોઢામાં તડકા ભેગો પાવડર ચમકતો હોય, હાથમાં વાળીને હાચવેલો અત્તર લગાવેલો રૂમાલ હોય, ને અલકાતી મલકાતી એઓના એનો હાથ પકડી પવનની હારોહાર લળી લળી ને વારે વારે રૂમાલથી મોઢું ઢાંકીને હરમાઈ લેતી હોય. એનો અડધો રૂમાલ તો એની લાલીથી જ લાલ થઈ ગયો હોય. ને એઓના એ પણ રંગબેરંગી બુટકટ પેન ને જાત જાતના બુશર્ટ ને ભાત ભાતનું ચિત્રેલું ટીશર્ટ પહેરી ને ગળે ફૂફુલાવી ગળે રૂમાલ નાખી ને લાંબા લાલ કેસરી જટિયાને ઉલાડતા હરખાતા હોય. જોકે મને તો આવું બધું બહુ ગોઠે નહીં. અમે એક મોટા ચકડોળ પાસે આવીને ઊભી રહી ગઈ. થોડી વાર અમે બે ગોળ ગોળ ફરતા મોટા ચકડોળને જોઈ રહી ને પછી નાથી મારો હાથ પકડતા કે હાલ ચકડોળમાં બેહીએ. લે તું છે ને મન પૂછ્યાવાના દર ફેલે બધું નક્કી ન કરી નાખ, માર ન બેહવું. મેં મારો હાથ ઝટકાવીને છોડી નાખ્યો. આવું છે હું જાઉં છું. એણે દુપટ્ટો અને એના લાંબા ઉડતા વાળને હરખા કર્યા. નાથી મન બહુ ફેર ચડે, તું જા હું આઈ ઊભી, માણસુર આવે તારે કહીશ જા. એ તો તરત પોગી ગઈ ને ચકડોળમાં ગોઠવાઈ ગઈ. હું જોઈ રહી. મારા ધબકારા અચાનક વધી ગયા. આખા ડીલે પરસેવો થયો. નાથી એક મોટા પિંજરામાં બેઠી, એના પિંજરાનું બારણું દેવાયું ને હાંકળ લગાવાય. થોડી વાર આખું ચકડોળ ધીમે ધીમે હલ્યું. મારીને નાથીની આંખીઓ એક થઈ. એ હજીએ દાંત કાઢતી હતી, બે હાથે પાંજરું કસકસાવીને પકડી રાખેલું એણે. મેં પરસેવો ફરી લૂછ્યો. ચકડોળ ધીમેથી ચાલુ થયું, ગોળ ગોળ ફરવા માંડ્યું. એની ઝડપ વધતી હાલી ને પછી ઉપર હેઠે પાંજરા થાય. નાથી ચીવું નાખે, તાળી ઉપાડે, આખું ચકડોળ કિક્યારીમાં ફેરવાઈ ગયું. મારાથી એક ચી નીકળી ગઈ, મને ચક્કર જેવું થયું, તે હેઠે પાણા પર બેહી ગઈ. એક ઉપકો આવીને જાણે છાતીમાં ઠહકાઈ ગયો. આંખે અંધાર આવવા લાગ્યા, બધું બબ્બે દેખાવા માંડ્યું. જોશથી આંખો મીચી ગઈ. મારી પીઠ પર કોઈ હાથ મેલ્યો ને હું ઝપકી ગઈ. જોઉં તો નાથી ઊભી હતી, હજી એ દાંત કાઢતી હતી. હું થયું હર્ષા? ને હું તો રોતા રોતા ઊભી થઈને ભેટી પડી. ગાંડી તું તો હાવ, હું કઈ ત્યાં મરી નહોતી જવાની.

મને એવું લાગ્યું કે હું રોઈ પડત. મારો હાથ પકડીએ પાણીપુરીની લારી આવી, પાણી પીવડાવ્યું ને બે પાણીપુરીની ડીશનો ઓર્ડર કર્યો. અમે હજી માંડ એક એક પાણીપુરી ખાધી હશે ને ગલોપા ફૂલ્યા ન ફૂલ્યા ત્યાં તો સામેથી એક રાજદૂત આવતું જોયું. હું તો ઓળખી ન હકી પણ નાથી ઓળખી ગઈ. પડખું ફરી ગઈ અને મોઢું બદલાઈ ગયું. રાજદૂત માથે તોફાની કાનુડો લખેલું જોયું ને હું સમજી કે અરર આ તો માણસુર છે. 5-6 વર્ષ પહેલા જોઈ લો, અત્યારે તો મોટો જોંગો જનાવર જોઈ લ્યો. આ છોકરાઓ તો હા ઉભા ટોયા જેવા હોય, ખપાટ્યાની જેમ વધે. આ માણસુરની તો મોટી મોટી મૂછ, આખા ગાલે વકરી ગયેલી દાઢી, ગળામાં ઘૂઘરાળા અને ચાંદીનો જાડો દોરો, મોટા ચશ્મા ચડાવેલા, આંગળીઓમાં બબ્બે વેઢ પહેરેલા, ભરત ભરેલી મોજડી ને બુસ્ટર્ટના બે બટન ખુલ્લા. ઓ બાપા, નાથી આ તો જો કેવો જમના દૂધ જેવો લાગે છે. હું દાંત કાઢવાનું માન રોકી હકી. માણસુરની હારે નવરી ચમચાગીરીવાળો એક નક્કામો આવ્યો હતો. એ આવ્યો ત્યારનો મને જોતો હતો, એ મને વર્તાઈ ગયું હતું. માણસુરે ઘડી બેગડી અમારી અરે વાત કરી ને પછી ઈને નાથી બે તળાવની પાળ હેઠે પાણા ઉપર બાવળીએ બેહવા ગયા. એ જાતા હતા ત્યારે મેં જોયું કે માણસુરના ભાઈબંધે માણસુરના હાથમાં કંઈક નાની ગુલાબી પડીકી જેવું કંઈક પકડાવ્યું ને હળવી આંખ મિસકારી. મને પહેલા તો કાંઈ વહેમ ન પડ્યો, પણ પછી રહી રહીને ટીવીની બધી એડવર્ટાઈઝ હામરી ગઈ. કાંઈક જેવું તેવું જે સમજાણું કે મારી હથેળી ભીની થઈ ગઈ. આ બહુ વાર લાગી નાથીને આવતા એટલે મને મૂંઝારો થવા માંડ્યો. મેં ઓલાને કીધું એ ખરું, એ ભાઈ માણસુરને ફોન કરીને કયો દી આથમવા આવ્યો છે, બહુ વાર લાગી, અમારે મોડું થાય છે. મારો અવાજ છે ભરાઈ ગયો, મારી આંખે આછા જળજળિયા બાજી ગયા ને પેલા એ દાંત કાઢતા કીધું, અમારે બહુ બધી ઉતાવળ છે, તમે તમારે ચિંતા ન કરો. ને હું એને પડતો મેલી દાંત કચકચાવતી મુઠ્ઠીઓ વાળી નાથી ગઈ હતી ને તળાવની પાળ હેઠે બાવળીયામાં હાલતી થઈ. ત્યાં તો મારી સામે નાથી ધોડતી આવી, હિદ્દી મારી હારે ભટકાણી, આખી ધ્રુજતી હતી. મેં જોયું તો એના જમણા ગાલે 5 આંગળા ઉપસી આવ્યા હતા ને આખું વરસવાનું બંધ જ નહોતી કરતી. હરસુડી હરસુડી હાલ, જટ ઘર હાલ. મારું બાવડું પકડી મને ખેંચવા લાગી. મેં વાહે ફરીને જોયું તો માણસુર કાંઈક બળબડાટ કરતો હતો, એમ મોઢું ચડી ગયું હતું, આંખીઓ એ દાજ ભરેલી હતી. મેં નાથી સામે જોયું તો નાથી તો પારે એવું ફફડે એમ ફફડતી હતી. મારો હાથ દબાવી નાથી રોઈ પડી. આવી માંદલ તો આ છોડીને મેં કોઈ દાડો નહોતી જોયેલી. મારામાં ખબર ન રહી કે હું જનૂન સવાર થઈ ગયું તે હું હાથ ગામ હમડે બરાડી ઉઠી. નાથીએ મારું બાવડું જોર કરીને દબાવીને ખેંચવા લાગી. મારા બે ગાલ ધ્રુજતા હતા ને વારે વારે દાંત ભીસાઈ જતા ને નાથીને જોઈને આંખમાં પાણી આવી જતા હતા. અમે બે ઘર ભણી હાલતી થઈ. આખે રસ્તે હું પૂછતી રહી ને નાથી જવાબ દીધા વિના રોતી જ રહી. હું માણસુરને એની માં ને બોન સામે મણમણની ગાળો દેતી રહી. ગામનું પાદર આવ્યું ને મેં એને માંડ છાની રખાવી ને માથે ઓળીને જલ્દી ગામમાં પોગી ગયું. ફટોફટ આયરની શેરીમાં થઈને નાથીના ઘરમાં ગયું. ફળિયામાં રસોડા પાસે હાતમની ગાર કરવા હાટું ભેગા કરી રાખેલા છાણમાં પાણી નાખી મૂંગીભાઈ છાણ મહોળતા હતા. લીમડા પાસે રતનભાઈ લીંબુથી તાંબા પિત્તળના ઠામડાને ગહી ગહીને ઉજળા કરતા હતા. નાથીએ હિદ્ધી ઘરમાં દોટ મેલી ને લાંબા ઢાળે રોઈ પડી. મૂંગીભાઈ ને રતનભાઈની વાહોવા ઓયળામાં ગયા. હું ઉંમરે ઊભી રહી ગઈ. નાથી રોવાનું બંધ નહોતી કરતી. કંઈક નામ તો પાડ ન ભાઈ, મારો જીવ બેહી જાહે હું થયું જ. મૂંગીભાઈ નાથીને હલબલાવતા હતા. રતનભાઈ મને કે બેટા હર્ષા શું થયું છે? કાકી મને કાંઈ સમજાતું જ નથી, હું તમને શું કહું, કાંઈ કહેતી નથી ને પાછી રોવે છે ને મને કાંઈ નથી ખબર. મને તો શું ખબર પડે, આખે રસ્તે હું એ તે. તું છાની રે, પેલા જા કળશો ભરી આવ ને ડેલો બંધ કરી આવ. રતનભાઈ બોલ્યા ત્યારે મને સમજાણું કે હું એ ધ્રુસકે ધ્રુસકે રોઉં છું. મેં પાણી અરે જઈ પાણી પીધું ને કળશો ભરી અંદરના ઓયડામાં આવી. નાથી હિપકા ભરતી હતી. મારા પેટ તું રોમાં, તું મને કે માર હાવજ હું થયું છે તને. મૂંગીબાઈનો ફફડાટ વધતો હાલ્યો. હું જઈને બે ડેલા બંધ કરી આવી. પાછી આવીને જોયું તો નાથી કઈ તૂટક તૂટક અવાજે બોલતી હતી, હિપકા ભરતી હતી ને બોલતી હતી, આઈ આઈ મને મને ઈજને આઈ. હા બેટા બોલ બોલ, કોઈ કઈ કીધું, કોઈ કઈ કર્યું? રતનબાઈ નાથીના વાહામાં હાથ ફેરવતા હતા. મને કે મને મને આઈ, હું તો જવાની જ નહોતી, તમે મને મોકલી, હું તો જવાની જ નહોતી.

નીચે ચડી નેણેનું કુર્તું ઊંચું કર્યું ને અમે જોયું તો હાથળ પાહેની આખી ચોવણી ફાટેલી હતી. રતનબાઈ ડસકારા બોલાતા મોઢું ફેરવી ગયા. મેં કાંઈ ન થવા દીધું. આઈ આઈ મેં હું ઊભી થઈ ગઈ હતી. મોંઘીભાઈ ફળફળતો નિહાળો નાખી ગયા. રતનબાઈની આંખો ભરાઈ ગઈ. આઈ હું ત્યાં નહીં જવાની. મારી ઘરમાં પૈણીને જવું જ પડે એવું થોડું છે. હા કાકી સોડ્યું કઈ વડના ટેટા નથી કે ભાવે ઈ ઠોલી ખાય. મને નો બાપ વાંઢો રહેતો આવા કૂતરી ના આવને તો. રતનબાઈ મારી સામે એક ધારું જોઈ રહ્યા ને મારી જીભડી અટકી. નાથી એની આઈ સામે જોઈ રહી. નાથીના કાકી રતનબાઈ ઊભા થયા ને જેઠાણી મોંઘીબાઈ સામે જોઈને બોલ્યા, મોટા મેં તમને નહોતું કીધું કે રહેવા દો, મેળે નથી મેળવી આને. તમે ખાલી ખોટા મનમેળની ચંત્યા કરો છો. હું તમે મનમેળ કરીને ઘરમાં પૈણીને આવ્યા હતા. થોડી વાર લગી કોઈ કાંઈ બોલ્યું નહીં. પછી રતનબાઈ હાલતા થયા ને ઉંબરે ઉભા રહ્યા ને પાછું વળી ફરી નાતી સામે જોઈને બોલ્યા, રોણાન રોકતા શીખ બટા, રોણાન રોકતા શીખ. હાથ વાના કરશું તોય કાંઈ ન થવાનું. હગામાં હગું થયું છે, લોઢે લીટો. રતનબાઈ તો આગળ પાછળ જોયા વન્યા, સીધા ફળિયામાં ને એણે ચાકુથી એક જ ઘાય લીંબુના બે ફાડ્યા કરી નાખ્યા. મોંઘીભાઈ ઘડી બે ઘડી નાથી સામે જોઈ રહ્યા. પછી ઉંબરે ઉભેલી મારી સામે જોયું ને છાણવાળા હાથે મોઢું લૂછ્યું ને ઊભા થયા. લે હવે મોઢું ધોઈ નાખ, કામના કોઈ માપ નથી. રોટલા માંડ, હાલ દી હવે તો ક્યારનો આથમી ગયો છે. એ ઉતાવળા પગે ઓયડાની બહાર નીકળી ગયા. નાથી ફાઠી આંખે એને આમ જાતા જોઈ રહી. મોંઘીબાઈના પંપાળવાથી આખી છાણ છાણ બગડી હતી. પછી એણે મારી સામે જોયું ને પછી મોઢા પર હાથ મૂકી તૂટ્યું વાળી એ રોઈ પડી. મેં જોયું તો ઘર આખાના તાંબા પિત્તળના ઠામડાનો ઢગલો ફળિયામાં આવી ગયેલો ને રતનબાઈ રાતા ઓઢણાના છેડાને દાંત તળે દબાવી ઠામડા માથે ઉગળેલા ડાઘા કાઢવા લીંબુ લઈને ભમણા જનૂનથી ઠામડા પર તૂટી પડ્યા હતા. મોંઘીબાઈ છાણના ઢગ પાસે પડખું ફેરવીને એવી રીતે બેહી ગયા કે જોનારને તો એમ જ લાગે કે એ જાણે આખા માલીપા ખૂપી ગયા ને ગારના છાણના ઢગ માથે જાણે કોકે ખાલી રાખોડી ઓઢણું ઓઢાડ્યું છે. મન ડીલે પરસેવો બાજ્યો. આખે અંધારા આવ્યા. બધું ગોળ ગોળ ફેરફદુડી લેવા માંડ્યું ને બધું આમ ફંગોળાય ને તેમ ફંગોળાય ને ચીચિયારી રાડા રોળ. એક ઉપકો આવીને જાણે છાતીમાં ઠહકાઈ ગયો ને મેં આંખો જોશથી મીચી દીધી. પડવા ગઈ કે બારસાકનો ટેકો લઈ બરોબર ઉંબર માથે બેહી પડી.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન. વાર્તાનું શીર્ષક હતું નાથી. શીર્ષક ગીત અને લેખક રામ મૂરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજના દિવસ માટે આપની રજા લેવાનો સમય થઈ ગયો છે. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી.

0: આપ સાંભળી રહ્યા હતા રમેશ પારેખની રચના સોનિક સુથારના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, અંકિતા મકવાણા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ. દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત. ગુજરાત સહિત 3 રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં માંજલપુરમાં ભાજપ, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઈ. મહિલા કુસ્તી બાજુ દ્વારા કરાયેલા જાતીય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામની આશા અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતીય શેરબજારમાં ઉછાળો. અને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના માના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. સમાચાર વિગતવાર. સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી છે. આજે સવારે લોકસભામાં વિપક્ષોએ અલગ અલગ મુદ્દાઓ પર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો. સ્થિતિને જોતા અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી.
2: सदन चर्चा संवाद के लिए, अपने विचार अभिव्यक्ति रखने के लिए, अपने मत रखने के लिए, अगर असहमति है तो भी सदन के अंदर अपने मत विचार से अभिव्यक्त की जाती है. इसलिए मेरा आपसे आग्रह है, सदन को चलाने में सहयोग प्रदान करें. नियोजित तरीके से सदन बाधित करना लोकतंत्र के लिए उचित नहीं है.
1: આ અગાઉ જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતના નોંધપાત્ર પ્રદર્શનની પ્રશંસા કરીને ખેલાડીઓને રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા.
2: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच और टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूं.
1: જ્યારે રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યસભાની કામગીરી શરૂ થતાં જ વિપક્ષોએ શોરબકોર કરતા સભાપતિએ કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. ચોમાસું સત્રના પ્રારંભથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષો દ્વારા નીટ પેપર લીક મામલે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવેલ લાઠીચાર્જ સહિતના મુદ્દે હોબાળો કરતા કામગીરી ખોરંભે પડી છે. ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના વિદેશમંત્રી સેદોવ બખ્તિયોર ઓડિલોવિચે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને ઉઝબેકિસ્તાન બંને ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધો ધરાવે છે, જે પ્રાચીન વેપાર માર્ગોમાં મૂળના છે. તેમની મુલાકાત દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.

ત્રણ વિધાનસભા મત વિસ્તારોમાં પેટા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારના બાંકીપુર વિધાનસભા મત વિસ્તારમાં જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોર સાતમા રાઉન્ડની ગણતરી બાદ આગળ છે. ગુજરાતના માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 11મા રાઉન્ડ બાદ આગળ છે. મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામસિંહ 6ઠા રાઉન્ડ બાદ સરસાઈ ધરાવે છે. બિહારના બાકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા મત વિસ્તાર માટે મતદાન ગયા મહિનાની 30મી તારીખે યોજાયું હતું. દિલ્હીની એક કોર્ટે આજે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણસિંગ અને સહ આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પનવારે ભૂતપૂર્વ ભાજપ સાંસદ સિંગ અને ભૂતપૂર્વ ડબલ્યુએફઆઈ સહાયક સચિવ તોમરને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. 6 મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા કેસમાં અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે 2 જુલાઈના રોજ આ આદેશ 3 ઓગસ્ટ સુધી અનામત રાખ્યો હતો. મે 2024માં જ કોર્ટે સિંહ સામે ગુનાહિત ધાકધમકીનો આરોપ ઘડવાનો આદેશ આપ્યો હતો. જોકે 6 મહિલા કુસ્તીબાજોમાંથી એક દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે 15 જૂને બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પંજાબમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર 2026 હેઠળ તમામ 170 વિધાનસભા મત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી અધિકારી અનિંદિતા મિત્રાએ જણાવ્યું કે આ કાર્ય આજની સમયમર્યાદાના એક દિવસ પહેલા પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે આ તમામ વિધાનસભા મત વિસ્તારોના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, બ્લોક સ્તરના અધિકારીઓ અને સમગ્ર ચૂંટણી તંત્રના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે આ તેમના સમર્પણને બિરદાવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થયું છે. ગઈકાલે ગ્લાસોમાં સમાપન સમારોહ દરમિયાન ઔપચારિક સોંપણીની શરૂઆત કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની સેરેમનીમાં પ્રતિકારાત્મક યાત્રા સાથે થઈ. શોભાયાત્રા બાદ ધ્વજને નીચે ઉતારવામાં આવ્યો અને નીરજ ચોપડા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાને સોંપાયો. અંતે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો. સત્તાવાર રીતે યજમાનીની જવાબદારી ભારતને સોંપવામાં આવી. ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડે ગ્લાસોમાં રમતોના સમાપનની સત્તાવાર જાહેરાત કરી. તેમણે 24મી કોમનવેલ્થ ગેમ્સની ઉજવણી માટે 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે તમામ રાષ્ટ્રવીરોને આહવાન કર્યું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે દેશના ખેલાડીઓએ ગ્લાસો કોમનવેલ્થ ગેમ્સમાં 39 મેડલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ ખુશી વ્યક્ત કરી છે કે 13 ગોલ્ડ મેડલમાંથી દેશની મહિલાઓએ 8 મેડલ જીત્યા છે. રાષ્ટ્રપતિએ તમામ 39 મેડલ વિજેતાઓ અને રમત દરમિયાન યોગદાન આપનાર ટુકડીના દરેક સભ્યને શુભેચ્છાઓ પાઠવી છે. વધુમાં રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશના ખેલાડીઓ ભવિષ્યના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટુકડીના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ટુકડીના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો અને ભારતે 13 સુવર્ણચંદ્રકો સહિત 39 ચંદ્રકો જીત્યા છે તે અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે તમામ ચંદ્રક વિજેતાઓને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર રમતો દરમિયાન ભારતના પ્રતિભાશાળી ખેલાડીઓએ અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને સમર્પણ દર્શાવ્યું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગ્લાસો કોમનવેલ્થ ગેમમાં 4થું સ્થાન મેળવવા બદલ ભારતીય દળની પ્રશંસા કરી છે. એક કોમન સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય દળે અગાઉની કોમનવેલ્થ ગેમ્સની સરખામણીમાં સમાન રમતોમાં 30 મેડલથી સુધારો કરી ચાલુ વર્ષે 39 મેડલ જીત્યા છે. ભારત સરકારે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા એક બનાવટી વીડિયોને નકારી

0: કાઢ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનો ફરી શરૂ થયા છે. જો કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે સ્પષ્ટ કર્યું છે કે આ દાવો ખોટો છે અને વાયરલ થયેલો વિડીયો જૂનો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ઉમેર્યું કે લોકોને આવી ભ્રામક સામગ્રીથી સાવધ રહેવું જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે મધ્યસ્થી દ્વારા વાતચીત આજે થવાની અપેક્ષા છે. શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની વિનંતી પર ઈરાન સામે નવા અમેરિકી લશ્કરી હુમલાના આદેશને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ. દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવવા ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત. ગુજરાત સહિત 3 રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં માંજલપુર ભાજપ, બાંકીપુરમાં જન સુરાજ પાર્ટી અને દતિયામાં કોંગ્રેસના ઉમેદવારની સરસાઈ. મહિલા કુસ્તીબાજો દ્વારા કરાયેલા જાતીય સતામણીના કેસમાં પૂર્વ સાંસદ બ્રિજમોહન નિર્દોષ જાહેર. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામની આશા અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતીય શેરબજારમાં ઉછાળો અને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય ખેલાડીઓના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. હવે આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અંકિતા મકવાણા વાંચે છે. વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી માટે આજે મતગણતરીમાં ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર પટેલ 29,000 મતોથી આગળ છે. અત્યાર સુધી કુલ 19માંથી 18 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સત્યેન્દ્ર પટેલને 52,921 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 23,913 મત મળ્યા હતા. આ બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી મતદાન પ્રક્રિયામાં સરેરાશ 37.50% મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં આગામી 9 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, માછીમારો માટે આગામી 5 દિવસ કોઈ ચેતવણી નથી. બંદરો પર પણ સ્થાનિક સાવચેતી સંકેત LCS 3 હટાવી લેવાયું. દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટતા બપોરે 12 વાગ્યા સુધીમાં 7 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. રાજ્યના 34 બંધ હાલ હાઈ એલર્ટ પર છે. તો રાજ્યમાં અત્યાર સુધી 83,932 લોકોનું સ્થળાંતર અને 9,776 લોકોને બચાવાયા છે. જામનગરમાં 2 દિવસથી થયેલા વરસાદના કારણે શહેરને પાણી પૂરું પાડતા બંધમાં નવા નીરની આવક થઈ. આજી 3 બંધ 60% ભરાયો છે, જ્યારે આગામી દિવસોમાં ઊંડ 1 બંધમાંથી સસોઈ બંધમાં પાણી ઠાલવવાનું શરૂ કરાશે. ત્યારબાદ સૌની યોજનાનું પાણી સસોઈ બંધ સુધી પણ પહોંચાડાશે. મહેસાણામાં પણ વરસાદી માહોલ યથાવત છે. સતલાસણા અને ખેરાલુમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, તો ધરોઈ બંધમાં પણ પાણીની સારી આવક થઈ. જ્યારે ચાલુ વરસાદમાં વીજ કરંટ લાગતા 3 ગાયના મોત થયા છે. પંચમહાલમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 592 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં જળસંપત્તિ વિભાગ હેઠળ ગાંધીનગરમાં કાર્યરત મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ CFCCA ટેકનોલોજીની મદદથી આપત્તિ વ્યવસ્થાપને પ્રાથમિકતા બની હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સત્તાવાર યાદી મુજબ ચોમાસા દરમિયાન આગામી 31 ઓક્ટોબર સુધી ગાંધીનગર સહિત રાજ્યના 12 પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમ 24 કલાક 7-7 દિવસ કાર્યરત રહેશે. તેના દ્વારા સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય જળાશયનું રીઅલ ટાઇમ મોનિટરિંગ કરાય છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત થતાં આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક 47 ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વે અને દેખરેખ શરૂ કરી છે. બાળકોમાં તાવ, ઉલટી કે ખેંચ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસે અપીલ કરી.
1: બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનું પ્રમાણ છે, એના અંદર ટોટલ 3 કેસ બનાસકાંઠામાં પોઝિટિવ આવ્યા છે. 1 કેસ જે વડાનો છે, પરંતુ 2 કેસ એક કાંકરી તાલુકાનો જ ચાંગાનું, જે અત્યારે ઓગર તાલુકામાં આવે છે, અને એક અમીરગઢ તાલુકાનું કાનપુરાનું છે. તેના અનુસંધાનમાં આપણે 47 ટીમો અમીરગઢમાં બનાવી છે.
0: કચ્છ જિલ્લાના સામખિયાળી રેલવે જંકશન ખાતે 46 કલાકના નોન ઇન્ટરલોકિંગ કાર્ય પૂર્ણ કરાયું છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે બ્લોક દરમિયાન 162 ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરાયું. આ ઉપરાંત બ્લોક પહેલા જ 1 દિવસમાં રેકોર્ડ બ્રેક 30 માલગાડીનું સંચાલન કરીને અવિરત માલ પરિવહન પણ સુનિશ્ચિત કરાયું હતું. નવી લાઇનનું સંચાલન રેલવે સુરક્ષા આયુક્તના નિરીક્ષણ બાદ શરૂ કરાશે. તાપીમાં આંગણવાડી કેન્દ્રોમાં નવી શૈક્ષણિક પદ્ધતિ સાથે નવા સત્રનો પ્રારંભ થયો. નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા અભ્યાસક્રમ આધારશિલા હેઠળ બાળપણથી જ બાળકોમાં બૌદ્ધિક, સામાજિક અને શારીરિક જ્ઞાનનો વિકાસ થાય તે હેતુસર આંગણવાડી કેન્દ્રોમાં નવું સત્ર શરૂ થયું. આ અંગે તાપીના સંકલિત બાળ વિકાસ યોજનાના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે વધુ માહિતી આપી.

0: નવી શિક્ષણ નીતિ છે એનામાં વિવિધ રમતો દ્વારા બાળકોને રમત રમતમાં કેવી રીતે આપણે શીખી શકીએ પણ આવે છે, સાથે સાથે બાળકો એકબીજા સાથે કેવી રીતે સંવેદનાત્મક રીતે જોડાઈ શકે, સામાજિક રીતે બાળકો કઈ કઈ પ્રવૃત્તિ કરી શકે અને બાળકોમાં એકબીજા માટે ભાવ જન્મે એ પણ આ અભ્યાસક્રમનો ભાગ છે.
1: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનના 44મા રીબર્થ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિય ફિલ્મોના ગીતો, યાદગાર સંવાદો, નૃત્ય પ્રસ્તુતિઓ અને તેમના ફિલ્મી સફરની ઝલક રજૂ કરાઈ. કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોથી અમિતાભ બચ્ચનના ચાહકો એકઠા થયા હતા. 2 ઓગસ્ટ 1982ના રોજ ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન થયેલી ગંભીર દુર્ઘટના બાદ અમિતાભ બચ્ચનને મૃત્યુને માત આપી ફરી જીવન પ્રાપ્ત કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABCDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ અરવલ્લી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો. લેખક અંકિત ચૌહાણ. અરવલ્લી જિલ્લામાં આ મહિને પ્રકૃતિ, પરંપરા, જનસેવા અને વહીવટી સજ્જતાના વિવિધ રંગ જોવા મળ્યા. લાંબા વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને સૂકા પડી ગયેલા ડુંગર તથા અરવલ્લીની ગિરિકંદરાઓ હરિયાળીથી ખીલી ઉઠી. હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારે વરસાદની આગાહીને અસર વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળી. મોડાસા, શામળાજી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી. મોડાસાના વિવિધ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. જોકે વરસાદથી રાહત સાથે કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ પણ સર્જાઈ હતી. જ્યારે મુખ્ય ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમ છતાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે વરસાદી માહોલ રાહતરૂપ બન્યો હતો. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાનું સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું હતું. કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ પૂર અથવા જળબંબાકાર જેવી સ્થિતિમાં બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે જિલ્લામાં તહેનાત કરાયેલી એનડીઆરએફની 30 સભ્યની વિશેષ ટુકડીને 24 કલાક અલર્ટ મોડ પર રખાઈ હતી, જેથી જરૂરિયાત સર્જાય ત્યારે ત્વરિત બચાવ કાર્ય હાથ ધરી શકાય. ભારે વરસાદની આગાહીને પગલે શનિવારે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડેમ અને સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પાણીના પ્રવાહ, ડેમની સ્થિતિ અને સંભવિત જોખમ ધરાવતા વિસ્તારો પર વહીવટીતંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. વરસાદી પરિસ્થિતિ દરમિયાન લોકોની સુરક્ષા અને સમયસર રાહત કામગીરી માટે પણ તંત્ર સજ્જ બન્યું હતું. વરસાદથી સૌથી વધુ આનંદ જિલ્લાના ખેડૂતોમાં જોવા મળ્યો. મોસમની શરૂઆતમાં પૂરતો વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. કેટલાક ખેડૂતોને 2-3 વખત વાવેતર કરવાની પણ ફરજ પડી. ઘઉં, સોયાબીન સહિતના વિવિધ પાકના વાવેતર બાદ પણ વરસાદ ખેંચાતા પાકના ભવિષ્ય અંગે ચિંતા વધી હતી. જોકે જિલ્લામાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં નવી આશા જાગી હતી. વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં ધાર્મિક આસ્થાનો પણ માહોલ જોવા મળ્યો. ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શામળાજી પહોંચ્યા હતા. તેમણે શામળાજીના લુસડિયા ગામમાં સંત સુરમલદાસજી મહારાજની સમાધિએ દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે તેમણે મંદિર પરિસરના સંતોનું સન્માન પણ કર્યું હતું. મોડાસા તાલુકાના ડુગરવાડા ગામમાં કપિરાજના આતંકને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. 2 દિવસથી ગામમાં કપિરાજ દ્વારા હુમલાઓની ઘટના સામે આવી હતી, જેમાં અંદાજે 6 જેટલા લોકો ભોગ બન્યા હોવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગની ટુકડીએ પાંજરા અને જાળીની મદદથી કપિરાજને પકડવામાં સફળતા મેળવી હતી. કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પણ પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા પોલીસની સ્થાનિક ગુના શાખાએ ગુસ્સી ટોક કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ધનસુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના

આધારે સંગઠિત રીતે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ ગત 10 વર્ષમાં 3 વર્ષથી વધુની સજાપાત્ર 2 કે તેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કુલ 8 ગુના નોંધાયેલા હોવાનું જણાયું હતું. બીજી તરફ જિલ્લાના આંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. મેઘરજ તાલુકાના દૂરદરાજ ગામ સુધી આરોગ્ય સેવા પહોંચાડવા સરકાર દ્વારા ફાળવાયેલા દ્વિચક્રીય મોબાઈલ આરોગ્ય એકમ એટલે કે ટુ વ્હીલર MHU પરિયોજનાનો જિલ્લા પંચાયત ખાતે શુભારંભ કરાયો હતો. હમણાં જ આપ અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અંકિત ચૌહાણ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. વિભા દેસાઈને સાંભળીએ. રચના છે શેમુદી વેઠિયાની.

आप સાંભળી રહ્યા હતા ગાર્ગી વોરાને. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

અને 68 તીરથ થાય. આજ ગુરુના નિષ્દિન દર્શન કરતા અને 68 તીરથ થાય.

હમણાં સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો વિપુલભાઈ રાવરાણી અને મનુભાઈ સોલંકી, 6:30 યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવાણીમાં જાપાની વિદ્યાર્થીની નાઓમી તાહા સાથે વાતચીત, 7:00 ગીતો સાંભળશું, 7:21 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, 8:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 7:30. રાત્રે 10:00 સંસદમાં પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

કરીશું. અનિવાર્ય સંજોગોને કારણે રાત્રે 10 વાગે પ્રસારિત થનાર કાર્યક્રમ નહીં આવે દિલ્હીથી, તો રાત્રે 10 વાગે આપ સાંભળી શકશો નવલકથા વેળા વેળાની છાયડીનું ધારાવાહિક નાટ્ય રૂપાંતર, જેનો ભાગ 5મો. મૂળ લેખક ચુનીલાલ મડિયા, રેડિયો નાટ્ય રૂપાંતર પ્રવીણ સોલંકી, નિર્માણ વૈશાલી ત્રિવેદી. રાત્રે 10:30 વાગે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં ઇકરામ ખાનનું સારંગી વાદન સાંભળશો, રાગ જોગ કૌંસ. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત.

પોલીસ અધિક્ષકની કચેરી પંચમહાલ ગોધરાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે સંજયભાઈ સામંતભાઈ બારિયા, જેઓ તારીખ 9/5/2026 રોજ ગામ કાલોલ બારિયા ફળિયું તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 43 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, શરીરે મધ્યમ બાંધાના, મજબૂત બાંધાના છે. રંગે ઘૂંવાણા, રંગ કાળો છે, આંખોનો રંગ પણ કાળો છે, ચહેરો ગોળ છે. તેમણે વાદળી કલરનું શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી અથવા તો ઇમેલ એડ્રેસ sc-godhra-panch@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર શાખાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ઈશિતાબેન વિનુભાઈ ભગવાનભાઈ વાળા, જેઓ તારીખ 15/5/2026 રોજ ગામ ઉખરલા વાડી વિસ્તાર ત્રાંબક રોડ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, શરીરે મધ્યમ વધારા છે, રંગે ખૌવાણા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ છે. તેમણે ચોકલેટી કલરની કુર્તી તથા કાળું લેગિંગ્સ પહેરેલું છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 2 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર જિલ્લાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે અસ્મિતાબેન જીતુભાઈ ગોબરભાઈ ઢાપા, જેઓ તારીખ 5/5/2026 રોજ ગામ પેંગણી તાલુકો તળાજા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 16 વર્ષ, શરીરે પાતળા બાંધાના છે, રંગે ઘઉંવાણા, વાળ કાળા, આંખો કાળી, મોઢું ગોળ છે. શરીરે તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 1 ઇંચ. જે કોઈને વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી અથવા તો ઇમેલ એડ્રેસ mob-sp-bav@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું કુમાર સાનુ અને અનુરાધા પડવાલે ગયેલા દાગ ધ ફાયર ફિલ્મના ગીતથી.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો મનુભાઈ સોલંકીના કંઠમાં લોકગીતો.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.

નમસ્કાર યુવા શક્તિ, નમસ્કાર યંગ ઇન્ડિયા. હું છું આપની દોસ્ત, આપની હોસ્ટ વૃષ્ટિ મહેતા, અને તમે સાંભળી રહ્યા છો તમારા સ્વપ્નોને વાચા આપતું, તમારા વિચારોને મંચ આપતું અને તમને કાયમ કનેક્ટેડ રાખતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. તો તૈયાર થઈ જાઓ, કારણ કે સમય થઈ ગયો છે આપના સૌથી મનપસંદ કાર્યક્રમ યુવાણીનો. મિત્રો, આ એવો મંચ છે જ્યાં માત્ર વાતો નહીં પરંતુ નવા વિચારોનું સર્જન થાય છે, જ્યાં સવાલો નહીં પરંતુ સફળતાની ચાવીઓ મળે છે. તો તમારા કાન તૈયાર રાખો, તમારી નોટબુક તૈયાર રાખો અને આજની સફર માટે થઈ જાઓ તૈયાર, કારણ કે આગામી અડધા કલાકમાં આપણે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનની ધમાકેદાર સફર કરવા જઈ રહ્યા છીએ. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે ઇન્સ્પાયર્ડ, સ્ટે કનેક્ટેડ. તો ચાલો શરૂ કરીએ યુવાણી. મિત્રો, આજે આપણે એક અત્યંત સંવેદનશીલ, મહત્વપૂર્ણ અને જીવનના પાયા સમાન વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. દર વર્ષે 1-7 ઓગસ્ટ દરમિયાન વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક, એટલે કે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.

આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ નવજાત શિશુ અને માતાના સ્વાસ્થ્ય અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. તો આવો આજના વિશેષ અંકમાં આપણે જાણીએ કે સ્તનપાન શા માટે અનિવાર્ય છે, ડોક્ટર્સ આ વિશે શું કહે છે, અને એક માતા તથા નવજાત બાળક માટે આ સમયગાળો કેવો હોવો જોઈએ. મિત્રો, બ્રહ્માંડમાં માતા અને બાળક વચ્ચેનો સૌથી પહેલો અને ગાઢ સંબંધ જો કોઈ હોય ને તો તે બ્રેસ્ટ ફીડિંગ દ્વારા બંધાય છે, જેને આપણે ફર્સ્ટ ગોલ્ડન આર અથવા અમૃતકાળ કહી શકીએ. વૈજ્ઞાનિક અને તબીબી અભ્યાસો અનુસાર જન્મ પછી તરત જ, એટલે કે 1.5 થી 1 કલાકની અંદર સ્તનપાન શરૂ કરવા પાછળ ખૂબ જ મહત્વપૂર્ણ કારણો રહેલા છે. જેમ કે જન્મ પછીના પ્રારંભિક સમયમાં માતાના સ્તનમાં જે પહેલું ઘટ્ટ અને પીળાશ પડતું દૂધ ઉત્પન્ન થાય છે ને, તેને કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે. આ દૂધ કુદરતી એન્ટીબોડીઝ અને ઇમ્યુનિટીથી ભરપૂર હોય છે. તબીબી ભાષામાં તેને બાળકની પ્રથમ રસી માનવામાં આવે છે, જે તેને શરૂઆતના ચેપ સામે રક્ષણ આપે છે. ત્યારબાદ બાળક જ્યારે જન્મ પછી તરત જ સ્તનપાન કરે છે ને, ત્યારે માતાના શરીરમાં ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન ગર્ભાશયને તેના સામાન્ય આકારમાં પાછા લાવવામાં મદદ કરે છે અને પ્રસૂતિ પછીના રક્તસ્રાવનું જોખમ ઘટાડે છે. આ સમયે માતા અને નવજાત શિશુ વચ્ચે થતો સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ બંને વચ્ચેના લાગણીશીલ સેતુને મજબૂત બનાવે છે અને બાળકના શ્વાસ તથા હૃદયના ધબકારા નિયંત્રિત કરે છે. જેટલું વહેલું સ્તનપાન શરૂ થાય તેટલું પ્રોલેક્ટિન હોર્મોનનો સ્ત્રાવ વધે છે અને સમયસર પૂરતું દૂધ આવવાની શરૂઆત થાય છે. આ સમયે બાળકની ચૂસવાની ક્ષમતા સૌથી વધુ સક્રિય હોય છે, જેને આપણે રૂટિંગ રિફ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ નવજાત શિશુને શરૂઆતના પૂરા 6 મહિના સુધી માત્ર અને માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ, જેને આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ તરીકે ઓળખીએ છીએ. આ દરમિયાન પાણી કે અન્ય કોઈ ઉપરના ખોરાકની જરૂર હોતી નથી. 6 મહિના પૂર્ણ થયા પછી પૂરક આહારની સાથે સાથે ઓછામાં ઓછા 2 વર્ષ કે તેથી વધુ ઉંમર સુધી સ્તનપાન ચાલુ રાખી શકાય છે. આગળની વાતો કન્ટિન્યુ કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

તાજેતરના મેડિકલ જર્નલ્સ અને હેલ્થ ન્યૂઝ બુલેટિન પણ આ જ વાત પર ભાર મૂકે છે. દેશ અને દુનિયાના પીડિયાટ્રિશિયન્સ અને ગાયનેકોલોજીસ્ટનું સ્પષ્ટ માનવું છે કે માતાનું દૂધ એ બાળકના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. તાજેતરના ICMR અને WHOના રિપોર્ટ્સ જણાવે છે કે બાળકોને શરૂઆતના દિવસોમાં પૂરતું સ્તનપાન મળે તો તેમનામાં ઇમ્યુનિટી અને બુદ્ધિમત્તા, એટલે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ, અન્ય બાળકોની સરખામણીએ વધુ સારી રીતે વિકસે છે. ચાલો હવે વૈજ્ઞાનિક અને વ્યવહારિક દ્રષ્ટિએ આના ફાયદા અને સમાજમાં પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ ફાયદો અગર જોવા જઈએ તો બાળક માટે જ છે. તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, ડાયરિયા, ન્યુમોનિયા અને શ્વસનતંત્રના રોગોનું જોખમ ઘટે છે તથા પાચન ક્રિયા ઉત્તમ બને છે. માતા માટે પ્રસૂતિ પછી ગર્ભાશય મૂળ આકારમાં ઝડપથી આવે છે, સ્તન અને ઓવેરિયન કેન્સરનું જોખમ ઘટે છે અને ગાઢ ભાવાત્મક સેતુ બંધાય છે. આની ગેરમાન્યતાઓ શું છે? પહેલું કે પહેલું દૂધ ફેંકી દેવું જોઈએ. આ એક સૌથી મોટી ગેરસમજ છે. પહેલું પીળું દૂધ ફેંકવું નહીં, પરંતુ એ અમૃત સમાન છે. મિત્રો, આ સપ્તાહ આપણને એ પણ યાદ અપાવે છે કે આ જવાબદારી માત્ર એકલી માતાની નથી, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજની છે. માતાએ શું કરવું જોઈએ? માતાએ પોતાના આહારમાં પૌષ્ટિક ખોરાક, લીલા શાકભાજી, ફળો અને પ્રવાહીનું પ્રમાણ વધારવું જોઈએ. માનસિક તાણથી દૂર રહેવું જોઈએ અને પૂરતી ઊંઘ લેવી અનિવાર્ય છે. પરિવાર અને પિતાની ભૂમિકા શું છે? તો કે નવજાત શિશુની સંભાળ રાખતી વખતે પરિવારે માતાને માનસિક અને શારીરિક સહયોગ પૂરો પાડવો જોઈએ. શ્રોતા મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, પરંતુ ક્યાંય જશો નહીં. વિરામ પછી આપણે વાત કરીશું કે આજના આધુનિક યુગમાં વર્કિંગ મધર્સ કઈ રીતે આ સંતુલન જાળવી શકે છે.

વેલકમ બેક. વિરામ પહેલા આપણે વાત કરી રહ્યા હતા સ્તનપાનના મહત્વ વિશે. હવે વાત કરીએ આજની વર્કિંગ મધર્સ માટે. આધુનિક વિજ્ઞાન અને એક્સક્લુઝિવ પમ્પિંગ ટેકનોલોજીના માધ્યમથી માતાઓ પોતાના દૂધને સ્ટોર કરી શકે છે અને કામ પર હોય ત્યારે પણ બાળકને પૌષ્ટિક આહાર મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરી છે. બસ તો આકાશવાણીના માધ્યમથી હું એટલું જ કહીશ કે સ્તનપાન એ માત્ર એક શારીરિક ક્રિયા નથી, પરંતુ એ બાળકને આપેલી જીવનભરની સુરક્ષા કવચ છે. ચાલો આ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક નિમિત્તે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે સમાજમાંથી સ્તનપાન વિશેની તમામ ગેરમાન્યતાઓ દૂર કરીશું અને દરેક માતાને યોગ્ય વાતાવરણ પૂરું પાડીશું. અને શ્રોતા મિત્રો, તમે ક્યાંય જ જશો નહીં, કારણ કે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજના દિવસનો આપણો બીજો ટોપિક. આજના બીજા ટોપિકમાં આપણે વાત કરવાની છે એવા મહાન સાહિત્યકારની જેમણે પોતાની કલમથી ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રપ્રેમમાં નવો જોશ ભર્યો હતો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આધુનિક હિન્દી સાહિત્યના અમર હસ્તાક્ષર અને ભારતના રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્ત વિશે. મૈથિલી શરણ ગુપ્તનો જન્મ 3 ઓગસ્ટ 1986 રોજ ઉત્તર પ્રદેશના ઝાંસી પાસેના ચિંગાવમાં થયો હતો. બાળપણથી જ ઘરમાં સાહિત્યિક માહોલ મળવાને કારણે તેમને કવિતા પ્રત્યે ગાઢ પ્રેમ હતો. શરૂઆતમાં તેઓ બ્રજ ભાષામાં રચનાઓ કરતા હતા, પરંતુ મહાવીર પ્રસાદ દ્વિવેદીજીના માર્ગદર્શન બાદ તેમણે ખડી બોલી હિન્દીને અપનાવી અને તેને સાહિત્યની મુખ્ય ધારામાં ગૌરવશાળી સ્થાન અપાવ્યું. શ્રોતા મિત્રો, ગુપ્તજીની કવિતાઓની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે માત્ર મનોરંજન માટે ન હતી, પણ તે જનજાગૃતિ અને રાષ્ટ્ર સેવા માટેનું પ્રબળ માધ્યમ હતી. જ્યારે દેશ ગુલામીની બેડીઓમાં જકડાયેલો હતો ત્યારે તેમની કવિતાઓએ દેશવાસીઓમાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાન જગાવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ તેમને પ્રેમથી રાષ્ટ્રકવિનું બિરુદ આપ્યું હતું. તેમની મહાકાવ્ય રચના સાકેત વિશે વાત ન કરીએ તો આ પરિચય અધૂરો રહે. સાકેતમાં તેમણે રામાયણની કથાને કેન્દ્રમાં રાખી છે, પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રામસીતાની સાથે સાથે ઉર્મિલાના ત્યાગ અને વેદનાને વાચા આપવાનો હતો. લક્ષ્મણના વનવાસ દરમિયાન ઉર્મિલાએ જે 14 વર્ષનો વિરહ અને ત્યાગ સહન કર્યો ને, તેને ગુપ્તજીએ જે સંવેદનાથી આલેખ્યો છે તે વાંચીને વાચકોની આંખો ભીની થઈ જાય છે. સાકેત માટે તેમને હિન્દી સાહિત્યનો સર્વોચ્ચ મંગલા પ્રસાદ પારિતોષિક પણ મળ્યો હતો. આ ઉપરાંત તેમની રચના ભારત ભારતી તો સ્વાતંત્ર્ય આંદોલનનું બાઇબલ બની ગઈ હતી. એ સમયના યુવાનો આ પુસ્તકની પંક્તિઓ ગાઈને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવા માટે પ્રેરણા મેળવતા હતા. ભારત ભારતીએ દેશવાસીઓને પોતાના અતીત પર ગર્વ કરવાનું અને વર્તમાનમાં જાગૃત થવાનું શીખવ્યું હતું. મિત્રો, તેમણે મહાભારતના પાત્રો પર આધારિત જયદ્રથ વગ, પંચવટી અને યશોધરા જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ પણ આપી. ગૌતમ બુદ્ધ જ્યારે રાતોરાત પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છોડીને જાગૃતિની શોધમાં નીકળી ગયા ત્યારે એક પત્ની અને માતા તરીકે યશોધરાની વેદનાને ગુપ્તજીએ જે ન્યાય આપ્યો છે તે અજોડ છે. મિત્રો, મૈથિલી શરણ ગુપ્તજીનું સાહિત્ય માત્ર શબ્દોનો સંગ્રહ નથી, પણ તે આપણા રાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રધર્મનો અરીસો છે. 1964 તેમણે આ દુનિયાને અલવિદા કહી, પરંતુ તેમની કવિતાઓ આજે પણ આપણા હૃદયમાં જીવંત છે. તો મિત્રો, હવે ફરી પાછા મળીએ એક નાનકડા બ્રેક પછી.

0: હવે આપણે સાંભળીશું રાજેશ ખરાડી જોડે નાવમી તાદાના ઇન્ટરવ્યુને. ચાલો સાંભળીએ.
1: નમસ્કાર યુવા મિત્રો, આજ હમારે સાથ હૈ વિશેષ મહેમાન નાવમી તાદા. વો જાપાન સે આઈ હૈ, વૈસે જાપાન સે આઈ હૈ લેકિન પડતી ઇન્ડિયા મેં હી હૈ. તો આજ ઉનકે સાથ હમ થોડી બાત કરેંગે. તો ઉનકા અનુભવ કૈસા રહા ઓર ક્યા યે મુંબઈ મેં ક્યા પડતી હૈ. નાવમી તાદા, આપકા બહોત બહોત સ્વાગત હૈ આકાશવાણી અમદાવાદ મેં.
2: ધન્યવાદ.
1: સબસે પહેલે યે બતાઈએ કે આપ જાપાન સે ઇન્ડિયા મેં કબ આઈ?
2: મેં આઈ થી 2024 કે ઓગસ્ટ મેં. તો આપ મેરે લિયે 2 સાલ કમ્પ્લીટ હોને વાલે હૈ.
1: ઠીક હૈ. તો આપકો હિન્દી કેસે આપકો સીખા આપને?
2: જી, હિન્દી સીખા

0: આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાક તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: સાંભળીએ પંડિત જસરાજજીના કંઠમાં આ ભજન.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ

સુમન કલ્યાણપુરે ગયેલી મીરાબાઈની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: आ वार्ता छे एक गृहिणी अने एना અંતરમન ની।
3: વીજળી નું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ બધું થઈ ગયું,
2: બની ગયું બજેટ।
3: હા,
2: 5,000 બચી ગયા તો નવી સાડી લઈએ।
3: ના, ગયા મહિને જ તો લીધી હતી।
2: હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંક માં જમા કરો અને પૈસા ને વધતા જુઓ।
3: આવી મોટી,
2: હવે જા ભાઈ।
4: RBI કહે છે,
5: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી।
6: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે। મુખ્ય સમાચાર, રાજ્યસભામાં આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર। વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં

0: ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનું નિવેદન. જામનગરમાં 38 સ્થળ પર ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ, 111 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યસભાએ આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે.
1: વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે તમામ બિલ પહોંચની પતાવટ વેપાર લેણા વટાવની પ્રણાલીના માધ્યમથી કરવી પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ જો વિવાદની સ્થિતિમાં મધ્યસ્થતા નિષ્ફળ થાય તો મધ્યસ્થતા પૂર્ણ થવાની તારીખથી 30 દિવસમાં મધ્યસ્થતા માટે મામલો મોકલવો જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે, દલીલ પૂર્ણ થવાની તારીખથી 90 દિવસમાં નિર્ણય સંભળાવવો જોઈએ. સાથે જ વિધેયકમાં એ પણ જોગવાઈ છે કે જો મામલો 6 મહિનાથી વધુ સમયથી પડતર હોય તો પુરવઠાકારને નિર્ધારિત રકમની ઓછામાં ઓછી 50% રકમ ચૂકવણી થવી જોઈએ. મિતલ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો 30,630 મતથી વિજય થયો. તેમને કુલ 55,481 અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24,851 મત મળ્યા હોવાનું ભારતીય ચૂંટણી પંચની યાદીમાં જણાવાયું. દરમિયાન વડોદરાની વિજય યાત્રામાં જોડાયેલા ભાજપના ઉમેદવાર સતીશ પટેલે મતદારો અને પક્ષના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. ગાંધીનગરમાં ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે આ જીત બદલ માંજરપુરના લોકોને અભિનંદન પાઠવ્યા.
2: ઐતિહાસિક જીત બદલ માંજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે આજે 30,500 કરતા પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.
0: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8-10 સપ્ટેમ્બર 3 દિવસ યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એક વિડીયો સંદેશમાં આ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના 9મા સત્રનું આહ્વાન કર્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા આરોગ્યતંત્ર એલર્ટ છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં હાલ વાયરસના 7 પોઝિટિવ દર્દીઓ ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરમાં સારવાર હેઠળ છે. તેમણે બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ જેવા લક્ષણ જણાય તો તરત હોસ્પિટલ જવા, અફવાઓથી દૂર રહેવા અને આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરી.
3: કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે. ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે, 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. જામનગરમાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા મહાઝુંબેશ હેઠળ 111 કિલો વાસી ખાદ્ય પદાર્થનો નાશ કરાયો. વિભાગની ટુકડીએ ગુલાબનગર, જકાતનાકા, હરિયા કોલેજ રોડ, DKV કોલોની, ગ્રીન માર્કેટ, માધાપર ભૂંગા, જોડિયા ભૂંગા, હિરડાર રોડ સહિત વિવિધ વિસ્તારમાં 38 સ્થળની તપાસ હાથ ધરી. આ ઉપરાંત સમાપ્તિ તારીખ ધરાવતા ખાદ્ય પદાર્થના 76 પેકેટ તથા 53 કિલો પ્લાસ્ટિકની કોથળીનો નાશ કરાયો, તેમજ ખોરાકના શંકાસ્પદ નમૂનાઓ વધુ તપાસ માટે વડોદરાની પ્રયોગશાળામાં મોકલાયા છે. દરમિયાન વેપારીઓને રસોડામાં સ્વચ્છતા અને આરોગ્ય સ્થિતિ જાળવવા, પનીર, ચીઝ, માખણ સહિતના ખાદ્ય પદાર્થોની સ્પષ્ટ માહિતી દર્શાવવા તેમજ એક જ વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ. વલસાડ સ્પેશિયલ ઓપરેશન

પ્રિઝન ગ્રુપ એસઓજી દ્વારા 42 કિલોથી વધુના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ઓડિશાથી દાદરા અને નગર હવેલીના સેલવાસ 21 લાખ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ લઈ જતા રાજસ્થાનના આ વ્યક્તિને પકડી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ. ખેડામાં ભારે વરસાદને કારણે જળાશયો, નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં મગર દેખાયાના અહેવાલ છે. જોકે વન વિભાગ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાયબ વન

0: ના વિસ્તારોમાં મગર દેખાયાના અહેવાલ છે, જો કે વન વિભાગ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાયબ વન સંરક્ષણ અભિષેક સામરિયાએ લોકોને મગર દેખાય તો તેને હેરાન ન કરવા અપીલ કરી.
1: તમામ ખેડાવાસીઓને અપીલ કરું છું કે વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફ સાથે સંકલન કરવું અને ગામડાઓમાં જે મગરની જે જ્યારે જોવા મળે ત્યારે જળાશયોમાં જવું ટાળવું, નાહવું અને તરણું ટાળવું, એના જોડે કોઈ સેલ્ફી લેવાની અને ભીડ એકત્રિત કરવાની એ સ્થિતિ ટાળવું અને જ્યારે જાઓ આપ તો જૂથમાં જવું.
0: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો કેટલીક જગ્યાએ સુરત દાદાએ દર્શન આપ્યા. દરમિયાન રાજ્યમાં આગામી 10 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે. જોકે માછીમારો માટે આગામી 5 દિવસ કોઈ ચેતવણી ન હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: और रेन थंडर शॉवर का भी संभावना है. पोर्ट वार्निंग अतिशेष भी डाउन कर दिया गया है. फिशरमैन भाई के लिए कोई पूर्वानुमान नहीं है, कोई वार्निंग नहीं है.
0: રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ ડાંગ, નાના પોંઢા અને કપરાડા તાલુકામાં નોંધાયો. રાજ્યમાં હાલ 34 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78% જળ સંગ્રહ થયો છે. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જામનગરમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી યોજાયેલી 3rd મેજર રેન્કિંગ ઓપન ગુજરાત ટેબલ ટેનિસ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. નૈમિષાર રણિયા શાળામાં 5મા ધોરણમાં ભણતા આ ખેલાડીએ સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓથી આવેલા ખેલાડીઓ વચ્ચે આત્મવિશ્વાસ, ધૈર્ય અને ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને ચંદ્રક મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, સંચાલકો અને કર્મચારીઓ તેમજ શહેરના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી આગળ રહ્યો છે. સત્તાવાર યાદી મુજબ આ યોજના થકી હજારો આદિવાસી સમુદાયના પરિવારના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભામાં આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાનું નિવેદન. જામનગરમાં 38 સ્થળ પર ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ. 111 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: ત્રણેય કોલેજમાં
4: ચિંતા ના કર,
3: ફીસ તો જો.
5: શું હાલ છે?
6: શું થયું?
4: ફીઝ નું ટેન્શન.
6: રાહુલ નું બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
7: RBI કહે છે,
4: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

આકાશવાણીનું આ રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનું ચોરું.

0: ગામનો છોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને ઝાઝા કરીને રામ રામ. મિત્રો, ચોરે આજે રજૂ કરીએ છીએ હાસ્યરસ. કલાકાર છે શ્રી શાહબુદ્દીન રાઠોડ.
1: પણ મિત્રો નો આગ્રહ વનજનના વર્ગોળા માટે છે એટલે હું વાત કરી દઉં. સામસાનો વિવાદ મેં વાંચેલો ત્યારથી મને આના વિશે કલ્પના એમને માયા કરી. આપણે તો ઘણા સારા મિત્રો કરવા હોય પણ અમારે તો ભાગમાં લખીને આવ્યા ઈ અમારા મિત્રો. એમાં વનેચન બેઠી દળીને બેવડો બાંધો ચડી ગયેલા દાંત નટો અમારો બીજો મિત્ર. અમે આમ ત્રણેય જણા લાઈનમાં બેઠા હોય તો એમાં દેખાવડો ઘણો થયો, રૂપાળો ઘણો થયો. એટલે ઓલા કેમ હશે એનો ખ્યાલ આવી જાય. અને અમારે બુદ્ધિ વધવાની તો કોઈ સંભાવના જ નહોતી. હવે પોતપોતાની વાળી હાંચવી પડે. જંગલમાં પ્રાણીઓ મોટા થાય એમ થયા. અને પછી તો ઉંમર થઈ બધાની યુવાની આવી પણ હવે લગ્નની બજારમાં અમારા ભાવ બગડી ગયા. મારે આ મચ્છોડને મેં કીધું ને જોવા મહેમાન આવ્યા ગમે કે ઉંમર છે એમ કઈ લાયકાત છે કે ઉંમર લાયક છે. એમની એક વાર હોય મને જઈને જોવા આવ્યા તો નટુ ને આવે રાખ્યો. આપણે અહીંયા સામાન્ય રીતે દીકરા દીકરીના હક પણ રોગ છે, બાજુને પડદા લાગી જાય, ફર્નિચર બદલી જાય, ઘર સાફસૂફ થઈને આવી જાય, બરાબર વ્યવસ્થિત થાય. આપણે બિઝનેસ માં શું છે તો કે આ ક્રોકરીનું છે, એનું સાબુ નું કારખાનું છે, એનું લેબ છે. પછી દુકાન તો કે આ દુકાન છે, એક તો બજારમાં, બે સ્ટેશન રોડ ઉપર છે, ત્રણ બીજી હમણાં ખરીદી છે. મકાન તો કે આ એક રહેવાનું છે, બીજું એક પાછું ઉતારો છે, ત્રીજાનો પાયા નખાય છે. કરી શરૂઆત એમાં ઉધરસ આવી તો લાગે ભાઈ ને ઉધરસ છે કે ઉધરસ નું તમે કહો આને જૂનો દમ છે. અને હું નટોનો વનેચન માનભાઈની હોટલમાં બેઠેલા, એમને વળી ત્રણ અડધી નો ઓર્ડર આપેલો. એમાં વરસાદ વરસવા માંડ્યો એટલે વનેચર મેં કીધું અમે તારી પાસે છત્રી છે ને તું જા અમારા માટે બે છત્રી લે. તો ઈ તો મેં કીધું એટલે રવાના થયો. તો ઈ ગયો મારે ચા આવી. એમને એમ છે મારો ચા પી જાવી શું કરું, ત્યાંની રાહ જોઈ તો થઈ જાય. ત્યાં મેં કીધું પી જાવ ને બરાબર પછી જોયું જાય છે. ત્યાં તો બાયના વાંચી કે જો પી જવાનો હોય તો જઈશ જ ને. એક વાર મારે ત્યાં બેઠેલો અને એમાં પછી વરસાદ મૂંઝો આવવા. અમે બે ચાર મિત્રો હતા, અમે કીધું એમ કરો આને જમી લે આને હોઈ જાઓ. હવે આ પલળતા પલળતા ક્યાં જાય છું. એમાં એ ગમે છે તો નીકળી ગયો.

અને પાછો ઋષભ મુનિ કહેવો કે હું ગયો જઈને કહેવો હું નહીં આવું. અને અમારે રિઝલ્ટ આવ્યો ને ત્યાં મિત્રો એક છે મછોર, એના દીકરા દામોદર ને વળી મછોરે પૂછ્યું કે તારો અભ્યાસ કેમ ચાલે છે એ મારે જાણવું છે, લાવ તારું પ્રગતિ પત્ર. એટલે ઓળાએ આપ્યું, ત્યાં મછોરે વાંચ્યું અંગ્રેજીમાં 4 માર્ક, ગુજરાતીમાં 7 માર્ક, ભૂગોળમાં 9, ને ઇતિહાસમાં 11, ને વિજ્ઞાનમાં 13, ને આરે આવા માર્ક શેમાં પાસે વ્યાયામમાં. પણ છેલ્લે જોયું તો આરે સોજાની સહી હતી. એટલે આરે સોજા આ તો અમને ભણાવતા અમારા હેડમાસ્ટર હતા મછોર, કે હજી જીવે છે બોલો કે બાપા એ તમારું છે. મને જોડા ટાંક માંથી જઈ મોકલી પાછું ખબર જાય નાકા પડા કર્યા. પણ તારા નબળા અભ્યાસ ના કારણો તો મારે જાણવા પડશે. બોલો કે અમારા સાહેબ એમ કહેતા હતા કે એના કારણો વંશ પરંપરા છે. એટલે અમારું તો રિઝલ્ટ આવી ગયું, એમાં મને જેમ કે હું 2 માર્ક આવી ગયો, બસ 2 માર્ક આટલું રહી ગયો. ભાઈ કરી ગયું લાવ જે પ્રગતિ પત્ર, એને પ્રગતિ પત્ર કહ્યું તે ગ્રાન્ડ ટોટલ 33 માર્ક. દરેક માં 35 હોવા જોઈએ કે એમ આપણને શું ખબર. એટલે આમ અમારું ભણવાનું થયું. પછી મેં અગાઉ જણાવ્યા પ્રમાણે જુદા પડ્યા, અમે એસએસસી માં 12 ભણવા ગયા. રામનવમી હજી મળી છે બધા મિત્રો. પણ પછી તો એક વાર હપણ પાકે પાયે થઈ ગયું અને ધામધૂમથી લગ્ન કરવા એવું મિત્રોએ નક્કી કર્યું આપણે ભાગ લેવો એમ. અને એ પછી ફૂલકું શરૂ કર્યું, શરૂ થયું તો અમારા ગામમાં જેટલા ફૂલકા ફરે એ મઠની શેરીમાંથી રવાના થાય. ડોક્ટર રાણા સાહેબના દવાખાના પાસે આવીને આગળ વધે અને પીપળાના ઓટેથી પાછા ફરે. હવે આ ફૂલકાની જેથી અમે શરૂઆત કરી તેથી રામલોન બીજલ 2 ફૂટલા ઢોળ લઈને 9 પેલા ગોઠવા અને બેન્ડ વાજા વાળાને બોલાવેલા તેથી 35 રૂપિયાનું બેન્ડ વાજો આવતું, એમાં 25 રોકડા અને 10 બાકી રાખેલા. અને જગત માં ઘણા ના પોશાક જોયા પણ બેન્ડ વાજા વાળા થી હેઠો ધોળા પાટલું એને 2 કોટ પીવા પટ્ટા મારે અને એના માટે લાલ કોટ પહેરેલા, કોટ માટે કારણ વગર ના ખિસ્સા, એના માટે બિનજરૂરી બટન ટાંગેલા. ઉપર પ્લાસ્ટિક જરી દીધેલા, એક પંચમ જહાજ ના ફોટા માં આવું બધું હોય છે અને એક આ બેન્ડ વાજા વાળાનું હોય. પણ એ બધા સજ્જ ધજ થઈને આવ્યા જેમ સિકંદર ના સૈનિક પોળે સામે રડવા આવ્યો હોય એમ આવીને ઉભા રહ્યા. બુટ ને પાલિશ એક કરાવેલા પણ વાદરી એક ગામના પ્રતિષ્ઠિત નાગરિકો બધા, તેમાં મોહન સાહેબ ને ડોક્ટર રાણા સાહેબ ને અશોક કાકા ને પૂનમચંદ શેઠ ને જયકરભાઈ ને દેવધર સાહેબ ને દેવ સાહેબ ને બક્ષી સાહેબ ને અમારા ડોક્ટર ઘનશ્યામ રાણા ને રવજી ભગત ને ચંદુલાલ ને દલપતરામ જોશી, આ બધા ખરેખર અમારા ગામના હાવ હાચા પ્રતિષ્ઠિત નાગરિકો. ફૂલેકું ગમ્યા ન હોય, આમંત્રણ હોય કે ન હોય, પણ આટલા ગામે હોય હોય હોય. એટલે એ બધા આવ્યા પ્રતિષ્ઠિત નાગરિકો, એની વાય પછી દરબાર વાજ્યા આવે દાદી ડાયરો અમારે હનુભા કાકા નટુબાન જટુબાન દીપુબાન ખેમબાન દાજી બાબુન તરતર ચોણીઓ અને માથે જોજપુરી કોટ દેવાઓ.

અને એના માટે ઓલી સાબાની પદ્મ પૂજા અગરબત્તીના પેકેટ ઈ જમાનામાં આવતા, એમાં અત્તરની સેમ્પલની આવી એવી શીશીઓ નીકળતી, એમાં રોજ રોજ જગોળી કાનમાં ભૂંગળા ભરાવે. પણ માછર મહિનાનું જેનું ફાટ્યું હોય કાળામાંથી એવું બહાર દેખાય એમ ભૂંગળા બહાર દેખાતા આવે. અને દાદી દાયરો આવ્યો આવે ને એ સુરવાળ સુરવાળ પહેરતા હોય ને એને પોસ્ટકાર્ડ ભીસણ રાખવા પડે, અને તેની પોસ્ટકાર્ડ મૂકીને જવાનું તો ઘરે નકર પાછું ચડે નહીં. અમુક ને પોસ્ટકાર્ડ ન આવતા હોય પણ એ તરત જ જાણીએ. આપણને એમ થાય કે આ ધોતી વખતે કાઢતા છે કે તળાવમાં બે ધૂમતા મારીને આમ નામ હાબુ લગાવી દેતા અને ફરી જતા છે. એટલે આવો બધો દાદી દાયો ને એ પહેલું ફૂલે બેન્ડ વાજા વાળા આવે, પછી આ પ્રતિષ્ઠિત નાગરિકો આવે, પછી આ દરબારો આવે, બધા સિગરેટોમાં સિગરેટો પીતા જાય અને હોપાઈના કેટલા દરિયામાં નાખતા જાય, અને ત્યાર પછી આ વનેચંદનો ઘોડો અને માથે વનેચંદ. પણ સારો ઘોડો હોય અને સારા સ્વાર હોય અને પિંગળસિંહ બાપુ જેવા લોક સાહિત્યકાર જો એનું વર્ણન કરે ને તો આવી જાતનું હોય. ગુલાવી કેશવાળી જાયદી ખજૂરની પીસી જેવો વાન, આણ વળી નાળો રોવાળે હામ હામી લાજ કાઢી એવી કાન હોય, અને રમજમ રમજમ ઠમક દઈને કોક નટાવો પટમાં પડે એમ ઘર આવીને ઉભો રહ્યો. એ ઢાળવા છાતી ફોડી છે, ગજવા ખંભા નીકળ્યા છે, લીંબોની ફાજી જેવી જેની રાતી આંખ્યું છે, જોવાની આંટો રહી ગઈ છે, એવો દક્ષિણાંગળીએ વેઠ પહેરેલ વીરભદ્ર જેવો વરસાજો. આમ હૈતિક દિન સવાર થયો અને ફૂલે કુમ ધીરે ધીરે ધીરે મીડું આગળ હાલવા. આ સારા ઘોડા અને સારા અસવાર ના વર્ણન છે. આમાં આમ આવેલું એક પણ લક્ષણ નહીં. આ તો તાબૂત ની ખપાટ માં છે કાગળ ચોંચો રહ્યો હોય એમ પાવા માટે ચામડી ચોંટી ગયેલી, અને ઘોડાએ આ લેવા ત્યાંથી ફૂલકાનો સમય થયો ત્યાં સુધી બે આંખ બંધ રાખીને ઉભેલો, ગંભીર મુખમુદ્રા ધારણ કર્યું. કોઈ સેક્રેટરી સેરિસ્ટોટલ પ્લેટો લાવો છે નીચે કન્ફ્યુશિયસ જેવી ઘોડા અમે જોઈને આપણે બહુ વિચાર કરીને ત્યારે એમ લાગે કે આ ઘોડો એમ વિચારે છે માથે બેઠો મરવાનો છે. એની જગ્યાએ હવે પણ હાલે નહી એવો ઘોડો, અને હવે તો આમ સવાર ને ભીતર ગણતો જાય આવી અકવાણ પાછી. હવે આવા ઘોડા માટે વગા જાન બેજો, હું એનું બૂટ થી વર્ણન કરું તો સકલમાં ભૂલથી તો લાલ એટલે કાળા બૂટ શિવડાય, અને બબડી આંગળ મોટા જીવતા હારા, એટલે એક જોડી મોજા બૂટ માં ભરાયેલા, એક જોડી એને પહેરાયેલા, ત્યાં એનું પરમાણુ બરાબર બેઠા, અને ગાય ચાલી ગયો એવી કળટલી વાળી જાણી એની, અને માં છે એ અચકણ પીળા રંગનું અચકણ, અને એના માથે પોપટિયા રંગનો સાફો. અમારા ચંદુભાઈ બાપુ એવો કશ કરીને બાંધ્યો તો વરરાજાના બે કાના બઠા કરીને

ઠંડી થી બૈયા ઉભી થી જોતા આનો કઈ વાન ઉઘડી હતા. પણ તેથી તો અમે પીઠી હતો વાળામાં તો ચડાવી, પણ શેષમના કબાટ ને વાળની અને આવો વરરાજા ને એમાં પાછો વળી ઘોડા માટે બેઠેલો, કોકે નું પાન લેવા ગયો તે બંગલો કપોરી નેક્સ્ટ કાશ્મીરી તુફાન કિમામ વરરાજા નું છે એટલે 120 ને એવા બે પાન એક એક ગળો ફેરવી દીધા. બે ત્રણ ઘૂંટડા તમાકુ માટા ઉતારી ગયો પણ હેકી જઈ ગયો. હેકી એનું ઘોડું નાળિયેર બધું હવે. અને આ સુલેમાન પી પટેલ ને હમણાં ઉલ્લેખ કર્યો, અમારા ગામનો વાઇલ્ડ લાઈફ માં વર્લ્ડ ફેમસ ફોટોગ્રાફર, દુનિયાનો ખ્યાતનામ ફોટોગ્રાફર, અને એને 9 સિંહનો પાણી પીતો ફોટો જે પાડ્યો એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાને છપાણો, અને રિમાર્ક હતી એડિટરની રેર ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ વાઇલ્ડ લાઈફ, એ સુલેમાન પટેલ તેડી વનચંદના વરઘોડામાં ફોટા પાડતો. અને ત્યાંથી એને ગમે એ પ્રેરણા થઈ હોય ત્યારથી જાનવરના ફોટો ચડી ગયો. પછી એને માણાના ફોટા ન પાડ્યા કોઈ, એટલે આમ એ ફુલેકો રવાના થયું. અમારે ફુલેકા રાણા સાહેબ ની હોસ્પિટલ આવે ને અહીંયા ઉભા રહી જાય, ઘોડો અહીંયા ઉભો રહી જાય. પછી ઓલા કે આ કેમ આમ કરે છે, તો કે આ ઘોડા ગાડીનો ઘોડો છે અને લોકલમાં કાયમ દર્દી લાવે છે, એટલે કે સ્ટેશન થી બે દવાખાને ઉભો રહે. પણ આ ઘોડા આ તો અમારું ફોલેકું 12 પીપળાના ઓટા સુધી આવ્યું, એમાં બેન્ડ વાજા વાળા ઉભા રહી ગયા, ઇસ્માઇલ ક્લેરોનેટમાં છે વગાડ્યું, દિલ મેં છુપા કે પ્યાર કા તૂફાન લે ચલે હમ આજ અપની મોત કા સામાન. આને મોત કા સામાન નું ગીત વાગ્યું ને રામઢોલ માથે મંડી દાંડીઓ ભરવા, ત્યાં તો વનેચંદ ને ઘોડું ભાઈ પહેલા તો ઉડી ગયા. ઘોડા એક આંટો મર્યો ને બીજો આંટો ને ત્રીજો આંટો સ્પીડ પકડી લીધી, ઘોડો મંજો ગોળ ગોળ ફરવા, હે હે હે કરીને માણા કુંડાળે પડી ગયો. ઘોડા કે આમ કેમ કરે છે, જે લીએ હતી કે ક્યાંય છે ન મળ્યો ને તો પાછો સરકસ ન લાવ્યા. અત્યારે બરોબર 100 નો ટાઈમ થયો અને બેન્ડ વાજા વાગી ગયા, એટલે ગોળ ગોળ તો જાણે ફરશે જ. એમાં અમારે પરસોત્તમ મામા વળી મશાલી નામ ઉભેલા, એ ઘોડો એના માથેથી ઠેક્યો. વળ મારી કરી એઠે ભાઈ ગયા. ઓલા કે આમ કેમ કરે, તો કે આ તો હળગતી રીંગમાંથી ગળકે, એટલે આનો ફુલેકો ફેરવીને માંડ એને ઘર ભેગો કર્યો. બીજે દિવસે 11 અને 5 ના મેલમાં અમારે મોરબી જવું, મોરબીથી પીપળિયા, અને એવા ઘરના અથડા બધા તે 2 વાગ્યામાં સ્ટેશન ભેગા કર્યા, કંટાળી ગયા ઠામો કયો. પછી લાઈન થઈને સિગ્નલ પડીને કે ગાડી આવી તે ઓડું હટ ગયા, પણ આવવાના તો રહી ગયા, ન તો આવવાના એ થઈ ગયા. જેની પાસે ટિકિટ હતી કાંતિલાલ તો સિગ્નલ સુધી ધડ્યો તો ગાડી પકડી ગયા. પણ અમારે વરરાજો તો બારીમાંથી ગયો છે અને અમારે બધાની જગ્યાને રોકી, એકમાં તરવાર મૂકી, એક સીટમાં એકમાં કાંઠો મૂક્યો, એકમાં પોતે હોઈ ગયો. અમે પછી નિરાતે બેઠા અંદર લઈ અને મોરબી પહોંચ્યા, અમે એક મોટર ભાડે કરી, અમે લેવાઈને દેખાડી દેવું કે મોટર ભાડે કરીને આવ્યા. હવે અમે બેવા વાળા 13 જણા પાડે, 13 જણા

દેવા વાળા ત્રણ જણા તો ડેકી ખોલીને વાણે ઉઠ રહી ગયા કે હવે અમને અહીંથી કોઈ ઉઠાડશે. અને મોટરમાં માંડ માંડ ગોઠવાના ને એ નીકળી ગયા ગ્રીન ચોક પાણીથી. પછી કોકે અંબાજી પાન બીડી બાકર સિગરેટ હોપારી એવું લીધું પેલા કે ના તે લઈ લ્યો. તો મેં કીધું ભાઈ રિવર્સ લઈ લ્યો ડ્રાઈવરને કીધું કે રિવર્સ પીવર્સ નથી હાલતી. તમે કહો તો આખો આંટો મારીને અહીં આવ્યો એટલે આખે આખો આંટો મારીને પાછા આવ્યા. પાનબીડી બાકર સિગરેટ એવું લીધું બધું વળી પાછા પીપળિયાના માર્ગે ચડ્યા. અને એક આમ હાલી જતી મોટર, હું તો બારણા પાણી બેઠેલો કારણ કે આમ જરાક ખાડો આવે ને આખું બારણું ખોલી જાય. વળી એને પકડીને આમ રાખે એમાં વળી ડ્રાઈવરનું ધ્યાન ગયું કે તમે આમ હેરાન થાવ છો, આપણી પાસે સાધનો છે. એને ડેકીમાં દોરડું કાઢ્યું, ચારે ચાર બારણા ફટોફટ બંધ કરી મોટો ફરતો બાંધી દીધો. પછી અમને ઠીક રહ્યું આમ વાતચીતમાં કઈક ધ્યાન આપીએ કે એવું રહ્યું. અને પાછી જે મોટર હાલી એમાં એક કામ ખાડો આવ્યો એમાં થઈ અને ઉપર ચડી એમાં મારી પડખે બેઠો થી મીડિયો રાડ્યું પાડો હોય મારી ઉભી રાખો. મેં કીધું શું થયું, મને ચેપટી આવી ગઈ. મેં ડ્રાઈવરને કીધું, મેં કીધું ભાઈ મોટર ઉભી રાખો આને ચીપટી આવી ગઈ, આનો ચહેરો તરડી ગયો, આ વાત નથી કરી શકતો. ઓલો મને કે ના મોટર એમ ઉભી ન રહે. અરે મોટર ઉભી ન રહે તો આનો છુટકારો કેવો થશે? મને કે બીજો ખાડો આવવા દે. એટલે અમે તો ગયા વેવીને ગામ. હવે મોટર ને જોવા તો ન આવ્યો, અમને લેવા ન આવ્યો. પોણી કલાક સુધી પડ્યા ગયા. પછી પહેલી તો જાણે ઢોરની ડમરી દેખાણી અને નજીક આવી તો એમાંથી વેવઈ પ્રગટ થયા. વાંજરા ટોપી પહેરેલી સંગ્રહસ્થાનમાં પ્રાણીઓને જોયું એમ જોયા. આમ બધા હારું છે કે આવતા રહ્યા. પેટ્રોલના સાઈડ લેવા છો ને? અરે મેં કીધા તરગાળા રમવા આવ્યા છે કે જાન ગામમાં આવી છે? પેટ્રોલના સમાજ લાવવાની હોય. હાલો હાલો કે ઉતારે લઈ ગયા ને. અને અમે એને ખડકી ખોલીને અમે હરીનારી જવા ગયા કે તમે ક્યાં હરીનારા હોય? ઉતારામાં હજી ખડ ભરી છે. પછી મીંડિયા સાફ કરવાના અમે કામે લાગી પડ્યા. પોણી કલાકે ઉતારો સાફ થયો. પછી અમે વિજય પ્રવેશ કર્યો એમાં. પણ જોરથી છીક ખાવ તો ભીંતમાંથી પોડું વેઠે પડે. આવા ઉતારામાં બેઠેલા ને એવા ભૂખ્યા થયેલા ને બોખ વર્ષ કે આવી ગયેલા. પણ સાડા દસે આવીને વાણંદે એટલું જ કીધું પધારો જમવા, પણ હરિહરનો હાથ પડે ને બાવા દોડે એમ ભર્યા. આમ ફળિયામાં વચ્ચે એક પેટ્રોમેક્સ ટાંગી દીધી કે વચલાનું અજવાળું પીડ્યું. અમારી તીની દિશા હતી એમાં એક પીરસવા વાળો નીકળ્યો હળહળાટ ને એવો લોંઠકો લાડવો જેની થાળીમાં પડીને હરિમ હરિમ હરિમ. આ લોકો આઠ દી પહેલા કીધું બનાવી આવી છે. પથ્થરનો ખટારો નો એક પાંખ ખોલી નાખો બાયણું એનો અવાજ આવે ને એવો અવાજ લાડવાનો આવે. એ આમ હળહળાટ પીરસવા વાળો નીકળી ગયો, મારી થાળી જ રહી ગઈ. મને એમ કહ્યું કે આટલી મોટી લાંબી લાઈન આમાં આપણો કીધી વારો આવે. મેં જોરથી રાડ પાડી કીધું બચ્ચી લાવજે આમાં કઈક પડ્યું. એટલે એક જણો આવીને કે ઓહો આમાં તો કઈ નથી. મેં કહ્યું હું એ કહું જાઓ લાડવા લઈ આવો, ચાર પાંચ હારે લાવજો એટલે તમારો ધક્કો નહીં ફરે. એટલે એ આવીને ખડકલો કરી ગયો. મેં પેલા આમ સજ્જનો જમે ને એમ રહ્યું, વળી એક આંગળી અંગૂઠાથી એમ ભાંગવાનો પ્રયાસ કર્યો. લાડવાની અસર જ નથી. પછી તો બહુ હું મચ્યો, આડું જોઈને આમ ઉભા પગે થઈ ગયા. 100 મીટર દોડવા ખેલાડી તૈયાર થાય ને એમ આખા શરીરની ભીડ મારી.

0: મને આપણી કમાઈ જોઈએ તો થાળી એને રાખીને આમ દબર કચકો પડે તો આપણે ચગરતા થઈ જાય. પણ બહુ ભૂલ મારી તો લાડવો નો ભાંગ્યો થાળી ઉડી ગઈ. ચટણી પડખે બેઠો તો એના માટે ભજી આવડીને પાંચમા ની થાળી ને પડ્યા. એ પડ્યા બધા ખાઈ ગયો. મરચાણા કે મને બહુ ભાવે છે. ચટણી વાળો બાજવા ગાડ્યો અમે તો બચો બચ આવ્યા. ખબર ન પડી કે જાણી આવ્યા છે કે ધીણા આવ્યા છે. પણ વરરાજા કોર જે આમ જોયું ને મેં તો ઈ તો આવા તણ ખાઈ ગયો. આમ શીગડામાં પાઇપ પકડાય એમ લાડો પકડાય. અને હું તો ગાળીને મંડેલો ખાવા અચકણ માંગીને પહેર્યું તો એ આટલું લાંબુ. દાળમાં વરરાજાની પહેલી બાં પડે અને પછી હાથ પડે. અણવાળું ન તો આમ ચડાવવા જ રાખેલો બાયો ચડાવવા. અને ના સુભા કોડ મેં જોયું ને તો એ તો ઉગ્ર સ્વભાવ ના લાડવાને જોઈ મીડિયા બંદૂક ખીચી ઉતારવા. મેં કીધું કા મને આને ભરાકે દઉં પેલો. એટલે અમારો આ ભોજન સમારોહ આમને પૂરો થયો અને પાછા અમે ઉતારે પહોંચ્યા.
1: તો શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હાસ્યરસ કલાકાર હતા શ્રી શાહબુદ્દીન રાઠોડ. તો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો કરવાની અનુમતિ આપો. સૌને રામ રામ. રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનું જોરું, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક પસાર. રાજ્યસભાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક પસાર કર્યું. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી બાંકીપુરમાં જનસુરાજ પાર્ટીનો વિજય. સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપર લીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની એફઆઈઆર પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર. અને જુલાઈમાં 23,66 કરોડથી વધુ વ્યવહારો યુપીઆઈથી થયા. સમાચાર વિગતવાર. લોકસભાએ સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે. આ વિધેયકનો ઉદ્દેશ સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરવાનો છે, જેથી ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાયના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા હાલના 33થી વધારીને 37 કરી શકાય. આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારી 37 કરવા માટે વટહુકમ બહાર પાડ્યો હતો. કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું, આ વિધેયક ન્યાયિક ક્ષેત્રમાં ચાલી રહેલા સુધારા પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
1: आज प्रस्तुत ये विधेयक भी न्यायिक क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्यायिक कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: દરમિયાન ગૃહમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે ભારતીય આંકડાકીય સંસ્થા વિધેયક 2026 રજૂ કર્યું, તો નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કર્સ બુક એવિડન્સ વિધેયક રજૂ કર્યું. તેનો ઉદ્દેશ બેન્કર્સ બુક્સના સંદર્ભમાં પુરાવા સંબંધિત કાયદાની જોગવાઈ કરવાનો અને તેને સમકાળ

0: તત્કાલીન ડિજીટલ બેન્કિંગ પ્રથાઓ સાથે સંરેખિત કરવાનો છે. દરમિયાન વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી. રાજ્યસભાએ આજે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમન 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે. વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે તમામ બિલ પહોંચની પતાવટ વેપાર લેણાવટાવની પ્રણાલીના માધ્યમથી કરવી પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. વિધેયક મુજબ જો વિવાદની સ્થિતિમાં મધ્યસ્થતા નિષ્ફળ થાય તો મધ્યસ્થતા પૂર્ણ થવાની તારીખથી 30 દિવસમાં લવાદ માટે મોકલવો જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે કે દલીલ પૂર્ણ થવાની તારીખથી 90 દિવસમાં નિર્ણય સંભળાવવો જોઈએ. સાથે જ વિધેયકમાં એવી પણ જોગવાઈ છે જો મામલો 6 મહિનાથી વધુ સમયથી પડતર હોય તો પુરવઠાકારે નિર્ધારિત રકમની ઓછામાં ઓછી 50% રકમ ચૂકવવી જોઈએ. ગુજરાતના વડોદરા જિલ્લાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપે જાળવી રાખી છે. ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર પટેલે પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,000થી વધુ મતોથી હરાવ્યા. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ગણતરીના તમામ 20 રાઉન્ડ પછી શ્રી પટેલને 55,481 મત મળ્યા, જ્યારે શ્રી રબારીને 24,851 મત મળ્યા હતા. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડી પેટા ચૂંટણી યોજાઈ હતી. મધ્યપ્રદેશના દતિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામસિંહ 6,000 મતોથી જીતી ગયા છે. બીજી તરફ બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર જીત્યા છે. તેમણે 19,324 મતોથી ભાજપના નીરજકુમારને હરાવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશના સંરક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયની લશ્કરી અને નાગરિક શાખાઓ વચ્ચે વધુ એકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં 85મા સશસ્ત્ર દળો મુખ્યાલય નાગરિક સેવા દિવસ ઉજવણીને સંબોધતા શ્રી સિંહે ભાર મૂક્યો કે આનાથી વિકસિત સુરક્ષા અને તકનીકી પડકારોનો અસરકારક રીતે સામનો કરવામાં આવશે.
1: કિસી ભી સેના કો શક્તિ કેવલ હથિયારો और गोले बारूदों से ही नहीं मिलती है बल्कि उन हजारों ऐसे अदृश्य लोगों के द्वारा भी मिलती है जो हमेशा उसके पीछे उसके सपोर्ट में सदैव पूरी लगन के साथ खड़े रहते हैं. आर्म्ड फोर्सेज हेडक्वार्टर सिविलियन सर्विसेज उन्हीं अदृश्य लेकिन निर्णायक शक्तियों में से एक है.
0: સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે લશ્કરી અને વહીવટી એકીકરણ અલગ અલગ માર્ગો પર આગળ વધી શકે નહીં. માર્ગ પરિવહન મંત્રાલયે કટોકટી તબીબી સંભાળ માટે દ્વિચક્રી રોડ એમ્બ્યુલન્સ લાવવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989માં સુધારાનો મુસદ્દો રજૂ કર્યો. મંત્રાલયે ભાર મૂક્યો કે પ્રસ્તાવિત કટોકટી એમ્બ્યુલન્સ સેવા ઝડપી કટોકટી પ્રતિભાવને ટેકો આપશે અને દૂરના વિસ્તારોમાં કટોકટી તબીબી સંભાળની પહોંચમાં સુધારો કરશે. મંત્રાલયે મોટર વાહનોમાં વાહનથી વાહન P2V સંચાર પ્રણાલીઓના તબક્કાવાર અમલીકરણ માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989માં સુધારાનો પ્રસ્તાવ પણ જાહેર કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. વર્ષ 2023માં ડિજિટલ પ્રતિજ્ઞા પોર્ટલ શરૂ થયા પછી 3 વર્ષમાં ભારતે 5 લાખથી વધુ આધાર દ્વારા ચકાસાયેલા અંગદાન પ્રતિક્રિયાઓ પ્રાપ્ત કરી છે. નવી દિલ્હીમાં 16મા ભારતીય અંગદાન દિવસ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે ભાર મૂક્યો કે છેલ્લા 12 વર્ષમાં ભારતમાં અંગ પ્રત્યારોપણ વાર્ષિક 20,000થી વધુ થયું છે.
2: आप एक स्वस्थ जीवन शैली को अपनाएं, किसी भी प्रकार के नशे से दूर रहें और भोजन आहार ऐसा लें जो आपके शरीर को बीमारियों से मुक्त रखे. और उसके बाद भी यदि ऐसी परिस्थितियां विकसित होती हैं किसी भी व्यक्ति के जीवन में कि उसे अंगों की आवश्यकता पड़े तो समाज के बीच में से हमको इन प्रयासों को बढ़ाना होगा.
0: શ્રીમતી પટેલે જણાવ્યું કે અંગ પ્રત્યારોપણની સંખ્યામાં ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે છે. આ પ્રસંગે મંત્રીએ 1 વર્ષ ચાલનારી જુગ જુગ જીયો ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો. આ ઝુંબેશ અંગદાતાઓ અને તેમના પરિવારોનું સન્માન કરવા માટે શરૂ કરાયેલી રાષ્ટ્રીય પહેલ છે. સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ કર્યું કે દિલ્હીના જંતર મંતર અને દેશના અન્ય સ્થળોએ વિદ્યાર્થીઓના તાજેતરના વિરોધ પ્રદર્શનમાં સામેલ વિરોધીઓ સામે નોંધાયેલ FIR બંધ કરવા અથવા પાછી ખેંચવા માટે દિલ્હી સરકાર અને વિવિધ રાજ્ય સરકારો સ્વતંત્ર છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની 3 ન્યાયાધીશોની ખંડપીઠે

સમજાવ્યું કે ગુનાહિત ભૂતકાળ ધરાવતા વિરોધીઓ પર કાર્યવાહી કરવાની મંજૂરી આપતો તેમનો 28 જુલાઈનો આદેશ ફક્ત ગંભીર અને જઘન્ય ગુનાઓના આરોપીઓ પર જ લાગુ કરવાનો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ કથિત રીતે પ્રદર્શનકારીઓને ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી છે. અહેવાલો મુજબ સુરક્ષાદળોએ મધરાતે પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી શરૂ કરી, જેમાં રાવલકોટના ગોળીબારના અહેવાલ છે. ગુપ્તચર બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ વિરોધમાં સેંકડો મહિલાઓ અને બાળકો જોડાયા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો. ઘણી મહિલાઓ અને બાળકો છેલ્લા 50 દિવસથી વિરોધ સ્થળ પર છે. ઈરાને કહ્યું છે કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી અને કોઈ બેઠકની યોજના નથી, જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે વાટાઘાટો થવાના નિવેદનથી વિપરીત છે. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું કે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને ઈરાન સાથે રાજદ્વારી સંબંધોને કારણે તેમને મૂળભૂત રીતે મોટા હુમલાની યોજનાને અટકાવી દીધી છે. જોકે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દાવો ખોટો છે અને જણાવ્યું કે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો થઈ રહી નથી અને કોઈ બેઠકનું પણ આયોજન નથી. ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈએ આ વર્ષે જુલાઈમાં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યવહાર નોંધાયો, જેમાં 29,88,000 કરોડ રૂપિયાના 23,66 કરોડ વ્યવહારો થયા. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે આ કામગીરી ભારતના ડિજિટલ પેમેન્ટ માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે નોંધ્યું કે આ દેશના ડિજિટલ પેમેન્ટ માળખાના સતત વિસ્તરણને પ્રતિબિંબિત કરે છે, જેમાં ટાયર 2, ટાયર 3 અને ગ્રામીણ વિસ્તારોમાં તેને મજબૂત રીતે અપનાવાયા છે. યુપીઆઈ વિશ્વના સૌથી મોટા રીઅલ ટાઈમ પેમેન્ટ્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે દેશની ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સુધારા સંખ્યા વિધેયક પસાર. રાજ્યસભાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક પસાર કર્યું. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટીનો વિજય. સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપર લીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની એફઆઈઆર પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર. અને જુલાઈમાં 23,66 કરોડથી વધુ વ્યવહારો યુપીઆઈથી થયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે ને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: This is Akashwani. A review of today's Parliament proceedings read by R.S. Raghu. First, from the Lok Sabha. Writer is Anjali Ojha of PTI. Lok Sabha proceedings were once again disrupted today as opposition members continued protest over the police action against students protesting.
1: Akashwani na Ahmedabad, Vadodara Kendranu Prasaran sambhali rahya chho. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણે ગાયેલા ધ લેજેન્ડ ઓફ ભગત સિંહ ફિલ્મના ગીતથી.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતો કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સુધીર ઠાકર અને રેખા ઠાકરે ગાયેલી સુધીર ઠાકરની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આકાશવાણી અમદાવાદ વડોદરા, અત્યારે રાત્રિના 8:45 થવા આવે છે. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા, અને ત્યારબાદ 9 વાગે ન્યૂઝ એટ 9.

0: વેળા વેળાની છાંયડી ભાગ પાંચ.
1: ચંપા, અડધો કલાક થયો, હજી તારા જેઠ ભાનમાં નથી આવ્યા. તારે જવું હોય તો જા, તને ખૂબ મોડું થયું છે, ઘરે ચિંતા કરતા હશે. તારા જેઠ ભાનમાં આવશે કે કેવરાવીશ.
2: ના રે કાકી, મારો તો જીવ માનતો નથો.
1: મને તો એ સમજાતું નથી કે તારા જેઠ આમ વગડામાં અધવચ્ચે ક્યાંથી.
2: ભગવાન જાણે, કદાચ ઉઘરાણી બુઘરાણી મસે નીકળ્યા હોય.
1: એ ખરું, ને કોઈ લૂંટારાએ કે ડકેરે રસ્તામાં આતર્યા હશે. હા, ખરું યાદ આવ્યું, તારી બાને વાવડ કેવરાવા પડશે.
2: અરે વાવડ હું કાકી, મહેમાનનો ખાટલો અમારે ઘેર જ લઈ જવો પડશે.
3: બીજલની માં, આ જલ્દી ઓરડાની અંદર આવો, આ પરણા ભાનમાં આવ્યા છે, આ કંઈક બોલવાનો પ્રયત્ન કરે છે.
2: તારો લાખ લાખ પાડો હો પ્રભુ.
4: ભાઈ, આ તમારે પાણી બાણી પીવું છે?
1: ચંપા દીકરી, ઓલી ઉટકેલ ટબુડી લઈને કોઠીમાંથી અણબોટ્યું પાણી ભરી લેને.
5: તમે કોણ?
4: તમે તો મને ક્યાંથી ઓળખો શેઠ? મારું નામ એબલ. આ તમે વગડામાં બેભાન પડ્યા હતા, હું તમને જોડીએ ઘાલીને અહીંયા લઈ આવ્યો.
5: તમે તો મારા જીવનદાતા થયા. ભાઈ, આ કયું ગામ છે?
4: મેંગણી. આ તમારા વેવાઈનું ગામ.
5: મેંગણી? પણ તમને કેમ ખબર પડી કે આ મારા વેવાઈનું ગામ છે?
1: ત્યાં પાછળ ઘૂમટો તાણીને ઊભી છે એ તમારા નાના ભાઈની વહુ ચંપા.
5: હે,
1: આ કપૂર શેઠ સાથે અમારે ઘર કરતાય હારો નાતો. આ ચંપા તો રોજ અમારે ઘરે આવે, એણે જ તમને ઓળખી કાઢ્યા કે આ તો મારા જેઠ થાય, ને આનો ખાટલો તો મારે ઘેર જ લઈ જવો પડે.
5: ના ના ના ના ના ના, કોઈ કાળે નહીં.
4: પણ કેમ?
5: કપૂર શેઠને ખબર છે કે મારો ખાટલો તમારા ઘરમાં છે?
1: ના, પણ ચંપા અપઘડી ઘરે જઈને વાવડ દઈ આવશે.
5: ના ના, તો હવે વાવડ આપવા રેવા દેજો. હું જાણે મેંગણીમાં આવ્યો જ નથી એમ જાણજો.
4: અરે આમ કાં બોલો શેઠ, અમે ઠપકામાં આવીએ.
5: મારે જટ વાગ

0: હણીએ પોગવું છે. ના, એ મને રોકી રાખશે, એ મને પાલવશે નહીં. ચંપા, ચંપા દીકરીને કહો કે ઘરે જઈને મારા નામનો એકે અક્ષર બોલે નહીં.
1: અરે એમ તે હોય શેઠ, મેંગણી આવ્યા ને ચંપા પોતાના મા બાપને જાણ ન કરે, એવું તે શોભે કાંઈ?
0: જાણ કરશે ઈ નહીં શોભે. જો જાતિ ચાચી માથાકૂટમાં પડો નહીં. એને સૌથી વાલા સગાના સમદેને કહો કે ઘરમાં કોઈને કાંઈ કહે નહીં.
1: આવું કેમ બોલો છો? આ જુઓ, ચંપાની આંખમાંથી દળ દળ આહુડા દડી રહ્યા છે. લાજના ઘૂમટા આડે બચાડી કાંઈ બોલતી નથી, પણ મનમાં કોચવાય છે.
0: ઓ બેટા, કોચવાવું હા બેટા, સંજોગો જ એવા છે. હું ઉઘરાણીએ નીકળ્યો તો રસ્તામાં આડોડીએ મને માર મારીને લૂંટી લીધો. તમ જેવા સતીના પુણ્ય આડ્યા આવ્યા ને હું ઉકરી ગયો. એટલે પરમેશ્વરનો પહાડ માનજો. જુઓ, મારી આબરૂ વાલી હોય તો ઓઠે તાળું જ મારી દેજો. જાણે કે મેંગણી ગામમાં મેં પગ જ નથી મેલો.
2: પણ આમાં આબરૂ તો
0: એ બધું તમને પછી કહીશ. હું પછી કહીશ, ફરી પાછો મેંગણી સાથે સારો થઈને આવીશ ને ત્યારે. ચંપા બેટા, મારું આટલું કયું કરો. હે
1: શેઠ, ચંપા કહે છે કે ઈ પાતીની ફકર કરશો, માં કોઈની કાને વાત નહીં જવા દઉં. કહે છે કે સાસરિયાની આબરૂ તમ કરતા એને વધારે વાલી છે.
0: આનું નામ ખાનદાનનું ફરજંદ.
1: ઈ પૂછે છે, તમારે રજા હોય તો ઘરે જાય.
0: જાઓ બેટા, જાઓ, ખુશીથી જાઓ. ભગવાન તમને સુખી કરે બેટા, સુખી કરે.
3: અરે ભિખારો ને ભામટો, મારો હાળો ચોરનો સરદાર એ ઉત્તમચંદ જ, બીજું કોઈ નહીં.
4: તમે મર ન માનો મનસુખલાલ, પણ મને તો લાગે છે કે ઉત્તમચંદ શેઠ જેવો અમીર માણસ આવું કરે નહીં.
5: લે ચંપા, તું આવી ગઈ? આજે હીરબાઈ ને ત્યાંથી દૂધ લાવવામાં બહુ વાર થઈ.
6: એ તો છે ને, તે વગડામાં ઢોર આગા પાસા થઈ ગયા હતા ને એમાં.
5: હારું હારું, હવે જરા રસોડે જઈને જસીને મદદ કરાવજે. લાપસીના આંધણ મૂક્યા છે, અતારે મામા અને બાપુજી જસીના ગોળ દાણા ખાઈને આવ્યા છે.
6: હું ભાલુહારે જસીના ગોળ દાણા ખવાઈ ગયા? અરે રે, હવે તો આ જસીના જીવતરની રેવડી દાણા તાણ થઈ જશે. પણ હવે કરવું એ હું.
3: ઉત્તમચંદ વળી અમીર છે નો હે? એ હતો તે દી હતો, આજે તો ભૂંડી હાલ થઈ ગયો છે. સોનું દેખીને તો મુનિવર પણ ચડે, તો પછી એના જેવો મુફલીસ માણસ તો રૂપિયાની રેઢી કોથળી બગલમાં જ મારે ને.
4: કોણ જાણે, પણ મારા ગળે આ વાત ઉતરતી નથી.
5: અરે ચંપા તો હજી અહીંયા જ ઊભી છે.
6: હા બા, હમણાં જ આવશું.
3: પણ તો પછી બાલુએ ખાણિયાની પાડે મૂકેલી રૂપિયાની કોથળી એટલી વારમાં જાય ક્યાં? કે પછી કોથળીને પગ આવ્યા?
4: ભગવાન જાણે ભાઈ, આ તો વાયે કમાડ ભીડા જેવું કૌતુક થઈ ગયું. પણ નજરે જોયા જાણ્યા વિના કોઈના પર આળ ન ચડાવાય.
3: પણ એટલી વારમાં ઓસરીમાં ઉત્તમચંદ સિવાય કોઈ આવ્યું જ નહોતું. સીતાજીની જેમ કોથળી સંચોળી ધરતીમાં તો નહીં સમાઈ ગઈ હોય ને?
4: એકવાર લાખ થાપીને 1,25,00,000 ઉથાપનારો ધણી આવી 100-200 રૂપરડીમાં મોઢું બગાડે ખરો?
3: તો પછી એ ઓસરીમાંથી હાલ્યો શું કામ ગયો? એના પેટમાં પાપ નહોતું તો કોઈને કીધા વિના જ શું કામ પોબારા ગણી ગયો?
4: હા, એટલી વાત તમારી હાચી. મને આ વાત જરા વહેમવાળી લાગે છે ખરી.
3: હા, હવે તમે સમજ્યા બને વિલાલ. વાંસો વાંસ પસાતાને દોડાવ્યા ને ખડખડિયાને કાંઠે ઉત્તમચંદને આંબી લીધો. પણ નદીમાં કોણ જાણે કયે ઠેકાણે કોથળી દાટી દીધી હશે.
7: સાંભળ્યું મોટી બેન, તારા જેઠની વાત થઈ છે, સમજી? હવે ખબર પડશે કોના ઘરમાં કેટલું નાણું છે ને કોના નસીબે કાણું છે.
6: હાજી વાતો, એ તો સમયે જ જાણ થશે.
3: મારી વાત માનો, હવે ઉત્તમચંદની જૂની અમીરાતનો મોહ મનમાંથી કાઢી નાખો ને ચંપા હારું કોક લાયક ઠેકાણું ગોતો.

0: હામળ્યું બેન.
1: હે હા મારી બેન, પણ સમજાતું નથી કે હું કરું, જાતને સંભાળું કે વાતને સાંભળું.
2: એ હું થયો
0: કઈ નઈ કઈ નઈ, એ તો બેનના હાથમાંથી થાળી પડી ગઈ છે.
2: આ તે જરાક ધ્યાન રાખીને કામ કરતા હો તો આ કાંસાની થાળીમાં તરળ પડતા શું વાર લાગે, અને કાંસુ તો આજકાલ સોના કરતા મોંઘું છે, સમજી?
0: સાંભળ્યું, લે લેતી જા.
1: હા બેન, સાંભળ્યું. હવે હંધી વાતનો તાગ મળે છે કે મારા જેઠ ઓચિંતાના ખળખળિયાના કાંટે બેભાન કેમ ના થયા, પણ મારા માવતરના કાળ જે હું છે એનો તાક હજી મળતો નથી. હું થશે મારા ભાવીનું ને હું થશે મારા ભાવી ભરથાર ને સંસારનું.
3: બીજલના બાપુ, ઉત્તમચંદ શેઠને હજી બહુ અશક્તિ છે, તોય વાઘણીએ જવાની જીત કરે છે, તમે એને સમજાવો ને. લે ચંપા, આવ આવ. આ ચંપા તો જેઠાટું થાળી ઢાંકીને લેતી આવી છે.
1: ધીરે ધીરે હીરી કાકી, ઘેરેથી છાની માની આવી છું અને ઘરમાં તો આમે હોળી હળગેલી છે અને એમાં ઠાલું વધારે હળકશે.
3: શું થયું?
1: હંધી વાત તમને હું નિરાતે કરીશ કાકી, પણ મારી અભાકડીના તો નસીબ જ વાંકા છે, એમાં કોઈ હું કરે. મહેમાનને કેમ છે હવે?
3: ડીલે ઠીક ઠીક માર લાગ્યો છે એટલે હાથે પગે કળ વળી નથી, આખું અંગ તૂટે છે. આ ફરીથી ખરડ કરીને હાથ પગ શેકવા પડશે. તું નવરી હો તો આ છીપડી પર ખરડ વાટી દઈશ?
1: અને હું કેમ નહીં વાટી દઉં? અને આમે મારે ઘેરે જઈને હું ઊંડી વટાવવાની છે. લાવો અબ ઘડીએ વાટી દો.
4: અરે રે, અરે અરે અરે અરે, આ હાલતા ચાલતા હજી ન થયા, આ મોર વાઘણીએ કેમ કરીને જાહો?
5: ધીમે ધીમે પૂગી જઈશ ભાઈ.
4: લે આ એમ તો હું તમને આ ગાડે બેહાડીને મેલી દઈશ.
5: ના ના ભાઈ ના, આટલી તકલીફ લીધી છે કઈ ઓછી છે?
3: અમે તો અમારો ધર્મ નિભાવ્યો છે, એમાં તકલીફ શાની ભાઈ? કહેવા હોય તો વાઘડીએ વાવડ મોકલાવી દઈએ.
5: ના ના ના, વાઘણીએ વાઘણીએ વાવડ ના મોકલાવશો, ઠલા ફિકરમાં પડી જાય બધા.
1: હે ભગવાન, કોણ જાણે એમના માથે હું વિપદા આવી પડી હશે, અને ઘેર લાડકોર ભાભી અને બટુકને એ હું હાલ હશે. બાપુજીને વાત કરી જો, પણ જેઠજીએ તો મને વાલાના વાલાના સંગ દીધા છે, તે હવે હું કરવું? એમનાએ રાજકોટમાં હું હાલ હવાલ હશે. લે હું તો વિચારે ચડી ગઈ અને આ ખરડ કરવાનું એ રહી ગયું.
5: નરોત્તમના ભાગમાં આવી ગુણિયલ વહુ લખી હશે, આવી ગર્ભાઈ વાળી ગૃહલક્ષ્મી મારું આંગણું ઉજાળશે. નરોત્તમના ભાગમાં આવી જોગમાયા સમાશે.
3: ચંપા, ખરડ લાવતો ઘસાઈ ગઈ હોય તો સારી પટ લગાડી દઉં કે હવાર પડતા ડીલ હળવું થઈ જાય ભાઈ?
5: બેન, મેં તો તમને દખડામાં નાખી દીધા.
3: ના રે ના, એમાં હું, માણને તો માણસ ખપમાં આવે ને.
5: સાચું કીધું બેન, સાચું કહું, તમે તો મને જિંદગી દીધી છે. ખળખળિયાના કાંઠે પડ્યો રહ્યો હોત ને તો દીપડે સાચે જ ફાડી ખાધો હોત મને.
3: આ જિંદગી દેનારો તો ઉપરવાળો હજાર હાથે બેઠો છે, મારું શું ગજું? ને તમારું ટાણું આવશે તય તમે આવશો જ ને.
5: હા હો, પણ પણ ક્યાં પીડ્યું વાઘણ્યું ને ક્યાં મેઘણી, કોને ખબર આપણો આપણો ભેટો ફરી કેદી થાય.
3: આ હમણાં થઈ જાય મારું દુઃખ દૂર, તમે મારી એક વાત માનો તો.
5: હા, કઈ વાત બેન?
3: પિયરમાં મારે એક ભાઈ હતો, જુવાન જોધ, પણ પરારની સાલ મરકી આવી એમાં પાસો થયો. એના મોઢાનો અણસાર બરોબર તમારા જેવો જ હતો. તમને જોઉં છું ને મને યાદ આવી જાય છે, એટલે હું તમને મારા ધર્મના ભાઈ ગણીને થાપું છું.

0: ભલે મરી બેન, ઘણી ખુશીથી.
1: અરે આ તમે આમ ઓચિંતા અમારે આંગણે આવ્યા એમાં ઉપરવાળાની કોઈ ગણતરી હશે. આ માણા માણાના મેળા કઈ અમસ્તા ન થતા.
0: અરે ભાઈ, તમારા બંનેનો તો જન્મ જન્મનો પાડ મારે માથે છે.
2: પાડ તો પરમેશ્વરનો, એના હુકમ વિના ઝાડનું પાંદડું નથી હાલતું. આપણે તો ઠાલા એકાર કરીએ છે કે આ મેં કર્યું મેં કર્યું.
3: હિરિકાકી, આ ખરડ વટાઈ ગઈ છે, હવે હું ઘેરે જાઉં, મોડું થશે ને તો બા વઢશે.
2: જા દીકરી, કોઈ વઢે એવું ન કરવું.
3: હવારમાં વહેલી એક આંટો આવી જઈશો.
0: જીવતી રહે દીકરી, જીવતી રહે.
4: બીજલ, એ બીજલ,
2: બીજલ બેટા, મામા બરકે છે, આવ્યો રોબ.
4: એ બીજલ બેટા, મને તારા રમકડા બતાવીશ?
5: મારી પાસે તો બહુ બધા રમકડા છે કોથળો ભરીને. માં, કોથળો આપતો.
2: મારો ડાયો દીકરો, લે
5: જોઈ લો મામા કેટલા બધા છે.
4: જો ભણિયા, અમારે ઘેર છે ને તારા જેવડો ભાઈ છે, એનું નામ છે બટુ. બેટા, બટુ બહારું આમાંથી બેચા લઈ જાઓ.
5: નહીં નહીં નહીં, હું મારા રમકડા કોઈ કાણે નહીં આપું.
2: બિઝલા, ના નો પડાય.
4: જો જો બેટા, જો બેટા, તું પાવો આપીશ ને તો બટુક તને હાથી આપશે, અને ચકલી આપીશ તો બટુક તને મોર આપશે, ચકડી આપીશ તો બટુક તને ભમરડો મોકલાવશે. જને તું છે ને, ચાર પાંચ રમકડા આપીશ ને તો મારો દીકરો 8-10 તને મોકલાવશે. બોલ.
5: એમ તો 6-7 લઈ જાવ.
4: અલે લ લ લ, મારો વાણિયો, બકી કરું બકી કરું. હાલ હાલ, અત્યારે હું નીકળું નીકળું. હે
2: ભાઈ, એક મારું માન રાખો. હવે
4: બોલો બેન, બોલો.
2: એક વાત કરું, પોર સાલ અખાત્રીજના દી આ બીજલના લગ્ન થશે.
4: આવડા છોકરાને વળી લગ્ન?
2: અમારે આયરમાં તો ઘોડીએ લગ્ન થાય. આ તો મારો ભાઈ પાસો થયો, એનો શોક આવી પડ્યો, એમાં બીજલના લગ્ન આઘા ઠેલાયા. પણ આવતી સાલ તો એને ઘોડી ચડાવવો જ પડશે.
4: બહુ રાજી થવા જેવી વાત કરી હો બેન તમે.
2: એવો મોઢાનો રાજીપો માર ન જોઈએ. તમે મંડપે આવી પૂગો તો સાચો રાજીપો સમજુ, ને તો જ તમને મારા સાચા ભાઈ ગણું.
4: આવીશ બેન, આવીશ, અને સાથે તારી ભોજાઈની પણ તેડતો આવીશ, ને હાથે હાથે મામેરુંય લેતો આવીશ. હો, ફિકર કરો માં બેન, ફિકર કરો માં. તમે મને નવી જિંદગી આપી તો હું ગરીબ માણસ ગજા સંપત્ત પ્રમાણે મામેરું નહીં કરું. હે,
2: જીવતા રહ્યો મારા વીર. તમને ગોઠણ સમાણી જાર થાય, ને ભગવાન તમારી આડી વાડી વધારે, ને હંદી વાતે હુકી રાખે. એક લીલું નાળિયેર ને ચુંદડી લઈને આવીને ઊભા રહેશો ને તો હું જાણીશ કે મારો ભાઈ મામેરું લઈને આવ્યો. તમે ખમો, હું થોડું ભાથું બાંધીને લઈ આવું.
3: હિરિકાકી, ઓ હિરિકાકી.
2: અરે, આજ અટાણામાં ચંપા?
3: કાકી, દૂધ લેવા આવીશું.
2: પણ હજી મેં ઢોર દોયા નથી.
3: તો 200 જડ દોવા.
2: કેમ ભલા, કઈ લગન આવ્યા છે તે આટલી ઉતાવળ કરે છે?
3: લગન તો આવશે જેના આવવાના હશે એના. મનસુખ મામા અટાણે રાજકોટ જાય છે, એટલે આટલી વહેલી લેવા આવી છું દૂધ.
2: તો ઊભી રે થોડી વાર, તારા જેઠ અત્યારે વાઘણીએ જાય છે.
3: બહુ સારું થયું, હું પગે લાગી લઉં એમને. હાલો.
2: શેઠ, ચંપા તમને પગે લાગવા આવી છે.
4: અટાણે, મારી ડાઈ દીકરી, સુખી રહે બેટા, સુખી રહે.
3: હિરી કાકી, જેઠજીને કહો કે ચંપાના અન્ન જળ તમારા ખોરડે જ લખ્યા છે.
4: જેવા લખ્યા લેખ ને જેવી લેણા દેણી દીકરી. બાકી અટાણે તો અમારા ખોરડા પર આકરી વિપત પડી છે.
3: પણ હિરી કાકી, તમ તમારે કહી દો એમને કે મારા નસીબમાં તો વાઘણિયાનું એક જ ખોરડું લખ્યું છે.
4: મારો માયલો પણ એમ જ કીધા કરે છે, એમાં બીજો મિનમેક નહીં થાય.
3: નહીં જ થાય.
4: ધન છે બેટા, ધન છે તને. વેળા તો વાદળાની જેમ આવે ને જાય, વિપત પડીએ વણસે નહીં એનું નામ માણ. હાલો બેન, તબિયત આંચો જો, અંજળ હશે તો ફરીથી મળીશું આપણે.
2: તમે પણ પણનું ધ્યાન રાખજો હો.
3: વડીલ, આઈની ચિંતા ન કરતા હો, મેં કોઈને કાંઈ કળાવવા દીધું નથી.
4: સારું કર્યું.

0: તારા જેવી લક્ષ્મી અમારા અમારા રાંગનું આંગણું જરૂર ઉચાળશે. લો આવજો, બધા આવજો.
1: અરે આવો આવો આવો, લાવો લાવો આ થેલો, મને આપી દે.
2: મને
1: બધા ઉસકીને ખબર રહી ગયો હશે.
2: અરે પણ
1: બેસો બેસો, તબિયત તો હારી છે ને, હું પાણી લઈ આવું.
2: અરે હા, પર હું કહું છું આ

0: ઉભો રહી ગયો હશે.
1: અરે પણ
0: બેસો બેસો, તબિયત તો હારી છે ને, હું પાણી લઈ આવું.
1: અરે હા, પર હું કહું છું, આ થેલો ક્યાં લઈ જાઓ છો તમે?
0: પટારામાં મૂકી દઉં. ભાઈએ બહુ બધું આપ્યું હશે ને, જોખાવા મોસરીમાં ન રહેવા દેવાય. લ્યો લ્યો પાણી પીઓ. રસ્તામાં પોરો ખાધો નથી લાગતો, મોઢું કેવું પડું પડું થઈ ગયું છે.
1: પોતાના ઘરનું પાણી પીવાથી જે ટાઢક વળે છે એવી બીજે ક્યાંય વળતી નથી.
0: ઈ વાત સાચી. હા, મારા દકુભાઈએ ભલે કડિયલ દૂધ પીવડાવ્યા હોય, પણ ઘર ઈ ઘર ત્યાં બધા મજામાં છે ને?
1: એકદમ.
0: પોટલું પટારામાં મૂકી દીધું છે.
1: પટારામાં? ભલે ભલે ભલે ભલે. અરે હું તને હું કહું, અરે તારો ભાઈ તો હજી થેલી ભરીને બધું આપતો હતો. મેં કીધું આટલું બધું એક સાથે ન હોય.
0: મારો દકુભાઈ, કહું છું, તમે તો ઈશ્વરે બહુ રોકાઈ ગયા ને કઈ? બહુ રોકાઈ ગયા કઈ?
1: રોજ સવારમાં ઉઠીને વાગણી આવવાનું પરિયાણ કરું ને દકુભાઈ, દકુભાઈ સોમસાગરા લઈને રોકી દે મને.
0: મારે દકુભાઈ,
1: આજે સવારે પણ નીકળતો તો ત્યાં દકુભાઈ આડે ઉભારીને ઉમરો બાંધ્યો.
0: મારો દકુભાઈ વિવેકમાં ઓછો ઉતરે એમ જ નથી. હાલો હાલો પાટલી બેસો, ખાઈ લો, ખાતા ખાતા વાત કરીએ.
1: હાચું કહું, મુદ્દલે ભૂખ નથી. નીકળતી વખતે બહુ ખવરાયું મને, બહુ.
0: માલો દકુભાઈ,
1: દકુભાઈ રોજ ભાત ભાતના મિષ્ટાન જમાડીને એવો તો ધરવી દીધો છે, એવો તો ધરવી દીધો છે કે મને લાગે છે એક મહિના લગી ભૂખ જ નહીં લાગે. બોલ.
0: મારો દકુભાઈ આગતા સ્વાગતામાં ઓછો ઉતરે એવો જ નથી.
1: હે, આગતા સ્વાગતા પણ કેવી, ભલ ભલા રજવાડામાં ન ભાળી એવી. એક ટંગ પૂરણપોળી, તો એક ટંગ પકવાન, એક ટંગ દૂધ પાક,
0: રજવાડું
1: ઉભું કરી દીધું છે. આમ દોમ દામ સાહેબી છે એની તો.
0: મારો દકુભાઈ, એ ભોજાઈ પારકી જણી એટલે ગમે એવી લોંડી લુચી હોય, પણ મારા ભાઈ તો માનો જણ્યો. બેન ભાંદરડાને કેમ કરીને ભૂલે? જે હોય તે. હવે એના આવતો દી થયો એના એંધાણ. આપણી પેઢીમાં રહ્યો હો તો જિંદગી આખી બાણોતરું ઢળ્યા કરત. બિચારો.
1: વાચી વાત કરી તમે. હાલો હું થોડો આડો પડું.
0: હવે પડજો ને, હવે તો આખી રાત તમારી છે ને. એ પેલા ઈ તો કહો કે મારા ભાઈએ કેવી ને કેટલી મદદ કરી.
1: બિચારા મને બહુ કરી બહુ કરી, મદદ મદદ મદદ.
0: મને હતું જ, જોઉં છું પોટલામાં હું છે તે. અરે આ તો ખાલી છે, પોટલું તો કોઈ છોડી નાખ્યું લાગે છે.
1: મેં છોડ્યું છે.
0: હવે સમજી, મને છેતરવા હારું તમે હંદુ છુપાવ્યું રાખ્યું છે કેમ?
1: બટુકની બા, છેતરવા હારું તો જિંદગીમાં કેટલી લીલા કરવી પડે છે.
0: ભલે તમે લીલા કરી, પણ હવે કોને કે માલમત્તા ક્યાં રાખી છે? સમજી સમજી, જોખમ હંદુએ અંગરખીના ખિસ્સામાં ભરી લાવ્યા હશો. સાચું કે નહીં?
1: ગાંડા વેલી થામાં જો આ અંગરખીના ખિસ્સા હંધાય ખાલી છે.
0: એટલે મારા દકુભાઈએ તમને કઈ આપ્યું જ નહીં?
1: હું બોલસ, દકુભાઈ તો બચારાએ મને ઘણું આપ્યું હતું.
0: આપ્યું હતું તો ગયું ક્યાં?
1: આપણા નસીબમાં ન હમાણું.
0: એટલે હું થયું? સરખી વાત કરો.
1: હું તને માંડીને વાત કરું. વાત જાણે એમ છે ને કે ઈશ્વરીયથી દકુભાઈએ તો આપણા ભવની ભાવટ ભાંગી જાય એટલું હારી પેટે આપ્યું હતું, પણ
0: પણ પણ હું થયું? જલ્દી બોલો, મારો જીવ ઊંચક થઈ ગયો છે.
1: તું ધરપત રાખ. તને ખબર છે ને ઈશ્વરિયા ગામના કાટિયાવરણની વસ્તી વધારે છે કે નહીં? એટલે કોઈ જાણ ભેદુએ જોખમનો વેમ રાખ્યો હશે.
0: આ ઈશ્વરિયાના આયર તો મુઆ જમડા જેવા ધોળે દીએ માથા વાળી નાખે.
1: એટલે જેવો હું કોથળ્યું લઈને વાગણિયાના કેડે ચીડ્યો, એટલે મારી પાછળ એ લોકો આવ્યા હશે. અને જેવો વગડો આવ્યો કે મને આમ બોચીએથી જાઈ લો.
0: અરર પીટ્યાઓ,
1: મને એક ફેટ મારીને ત્રાડ પાડી કાઢી દે, બધો માલ તારો કાઢી દે.

0: પાણી પીધું છે એમ એમ હું કઈ થોડો મોડો પડી દઉં એમને એમ થોડું બધું આપી દઉં મેં સામનો કર્યો તો હું હજારે જણ મારી પર તૂટી પડ્યા ને હાથમાં પરણું લઈને સાપ સાપ સબોડવા માંડ્યા પછી તો પોટલી લઈને પોબારે ભણી ગયા.
1: આટલું બધું તમે આવીને બોલતા નથ? ના ના ના ના, સાચું કોને હું થયું છે?
0: અરે તને હજી હજી મારા પર વિશ્વાસ નથી બેસતો. હાલ હાલ, જો તને વિશ્વાસ ન બેસતો હોય ને તો આ જોઈ લે. આર્યા આર્યા વાસામાં ની લીલીકાંત ભરોડ્યું.
1: અરે રે રા, હું આ જમડાઓએ માર મારવામાં જરાય પાછું વળીને જોયું નથ. બાહો આખો ઉતારી નાખ્યો છે વાલામુઆઓએ.
0: મેં માલ મતા બચાવવા ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ પ્રયત્નો કર્યા, પણ મારું કાંઈ નીપજ્યું નહીં. એક જુરુકો આદમી સંદુ ખંખેરીને મને હાથે પગે હળવો કરીને હાલતો થયો.
1: રોયાના રજળે અંતરિયાળ, રાખરે રૂએ રૂએ રગત પીત નીકળે. આપણા મોંમાંથી રોટલો છૂટી લેનારાનો સત્યાનાશ જાય.
0: હશે હશે હશે, જેવી હરિની ઈચ્છા. હવે ગાળ ભેળ દઈને આપણે પાપ કર્મ હું કામ બાંધવા? જીવ બાળ્યા કરો. તમારાથી છાનું ક્યાં રહેવાનું હતું?
1: અરે આ તો તમારે ફોગટ ફેરા જેવું થયું. ઓલ્યા બ્રાહ્મણ ની જેમ આપણા હાથમાં તો ત્રણ પવાલાના ત્રણ પવાલા જ રહ્યા.
0: એટલે તું કહેતો તો પારકી આશા સદા નિરાશ. પારકાનું આપ્યું ને તાપ્યું કેટલી વાર ટકે? હે, આ સંસારના સાગરમાં સૌએ પોતપોતાના તુંબડે જ તરવું રહ્યું, સમજ્યા?
1: તમારા જેટલી ને જેવી સંસારની સમજણે નથી ને નથી હામ. મારા અંતરમાંથી તો હાય જ નીકળવાની.
0: આપણા નસીબનું નહીં હોય એ જાણ ભેદુના નસીબમાં માંડ્યું હશે. હાલો હાલે, હવે બહુ સંતાપ કરો માં, જેવી હરિ ઈચ્છા.
2: એટલે ઘરમાં કોઈ છે કે?
0: હા છે ને ભાઈ. એ આવ્યો. કોણ ભાઈ? લે ટપાલ, નક્કી નરોતમનો રાજકોટી કાગળ હશે. આ બટુકની બા, બાર આવજો.
3: હે આવી. હું થયું? લે કોનો કાગળ છે?
0: લાગે છે આપણા નરોતમનો છે.
3: તે વાંસો ઝટ, આમ ફેરવી ફેરવીને જોવા કરતા કાંક હારા સમાચાર જ હશે.
0: સમાચાર તો છે પણ હારા નથી.
3: હે, હું થયું? તમે કઈ બોલતા કેમ નથ?
0: મેંગણીથી કપૂરચંદ વિવાહનો કાગળ છે. લખે છે, નરોત્તમ હારે ચંપાનો વિવિશાળ ફોક. જેવી હરી ઈચ્છા.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સ્વર્ગીય ચુનીલાલ મળિયા લિખિત નવલકથા પર આધારિત ધારાવાહિક રેડિયો નાટ્ય શ્રેણી વેળા વેળાની છાંયડી ભાગ 5, રેડિયો નાટ્ય રૂપાંતર પ્રવીણ સોલંકી. ભાગ લેનાર કલાકારોની પાત્રવરણી: કપૂર શેઠ, દિલીપ દરબાર, લાડકોર ચિત્રા વ્યાસ, ચંપા ભેરવી વૈદ્ય, સંતોકબા વિજયા લાખાણી, જસી ત્રિષા ત્રિવેદી, આહિર મયુર ભાવસાર, હીરબાઈ જાગૃતિ રાઠોડ, બીજલ સિયા દેસાઈ, મામા મહેશ ઉદેશી અને ઓતમચંદ પ્રતાપ સચદેવ. વેળા વેળાની છાંયડી આ ધારાવાહિક રેડિયો નાટ્ય શ્રેણીનું પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર

0: પરથી કરવામાં આવ્યો. પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈની ભેટ હતી.
1: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતું.
5: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં આજે આપ સાંભળશો શ્રી ઇકરામ ખાનનું સારંગી વાદન, રાગ જોગ કૌંસ. તબલા પર સંગીત કરી રહ્યા છે શ્રી મુંજલ મહેતા. તો સાંભળીએ રાગ જોગ કૌંસ.

શ્રી ઇકરામ ખાનનું સારંગી વાદન. રાગ હતો જોગ કૌંસ. તબલા પર સંગત કરી રહ્યા હતા શ્રી મુંજલ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: by its neighbor Karnataka was far less. A committee meeting held on 28th of last month directed Karnataka to release 3,500 Q6 for 15 days starting 29th of July, an order which was upheld by the Kaveri Management Water Management Authority later. Union Home Minister Amit Shah has said that Indian athletes have scripted joyous history by making India the fourth highest medal winning nation at the Glasgow Commonwealth Games 2026. In a social media post, Mr. Shah said that this meteoric success scales to an even greater height as India now officially takes over the proud host nation of Commonwealth 2030 to be held in Ahmedabad. The minister congratulated every athlete and all citizens on this moment of double delight. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો પર. મિત્રો, આવતીકાલે મંગળવાર તારીખ 4 ઓગસ્ટ 2026 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં એક જ ચિંગારી, આ વિશે નવનીત શુક્લ લિખિત ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ, શ્રી રામચરિત માનસગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7 સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 સવારે 9:30 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 10:02 આરોગ્ય જગતમાં કિડની નિષ્ણાત ડોક્ટર મંથન કંસારા સાથે દીપશિખા દુર્ગાપાલની વાતચીત, 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, કલાકાર પ્રવીણ જોશી, 11:02 ફિલ્મ સંગીત, 11:30 આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ, 12:12 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, કલાકાર વિષ્ણુકુમાર સોની, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો દિનેશ ગિરી ગોસ્વામી અને ભીખીબેન પ્રજાપતિ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ગીતો સાંભળશો, 7:21 કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ કિસાન વાણી, 8:00 સંસદ સમીક્ષા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, 8:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સમાચાર દર્પણ, આજ કે ફનકારનો સમય રહેશે 9:30 અને 10:00 સંસદમાં પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટાં પડવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 અને 20 સેકન્ડ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટિવ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. શ્રોતા મિત્રો, કાર્યક્રમોની વિગતો પહેલા સમય સાથે પણ તાલ મેળવી લઈએ. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:16 થઈ છે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર કાર્યક્રમોની શરૂઆત કરીએ વિગતો સાથે અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની શરૂઆતમાં સાંભળીશું મનહર ઉદાસે ગાયેલા કેટલાક ગઝલગીતોથી ત્યારબાદ હશે ગુજરાતી નાટક મધરાત્રિએ 12:05 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જેમાં લગ્ન ગીતો પર આધારિત હિન્દી ફિલ્મ ગીતો 2 વાગ્યાથી વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં સાંભળીશું સદીઓનું શાણપણ વિષય પર એક રૂપક ગુજરાતી નાટ્યશ્રેણી વેવિશાળનો ભાગ 16-22 આજે સાંભળીશું ઝવેરચંદ મેઘાણી લિખિત નાટિકા વેવિશાળ સુગમ સંગીતનો સમય રહેશે 4 વાગ્યાનો અને પરુડી 5 વાગ્યે સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર

આપણે કોલકાતાના એક અસલ મધ્યમ વર્ગના બાગબજાર નામના મહોલ્લામાં છીએ. આ તૂટક તૂટક ગીત હરસિંથ અને અનિમા ચટ્ટરાજના અઢી ઓરડાના મકાનમાંથી આવી રહ્યું છે. આ મહોલ્લો તો એવો છે જાણે શરીરની નસો જેવી ગલીકૂંચીઓની માયા જા. આજ અઢી ઓરડાના મકાનમાં એમણે એમની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા. હવે એમની ઈચ્છા રિટાયર્ડ જિંદગી શાંતિથી વિતાવવાની છે. સંગીત સાંભળવું, ફૂલ છોડ વાવી, સુંદર બગીચો બનાવવો, એટલે કે એ બધા કામ કરવાના જેની બાગ બજારમાં જોવા મળવાની કોઈ આશા જ નથી. તો પણ એક નવી આશા છે, દરરોજ ઇંતજાર છે અને દિલ એને માટે બેકરાર છે.

0: वाह क्या बात है, मजा आ गई।
1: ओहो हो हो हो,
2: ओ बाप रे, सवार पड़ी नथी के बस सालों को तो
3: હવે દુર્ગા પૂજાના દિવસો નજીક આવી ગયા છે, રાત દિવસ બસ આ જ ચાલશે। પહેલા કેટલા સરસ પૂજાના કાર્યક્રમ થતા હતા ને,
2: તું કયા જમાનાની વાત કરે છે? અરે છેલ્લા 10 વર્ષથી તો આ શોર બકોર દર વર્ષે 10 ગણો વધી જાય છે।
3: એટલું જ નહીં પણ એના પૈસા પણ આપણી પાસેથી જ ઉઘરાવાય છે। પહેલા આપણે 5-10 રૂપિયા સ્વેચ્છાએ ખુશી ખુશી આપતા હતા, પછી 50 થયા, અને હવે તો 200 રૂપિયા લે છે। 200
2: જ્યારે જુઓ ત્યારે પેલો ઘોટુન આવીને ઉભો રહી જાય છે, ગુંડો મવાલી।
3: દુર્ગા પૂજા વખતે જ નહીં, લાવણી, સરસ્વતી, કાર્તિક, વિશ્વકર્મા, હરે જય સંતોષી માની પૂજામાં પણ ફાળો લેવાનું છોડતા નથી।
2: થિંક ઓફ ધ ડેવિલ, જરા બારીમાંથી જોતો ક્યાં કઈ ના આવી પહોંચે।
3: પાનના ગલ્લા આગળ રોકાઈ ગયો છે, પણ હંમેશની જેમ મોટરસાઇકલ નું એન્જિન હજી પણ એને એટલા જોરથી ચલાવ્યું છે જેથી ખૂબ અવાજ થયા કરે।
2: મારી પાસેથી હટી જા જલ્દીથી, નહીં તો
3: શું?
4: મોદી, અરે ઓ અનિમા મોદી, એક મિનિટ,
2: જોઈ ગયો છે તને, જા વાત કરી લે નહીં તર અંદર આવી જશે।
4: મોદી, ગંગા ઘાટ ની નજીક 2 લાશ।
3: શું?
4: 2 બિનવારસી લાશ।
3: જરા ઓછો કર ને।
4: અરે 2 છે તો પછી 2 જ કહીશ ને।
3: અરે તારા ફટફટિયાનો અવાજ ઓછો કર। હા હવે બોલ।
4: ગંગા કિનારે 2 બિનવારસી લાશ પડી છે।
3: લાશ?
2: અરે રામ રામ,
3: તો એમાં હું શું કરું?
4: અરે અરે એમનો અગ્નિ સંસ્કાર કરવાનો છે।
2: અરે એને કે જઈને પોલીસ ને ખબર આપે, બ્રાહ્મણ ને બોલાવે, આપણો જીવ શું કરવા ખાય છે।
3: પોલીસ ને જાણ કરો, બ્રાહ્મણ ને બોલાવો, અમારો જીવ શું કરવા થાય છે?
4: પૈસા ઉઘરાવીએ છીએ સામાન અને લાકડા માટે, 100 રૂપિયા તમે લોકો આપો, બાકીના
3: 100 રૂપિયા
4: સારું સારું મોદી 50 આપી દો, બાકીના બીજેથી ઉઘરાવી લઈશું। પૈસા કાઢી રાખો, હું આવું છું, જલ્દી કરજો।
2: અરે અરે એને કે ત્યાં જ ઉભો રે, હમણાં જ આપીએ છીએ।
3: એ ત્યાં જ ઉભો રહે છે, આપીએ છીએ,
4: જલ્દી કરો, દુર્ગા પૂજાની તૈયારીઓ કરવાની હજી બાકી છે। પણ આ બિનવારસી લાશોનું પણ કંઈક તો કરવું જ પડશે ને। અરે હર્ષિંત દા, નમસ્કાર।
2: નમસ્કાર, આ લે 50 રૂપિયા અને ચાલતી પકડ, અને હા જો સાંભળ, આ તારી ખટારા ફટફટિયાનું કંઈક કર।
4: ફટફટિયા વિશે કંઈ ના બોલો, મારા બાપની છેલ્લી નિશાની છે, ચલો જાઉં છું।
2: કેવું એના સીધા સાદા ભલા ભોળા બાપનું નામ રોશન કરે છે, ચાલો ભલા ટળી।
3: તમે ખરા છો, એમના વિશે કંઈ પણ બોલતા રહો છો પણ છેવટે એ લોકોને પૈસા તો આપો જ છો।
2: અંદર આવી ઘરમાં કંઈક તોડફોડ કરે એના કરતા તો કંઈક આપીને એમને કાઢવા સારા, અંદર આવીને તો તારા ઉપર હુકમ ચલાવતો હતો। બોધી, જરા મારા માટે ચા બનાવજો ને જલ્દીથી, ત્યાં સુધી હું 2-4 અગત્યના ફોન કરી લઉં છું, જાણે એના બાપનું ઘર ના હોય।
3: એના બાપના ઘરે તો કંઈ જ નથી કરતો, શિવશંકર બાબુ તો કેટલા સારા માણસ હતા।
2: અરે ગોટુનના બંને ભાઈ ભણેલા છે અને સારી નોકરી પણ કરે છે, પણ આ ગોટુન જાણે છે શું કહેતો ફરે છે? હું તો પ્રેક્ટિકલ સોશિયલ વર્ક કરું છું, ભણી ગણીને સારા માણસ બનવાથી શું ફાયદો?
3: ગુંડો, બદમાશ,
2: સાચે જ
3: કહું છું, જરા સાંભળો તો।
2: જ્યારે જ્યારે આવા પ્રસંગે તું મને જરા સાંભળો તો કહે છે ને, તો મને ખબર પડી જાય છે કે તું શું કહેવા માંગે છે।
3: તો પછી કંઈક કરો ને, હવે સહન નથી થતું, જ્યારે પણ મોટીબેનના ઘેર જાઉં છું તો જોઉં છું કે એને ત્યાં કેટલા સુંદર સુંદર ઝાડ છોડ ઉગાડ્યા છે, ફૂલ થાય છે,
2: ઘરમાં આખે આખું જંગલ ઊભું કરી દીધું છે મારી મોટી સાળીએ।
3: બાપુને ત્યાં મોટો બગીચો હતો ને, એ અમને કહેતા ઝાડને

0: પૂરા છાંટવા જોઈએ નહીં, એમને પૂરેપૂરા વિકસવાનો મોકો આપવો જોઈએ.
1: મકાન ભલે અઢી ઓરડાનું જ કેમ ન હોય, પણ ત્યાં એક નાનો સરખો સુંદર મજાનો બગીચો તો હોવો જ જોઈએ.
2: અરે ભાઈ શાંત થા, ધીરજ રાખ.
1: એ દિવસથી બસ ધીરજ રાખીને તો બેઠી છું.
2: ભાઈ જૂની વાતોને યાદ કરીને દુખી ન થા. હું પણ જાણું છું એ દિવસે શું બન્યું તું. બાપરે,
0: કેટલી વાર આ રસ્તા ઉપરથી આવન જાવન કરી છે, પણ ટોર્ચ ન હોય તો કોણ જાણે ક્યાં ને ક્યાં પહોંચી જઈએ.
2: બસ આવી ગયું આપનું ઘર.
0: અરે ફૂલછોડના પાંદડા, લાગે છે કે વરસાદની સાથોસાથ પવન પણ ફૂંકાયો હશે. ત્યાં પણ ત્યાં જરા ટોર્ચ ફેંકો તો.
2: એ સવારે જોઈ લેજે, હમણાં તો તાળું ખોલવા દે.
0: ટોર્ચ આ બાજુ કરો ને, કુંડાનો ટુકડો. ઓ
2: જરૂર જરૂર, દિવસ દરમિયાન પેલા તોફાની છોકરાઓ એ ક્રિકેટ.
0: ઓ મારા બધા જ ફૂલ.
2: મને યાદ છે,
0: મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું એ બધું જ ભૂલી જઈશ. આટલા દુખી ન થાઓ, મને ખબર છે કે તમે ખૂબ જ પ્રયત્ન કર્યો છે.
2: તને શું કહું, મને એ પણ યાદ છે, સુનીતા અને નનીને અહીં બોલાવ્યા. ઘરમાં ફરીથી ખુશાલી આવી ગઈ, અને તું જેવી પ્રવાસ પરથી પાછી આવી, બિઝનેસ રાબેતા મુજબ.

0: તો હું બાની.
1: ઓ બાની દીદી, બાની દીદી કેમ છો?
0: મજામાં.
1: આવો આવો, ચા પીશો?
0: ના, આજે તો સવારથી અત્યાર સુધીમાં બહુ ચા પીધી છે.
1: તો શું થયું, એક કપ ચા વધારે પી લો ને. હજી હમણાં જ ભજીયા બનાવ્યા છે, લીલા મરચાના.
0: ઓહ, લીલા મરચાના?
1: હા,
0: પણ હજમ નહીં થાય ને.
1: તમને પણ જો બધું હજમ થવા માંડશે તો આડોશ પાડોશના લોકો વિશે બીજાઓને ખબર કેવી રીતે પડશે? લાવું છું. તમારું નામ આકાશવાણી જ બરાબર છે? આ આકાશવાણી છે. હવે આપ આકાશવાણી પરથી બધાના પ્રાઇવેટ સમાચાર સાંભળશો.
0: હું કોઈ સમાચાર નહીં સાંભળો. એક તો બધાને મેળવવાનું કામ કરો, ઉપરથી પોતાની મજાક ઉડાવો. ઓ માં, આ તો ખૂબ જ તીખા છે.
1: તો જ તમે ચટાકેદાર સમાચાર સંભળાવશો ને. જો તમે ચૂપ રહેશો તો આ તોડજોડનું કામ કોણ કરશે? ચાલો હવે ચટાકેદાર ખબર સંભળાવી દો, જેને માટે તમે અહીં આવ્યા છો.
0: ગુહા બાબુની દીકરી છે ને?
1: હા.
0: મિસ્ટી?
1: હા હા.
0: એનું એક બિહારી છોકરા સાથે લફરું ચાલતું હતું ને? મેં મારી સક્કી આંખે એ બંનેને વિક્ટોરિયા મેમોરિયલ પર એક સાથે જોયા હતા. હાય રામ, એમની પ્રાઇવેટ વાતો સાથે આપણને શું લેવા દેવા.
1: એ સાચું કહો છો, ક્યારે જોયા હતા?
0: અરે ના બોલાય, આપણે કહેવાય નહીં. દાદા ખાલી જોવાનું જ
1: ખરા. પણ
0: દાદા,
1: ઓહ, એ કદાચ એ આવ્યા હશે.
2: અરે આકાશવાણીજી, પ્રણામ. આકાશવાણીના આજના સમાચાર સમાપ્ત.
0: દાદા, આ વખતે ગોટુન પૂજામાં ફરી પાછો નાટક કરવાનો છે. મને તો નાટક વખતે તમારી છૂટકીની યાદ આવી જાય છે. ચાલો ત્યારે હું જાઉં છું. નમસ્કાર.
1: હવે પછીનું બુલેટિન ક્યારે આવશે? એટલે કે હવે ક્યારે આવશો?
0: આવીશ, જલ્દીથી આવીશ. આવજો.
1: ગપ્પી દાસ.
2: તો પણ તું એની વાત દરેક વખતે સાચી માની લે છે.
1: જેવી રીતે છેવટે ગોટુ

0: દરેક વાત તમે માની જાઓ છો એમ.
1: હું સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. હું ગોટુનને ગુંડો સમજુ છું. એની સાયલેન્સર વગરની મોટરસાયકલને નફરત કરું છું. બાગ બજારમાં અમારી જિંદગીને એક નરક બનાવવામાં એનો મોટો હિસ્સો છે એમ હું સમજુ છું. જો હું એને થોડાક પૈસા આપીને જલ્દીથી જલ્દી અહીંથી રવાના કરું છું તો એ મારી સ્ટ્રેટેજી છે, મજબૂરી નહીં. ધેટ્સ ઓલ.
0: બાની કહેતી હતી કે નાટકની વાત થતા એને છુટકીની યાદ આવી ગઈ. પપિયાએ કેટલું સુંદર કામ કર્યું હતું એ નાટકમાં. કેટલી ખુશ હતી એ, યાદ છે તમને? અને તમે તમે કેટલા દુઃખી થયા હતા એનાથી?
2: બે વર્ષ પહેલા પૂજાના દિવસોની જ વાત છે.

0: તમે કેટલા દુઃખી થયા હતા એનાથી?
1: બે વર્ષ પહેલા પૂજાના દિવસોની જ વાત છે. હર્ષિંત અને બોધીની નાની દીકરી છૂટકી, ત્યારે પપિયાના લગ્ન નહોતા થયા અને ઘોટુની ગુંડાગીરી એટલે કે સામાજિક સેવાની શરૂઆત જ થઈ હતી. આ મોટરસાયકલનું સાયલન્સર ત્યારે જ નીકળી ગયું હતું.
2: બાપુ, ઘોટો ના આવ્યો છે, ફાળો માંગવા આવ્યો હશે.
3: બહારથી જ કહી દે કે ફાળો અમે મોકલી આપીશું.
2: ઘોટો, બાપુ કહે છે કે ફાળો અમે મોકલી આપીશું. બાય બાય.
4: ફાળો? હું કઈ ફાળાવાળા માટે નથી આવ્યો, એક સિરિયસ વાત કરવા આવ્યો છું. બારણું તો ખોલો.
3: ખોલી નાખ, એટલે ભલા જલ્દીથી ટળે અહીંયાથી.
4: છૂટકી, બારણું ખોલવામાં આટલી બધી વાર કેમ કરે છે?
2: છૂટકી, તારા કરતા મોટી છું હું. બિટ્ટી કહી દે એને કે.
4: છૂટકી, જા જલ્દીથી રસોડામાં જા અને બે ગ્લાસ ઠંડુ ફ્રીજનું પાણી લઈ આવ. દાદા, તમે પણ પીશો ને?
3: ના, થેન્ક યુ. મને લાગે છે આ મારું ઘર છે, મારી જ્યારે ઈચ્છા થશે ત્યારે પી લઈશ.
4: એ, તું હજુ સુધી ગઈ નથી.
2: હું નહીં જાઉં.
5: લઈ આવો ને પપિયા દીદી, મોટાઓને એમની વાતો કરવા દો. કોટુન અને દાદાને કઈક સિરિયસ વાત કરવી છે.
4: બોધી, બોધી આંટી.
6: શું છે? હું કામમાં છું.
4: અરે, બે કપ ચા બનાવજો. દાદા, તમે પણ. ઓહો, તમારું જ ઘર છે ને આ તો. ચા પીવી હોય તો કહી દેજો.
3: થેન્ક યુ ફોર ધ પરમિશન.
4: બે જ કપ બનાવજો, બીટી અને મારા માટે. દાદાને નથી પીવી. કઈ નાસ્તો હોય તો એ પણ લેતા આવજો. અને હા, જરા જલ્દી લાવજો, સિરિયસ વાત કરવી છે.
3: હવે જલ્દીથી જે વાત કરવી હોય તે કર અને ચાલતી પકડ. તારી જેમ નવરા નથી બેઠા અહીંયા. કેટલો ફાળો ઉઘરાવવાનો છે આ વર્ષે? 1,00,000 રૂપિયા?
4: તમને ફાળો આપવાનો શોખ છે તો જરૂરથી આપજો, પણ આ વખતે અમે તમને 25% ડિસ્કાઉન્ટ આપવાના છીએ.
3: હા, 100% વધાર્યા પછી ઠીક છે, પણ આ ડિસ્કાઉન્ટ અમને જ કેમ આપવાનું છે?
4: એ તો સિરિયસ વાત છે. વાત જાણે એમ છે કે ઓહો, છૂટકી પાણી ના લાવી હજુ સુધી.
3: બીટે, તું વાત કર, જલ્દીથી કહો અને અહીંથી ચાલતી પકડો.
5: બોધી, ચાલ આવો ને, ખૂબ ઉતાવળ છે અમને.
4: આ વખતે પૂજામાં
3: શાહરૂખ ખાન ને બોલાવવાનો વિચાર છે ભાઈ?
5: ના, કોટુંદાને લોકલ ટેલેન્ટમાં વિશ્વાસ છે.
4: આવો બોધી, તમારી જ રાહ જોતા હતા.
6: લે ચા, લે ઘોટુન. બીટી, તું પણ લે.
3: ઓહો, અરે ભાઈ, મારે જવું છે, જે વાત કરવી હોય તે જલ્દી કરો ને.
6: બેસો ને, ચા પીઓ.
3: મેં ચા પીવાનું ક્યાં કહ્યું તું?
6: હું કહું છું ને, પી લ્યો. હા ઘોટુન.
4: દાદા અને બોધી, વાત જાણે એમ છે કે આ વખતે પૂજામાં અમે નાટક કરીએ છીએ. જોરદાર નાટક. હા, બાગ બજારમાં ક્યારે નહીં ભજવાયું હોય એવું સરસ નાટક.
3: કેટલો ફાળો આપવાનો છે?
5: 25% ડિસ્કાઉન્ટ છે.
4: હા હા, બરાબર છે. છૂટકીનો આ નાટકમાં મેઇન રોલ છે, એ જ વાત કરવી હતી.
3: શું?
4: પૂજામાં અમારા નાટકમાં છૂટકી મુખ્ય પાત્ર કરવાની છે.
3: કરવાની છે એનો મતલબ શું? ના, ક્યારેય નહીં કરે. બાગ બજારના ગુંડા લોકો સાથે પપિયા નાટક નહીં કરે. નહીં, ક્યારેય નહીં.
4: અરે અરે અરે, કોઈ કોઈ ગુંડા લોકો નથી, બધા જ પરિચિત લોકો છે અહીંના જ.
3: એટલે સદ્દામ હુસેન છે, બુશ નથી એમ ને?
4: એ બિટ્ટી પણ નાનો સરખો રોલ કરે છે.
3: અને તું તો હીરો છે, ઉત્પલ દત્ત.
4: મારે બહુ કામ છે, બેકસ્ટેજ કરવાનું છે, બીજી પણ ઘણી વ્યવસ્થા કરવાની છે, એટલે રિહર્સલ આજ શાંતિથી શરૂ. છૂટકી,
3: મેં હા નથી કહી.
4: રિહર્સલ ક્યારેક ક્યારેક અહીંયા રૂમમાં જ કરીશું.
3: ના ના, ક્યારેક શા માટે? રોજ અહીં કરજો ને.
4: ના ના ના ના, રોજ રિહર્સલ અહીં કરવાથી બોધી આંટીને નકામી તકલીફ થશે.
3: હાઉ કન્સિડરેટ ઓફ યુ, થેન્ક યુ.
4: નો મેન્શન. ભલે, તો હવે હું જાઉં છું.
3: પ્લીઝ જાઓ. પપિયા તારા નાટકમાં કામ નહીં કરે એ વાત ફાઇનલ છે, સમજો.
4: છૂટકી, જઈએ છીએ સાંજે 7 વાગે અડ્ડા પર. બોધી, ચા બહુ સરસ હતી, બાય.
3: હા, મોટો ના જોયો હોય તો. અનિમા, પપિયા નાટક બાટક કરવા ક્યાંય નહીં જાય, મેં કહી દીધું છે.
6: છૂટકી નાટકમાં કામ કરવા ઈચ્છતી હોય તો પણ?
3: પપિયા બહુ સમજુ છોકરી છે, તારી જેમ ગુંડાઓથી ગભરાતી નથી. એ પોતે જ આવા લોકોની સાથે ક્યારેય કામ નહીં કરે.

0: એટલે પપ્પી આ સમજદાર છે એમ ને?
1: હા,
0: એટલે એ એના નિર્ણયો જાતે જ લઈ શકશે. ભલે, મારી વાત સાંભળવાની કઈ જરૂર નથી, બરાબર?
1: હા પપ્પીયા, અહીં આવ જલ્દી.
2: આવી બાપુ.
1: હું આ શું સાંભળું છું?
2: બાપુ, તમે જે કહ્યું હતું એ જ.
0: એનો અર્થ એ કે પપ્પીયા જાતે જ નિર્ણય લેશે.
1: મેં એ લોકોને કહી દીધું છે કે એ લોકો સાથે તું નાટકમાં કામ નહીં કરે, ક્યારેય નહીં, બરાબર? અને એ લોકો એ વાત માની પણ ગયા છે.
2: પણ બાપુ, હું નાટકમાં કામ કરવા ઈચ્છું છું, પ્લીઝ.
1: શું? બિલકુલ નહીં.
2: પ્લીઝ બાપુ.
3: નાની લાડકી દીકરી આ રીતે બાપુને પ્લીઝ કહે એનો મતલબ હરસિંધને હા પાડવી જ પડી. પપ્પીયાએ નાટકમાં કામ કર્યું, ઘર પર જ રિહર્સલ કર્યા. હરિસિંધ બાબુ બડાપો કરતા રહ્યા, ચીડાતા રહ્યા, વગેરે વગેરે વગેરે. પણ નાટક તો રજૂ થયું. નાટક પછી હરિસિંધ બાબુ અને બોધીને લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા. બંને જણા મનોમન પપ્પીયાને ખુશ જોઈને ખુશ પણ થયા. પરંતુ એ વાતની લોકોને ખબર ન પડવા દીધી. ગોટુન પરની નારાજગી પણ જરાય ઓછી ન થઈ. બાગ બજારમાં બિલકુલ ગમતું નહોતું, પરંતુ સૌના ભાગ્યમાં પલટો આવે છે તેમ.
1: હલો, ઓ સનત, કેમ છે? નેચરલી અમારી વાત પૂછીશ જ નહીં, એ જ બાગ બજારની ઝંઝટ. ગુડ ન્યૂઝ? શું ગુડ ન્યૂઝ હોય શકે હવે? શું ઇન્દ્રપુરીમાં? શું કામ આ બુઢ્ઢાઓની મશ્કરી કરે છે? સાચું કે છે? સેક્ટર 4 એ બ્લોક કઈ કક્ષામાં? આ કક્ષામાં, ઇન્દ્રપુરીમાં. હા હા, ફક્ત વ્હાઇટમાં પેમેન્ટ, ચેકથી. ઠીક છે, હું અનિમા સાથે વાત કરીને પછી તારી સાથે આ અંગે ફોન પર વાત કરીશ. હા હા, જલ્દીથી. ભાઈ, આટલામાં જ ક્યાંક ગઈ છે? અરે, એ જ આવી લાગે છે. હા હા, એકદમ જલ્દીથી. થેન્ક યુ, બાય બાય.
0: બાગ બજારમાં રહો છો તો એવું તે શું બન્યું છે કે આટલા ખુશ છો?
1: અરે, વાત બાગ બજારની નથી, બહારની છે. ગેસ કર, ગેસ કર.
0: શું બાળકની જેમ ગેસ કર, ગેસ કર કરો છો? અને ખુશ તો એટલા બધા થાવ છો જાણે કે.
1: જાણે કે?
0: જવા દો, શું કામ મૂડ ખરાબ કરવો?
1: બોલ બોલ બોલ.
0: જાણે કોઈ આલીશાન મકાન ન મળ્યું હોય.
1: એક્ઝેક્ટલી.
0: શું?
1: હા, ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટમાં.
0: વોટ? વોટ અબાઉટ ઇટ?
1: સેક્ટર 4 એ બ્લોક, એક ફ્લેટ ખાલી છે. A31 વેચવાનો છે.
0: તો શું થયું? હું તમને એવી ડઝન કોલોનીના નામ ગણાવી દઉં જ્યાં ફ્લેટ ખાલી હશે, પણ એથી શું થશે?
1: અરે ભાઈ, સનતનો ફોન આવ્યો તો કહેતો હતો કે ફ્લેટના માલિક શિફ્ટ કરી રહ્યા છે, સરકારી નોકરીમાં છે અને ફ્લેટ જેન્યુઅન ગ્રાહકને આપવા ઈચ્છે છે, ચેક પેમેન્ટથી.
0: સાચું કહો છો?
1: હા, મારું મૂળ નામ સત્યવાદી હરિશ્ચંદ્ર છે. ભાઈ, એ તો અપભ્રંશ થતા થતા હરસિંથ થઈ ગયું છે. તારી ઈચ્છા હોય ને તો જોઈ લઈએ આપણે.
0: જઈને જોઈ તો લઈએ, પછી નક્કી કરીશું.
1: અરે, પસંદ આવી જાય ને તો ત્યાં ને ત્યાં જ નક્કી કરીને એડવાન્સ આપવા પડશે, ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એટલે કે હા તો પછી હા, વિચાર કરી લે.
0: છેલ્લા 20 વર્ષથી વિચાર જ તો કરીએ છીએ ને.
1: તો બરાબર છે ને. હું સનતને ફોન કરી દઉં છું.
3: ઇન્દ્રપુરી, ઇન્દ્રપુરીમાં પોતાનું ઘર. છેવટ સુધી ડર હતો કે છેલ્લી ઘડીએ ક્યાંક કશું અઘટિત બને નહીં, પણ મહેરબાન, જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. કંઈ જ ગરબડ ન થઈ, બધું જ નક્કી થઈ ગયું. હરસિંથ દાદા અને બોધીને પાછા આવતી વખતે એવો વિશ્વાસ પેદા થયો હતો, અચાનક જ જિંદગીની ગાડી જુદા પાટા પર જઈ રહી છે.
0: છે તો 2.5 ઓરડાનું છે, પણ બંને તરફથી ખુલ્લું છે, એટલે બાલ્કનીમાંથી જોતા

0: સમગ્ર આકાશ જાણે કે ઘરમાં પ્રસરી જાય છે, કેમ ખરું ને?
1: આ સામે વાળી બાલ્કનીમાં સવાર સવારમાં મ્યુઝિક ચાલુ કરી ચા પીતા પીતા ડોસા ડોસી મૂળા પર બેસીને છાપામાંના મારફાડ અને લૂંટફાટના સમાચાર નિરાતે વાંચું. સારું, હવે હવે બધાને શું કહીશું? જો બધાને સાચી વાત કરીશું તો બધા દોડીને હાજર થઈ જશે.
0: વાત તો કરવી પડશે, કોઈ નહીં આવે ત્યાં. બાગ બજારના લોકો એકબીજાની બાબતમાં એટલા ફસાયેલા રહે છે કે
1: ખાસ કરીને બીજાઓની બાબતમાં, એટલે પ્રાઇવસી જેવું જરા પણ નહીં.
0: સરસ. હવે જ્યારે સુનિતા અનિતાની દીકરીઓ આપણે ત્યાં આવશે ત્યારે પાર્કમાં ફેરવી એમની સાથે ખૂબ ધમાલ કરીશું. હું એમને ઝાડ, છોડ અને પક્ષીઓની વાત કરીશ, જે રીતે મારી દાદીએ મને કરી હતી.
1: બાળકોને તો અહીંની બાલુની આઈસ્ક્રીમ ખાવાનો પણ બહુ શોખ છે.
0: હા,
1: એમને કહીશું કે જ્યારે એ લોકો આપણને મળવા આવે ને ત્યારે બાગ બજારથી ખાસ બાલુની આઈસ્ક્રીમ લેતા આવે. કેમ, બરાબર ને?
0: હા, ભલે પછી ઇન્દ્રપુરી પહોંચતા પહોંચતા એ દૂધ થઈ જાય.
1: ઇન્દ્રપુરી બહુ દૂર છે અહીંથી. ખેર, હવે ઘેર પાછા પહોંચવામાં છીએ આપણે.
0: બાગ બજારના ઘરને ઘર કહેવાની ટેવ કોણ જાણે ક્યારે છૂટશે.
1: સુનર ધ બેટર, જલ્દીથી છૂટી જશે. એમ કરીએ, આપણે અહીં જ ઉતરી જઈએ અને
0: અને બાલુની આઈસ્ક્રીમ અને પાન ખાઈને ઘરે જઈએ, એમ જ ને?
1: એક્ઝેક્ટલી. તને કઈ રીતે ખબર પડી?
0: વર્ષોથી બધા જ નાના મોટા સેલિબ્રેશન આપણે આ રીતે જ કર્યા છે.
1: બરાબર બરાબર. અરે ડ્રાઈવર, અહીં જ ઉભી રાખી દો.
2: બીજા દિવસે હરિસિંત ઇન્દ્રપુરીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ જમા કરાવવા ગયા. ત્યાં તો સેક્રેટરી બ્રિગેડિયર ઉપમન્યુ સિગધર સાથે પણ મુલાકાત થઈ ગઈ.
3: મિસ્ટર જટરાજ, આલો બુકલેટ, આમાંથી તમને બધી જ માહિતી મળી રહેશે. ડોક્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરેના ટેલિફોન નંબર એન્ડ મેની અધર ડિટેલ્સ. મારા વડે મારા વખાણ કરવા માંગતો નથી, નહીતર સાચી વાત તો એ છે કે હું દરેક બાબતમાં ડિસિપ્લિનથી કામ લેતો આવ્યો છું.
2: અને ત્યાર પછી તો ઘણી વાર સુધી બ્રિગેડિયર પોતાના વખાણ કરતા જ રહ્યા. બાગ બજારના છેલ્લા દિવસો પેકિંગમાં પસાર થયા અને સાંજ જેમને મળવું યોગ્ય લાગ્યું એમની સાથેની મુલાકાતમાં વીતી. સરખી ઉંમરના મિત્રોએ તો મોટેભાગે ઇન્દ્રપુરી જેવી કોલોનીમાં શિફ્ટ કરવા માટે અભિનંદન પાઠવી એમની ખુશી વ્યક્ત કરી, પરંતુ ખાસ કરીને વડીલોએ કંઈક આમ કહ્યું, અરે આ ઉંમરે આટલે દૂર ક્યાં જશો? આશિતદા એટલે કે ટેન્ટ અને કેટરિંગના કોન્ટ્રાક્ટરને પણ મળવા ગયા.
4: અમને બધાને છોડીને જાઓ છો?
1: આશિત, ક્યાંય દૂર થોડા જઈએ છીએ. અરે ભાઈ, આ શહેરમાં જ છીએ ને.
4: શહેર તો એક છે, પરંતુ બાગ બજાર અને ઇન્દ્રપુરીની દુનિયા એકદમ અલગ છે. ત્યાં જઈને તો અમને ભૂલી જ જશો ને.
1: અરે આશિત, તમે મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે
4: અરસિંત બાબુ, આ લો, આ મારું કાર્ડ રાખો, આ બાગ બજારની યાદ માટે. અહીંનું કંઈ પણ કામ હોય ને તો જરૂરથી જણાવજો.
1: અમે લોકો જ્યારે ઇન્દ્રપુરીમાં ગૃહ પ્રવેશની પાર્ટી કરીએ ને ત્યારે બધી સજાવટ અને વ્યવસ્થા તમારે જ કરવાની છે.
4: તમારા ઘરનું કામ મારા સિવાય બીજું કોણ કરવાનું છે? હે,
2: છેવટે હરસિંત અને બોધીએ ઇન્દ્રપુરીમાં શિફ્ટ કરી લીધું. એક બે દિવસ સામાન ખોલવામાં અને ઘરને કઈ રીતે સજાવીશું એ વિચારવામાં વિતાવ્યા. પછી સનતને ચા પાણી માટે બોલાવ્યો.
0: સનત બાબુ, એક કપ વધારે નીલિમાના ભાગની.
5: ના બોધી, થેન્ક યુ.
0: નીલિમાને તો હું હજુ સુધી મળી પણ નથી.
5: આ નોકરીમાં તો એ ખૂબ જ બિઝી રહે છે અને ક્યારેક ટૂર પર પણ જવું પડે છે.
1: તમે બંને આટલા બિઝી રહો છો, બાળકોને પણ હોસ્ટેલમાં મોકલી દીધા છે, તો પછી

0: જિંદગીની મજા ક્યારે માણશો?
1: એવું નથી, બે મોટી ક્લબમાં મેમ્બરશીપ મેળવી લીધી છે.
0: પણ ત્યાં ક્યારેય જઈ શકો છો ખરા?
1: બહુ જ ઓછું. શું કરીએ, આ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માટે મહેનત કરવી પડે છે. ઓહ, ઇટ્સ નિયરલી 5. મારે જવું પડશે. હા, તમે ગૃહ પ્રવેશની વ્યવસ્થા અંગે કંઈ ચિંતા ના કરતા, અહીં બધી જ બાબતો વેલ ઓર્ગેનાઇઝ છે. બસ ઓફિસમાં સૂચના આપવાની રહેશે.
0: હું એમ વિચારતો હતો કે મારા પર્સનલ ગેસ્ટ ઉપરાંત એ બ્લોકના રહીશોને પણ બોલાવી લઉં.
2: આમ પણ અહીંયા પાડોશીઓ ક્યારેક જ એકબીજાને મળે છે. હળવું મળવું, સાથે ખાવું પીવું, એ તો જાણે શક્ય જ નથી.
1: મારું માનવું છે કે ઇન્વિટેશન તો બાકીના બ્લોકના લોકોને પણ મોકલી આપો. આમ પણ ઓછા લોકો જ આવશે. ચાલો ચાલો, ત્યારે હું જાઉં છું. સી યુ.
2: હવે આવો ત્યારે નીલિમાને જરૂર સાથે લાવજો. ઓકે.
1: શ્યોર, ગૃહ પ્રવેશના દિવસે તો મળીએ જ છીએ, બરાબર ને?
0: તો ઇન્દ્રપુરીની ઓફિસમાં જઈશું.
2: તમે જઈ આવો ને.
0: ઠીક છે, ચાલો.
3: ઓ, મિસ્ટર ચટરાજ, વેલકમ, બેસો.
0: હું મારા ઘરમાં ગૃહ પ્રવેશ અંગેની વાતચીત માટે આવ્યો છું.
3: હા, બ્રિગેડિયર સાહેબ કહેતા હતા.
0: અમે આપણા સેક્ટરના લોકોને ઇન્વાઇટ કરવા ઈચ્છીએ છીએ.
3: તો તમે એક કાગળ સહી કરીને આપો, બધાને તેની ફોટોકોપી પોસ્ટ કરાવી દઈશ. પોસ્ટમેન આવીને લઈ જશે, નો પ્રોબ્લેમ.
0: પોસ્ટ કરવા પડશે?
3: ઘેર ઘેર જઈને ઇન્વાઇટ કરવાની ફુરસત કોને છે? અરે, તમે તમારા ઇન્વિટેશન લેટરમાં વેન્યુ ભૂલથી તમારા જ ફ્લેટનું લખ્યું છે.
0: ભાઈ, ત્યાં જ કરીએ છીએ ફંક્શન. અરે ભાઈ, ગૃહ પ્રવેશ છે ને.
3: પરંતુ અહીંયા નિયમ છે કે બધા જ ફંક્શન કોમ્યુનિટી હોલમાં જ થાય છે.
0: અરે, આ તો પર્સનલ ફંક્શન છે.
3: બ્રિગેડિયર સાહેબ આવી ગયા.
4: ગુડ ઇવનિંગ મિસ્ટર ચટરાજ. તમે પેલું કોમ્યુનિટી હોલનું બુકિંગ કરી લીધું હતું ને?
5: જી હા, જુઓ આ રહ્યું.
0: ગુડ ઇવનિંગ મિસ્ટર સિકદર. ગૃહ પ્રવેશ તો ઘરે જ થવો જોઈએ. અમે વિચાર્યું હતું કે
4: ઘરમાં શોર બકોર થઈ જાય છે, લોકો ડિસ્ટર્બ થાય છે.
0: ગૃહ પ્રવેશ વિશેની અમારી કલ્પના કંઈક જુદી જ હતી. મારી વાઈફ પણ બહુ નિરાશ થશે.
4: બાય ધ વે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બુકલેટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ફંક્શન ફક્ત કોમ્યુનિટી હોલમાં કરવાના રહેશે. પર્સનલ હોય તો પણ તમને કોઈ તકલીફ નહીં પડે. ગૃહ પ્રવેશ બહુ ગ્રાન્ડ થઈ જશે. અને હા, સાંભળો, તમે ડેકોરેટર્સ, કેટરર્સ વગેરેની પેનલનું લિસ્ટ મિસ્ટર ચટરાજને આપ્યું કે નહીં?
5: આપવાનું જ હતું. લો આ લિસ્ટ.
4: યુ આર ફ્રી ટુ ચૂઝ એની વન ઓફ ધેમ. તમારી પસંદગીમાં ઓફિસ બિલકુલ ઇન્ટરફિયર કરતી નથી.
0: મિસ્ટર શિકદર, મારો પોતાનો કેટરર છે આશિત. મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એણે ખૂબ જ સુંદર એરેન્જમેન્ટ કરી હતી.
4: એને ઇન્દ્રપુરીના સ્ટાન્ડર્ડનો ખ્યાલ પણ નહીં હોય. ડોન્ટ વરી મિસ્ટર ચટરાજ, અમારી પેનલમાંથી કોઈને પણ પસંદ કરો. બધાને આપણા નિયમો ખબર છે અને એટલા બધા મોંઘા પણ નથી.
6: આટલી મોટી નિરાશા પછી પણ હરસિંથે આ બધી વાતો અનિમા બોધીને કરી તો એ રીતે કે જાણે જે કંઈ થયું તે સારું થયું છે. હવે આપણા બંનેની ઉંમર દોડાદોડ કરવાની થોડી જ છે, વગેરે વગેરે સમજાવી દીધું. હરસિંથ વધારે દુઃખી થશે એમ સમજીને બોધીએ પોતાનું દુઃખ છુપાવ્યું જેથી એમની નિરાશામાં ઉમેરો ન થાય. ગૃહ પ્રવેશના દિવસે બંને મનથી નક્કી કર્યું હતું, ગમે તે ભોગે પણ આજે તો ખુશ રહીશું.
0: અરે વાહ, કેટલી સુંદર રંગોળી બનાવી છે તે. હું તો ભૂલી જ ગયો હતો કે તું આટલી સુંદર રંગોળી બનાવે છે. વાહ નિમા, વાહ.
2: સુંદર છે ને? ખૂબ આનંદ આવ્યો એને બનાવતા.
0: પહેલી વખત આટલી સરસ જમીન મળી છે તને. એક મિનિટ, જરા ફોન જોઈ લઉં. હલો સનત, ક્યાં છો? અરે જલ્દી આવી જાઓ, તમે જ તો અમારા ખાસ મહેમાન છો ઇન્દ્રપુરીના મકાનમાં.
1: હલો, નીલિમા અને હું બંને હજી દિલ્હીના એરપોર્ટ પર છીએ.
0: શું, દિલ્હી એરપોર્ટ પર?
1: વહેલી સવારની ફ્લાઇટ પકડીને આવવાના હતા ગૃહ પ્રવેશમાં હાજરી આપવા માટે. પણ શું કરીએ, ફ્લાઇટ લેટ થઈ ગઈ.

0: નીલિમા અને મારા તરફથી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન એન્ડ ઓલ ધ બેસ્ટ.
1: થેન્ક યુ.
2: કહું છું, શું થયું?
1: સનત અને નીલિમા નહીં આવી શકે. એ લોકો દિલ્હી એરપોર્ટ પર હનીમૂન મનાવે છે.
2: ખેર, કમસે કમ એ બંને જણા સાથે તો છે.
1: અરે વાહ વાહ વાહ, બહુ સુંદર ફ્રોક પહેર્યું છે તનની. અને માલા, તારું સ્કર્ટ પણ ખૂબ જ સુંદર છે.
3: અરે વાહ, કેટલા સરસ સરસ ફૂલો બનાવ્યા છે અહીં તો. તારી નાનીએ બનાવ્યા છે નની. આપણી નનીને ફૂલછોડનો બહુ જ શોખ છે, તારી જેમ જ માં. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા છે આ ઝાડછોડ જોઈને.
2: તમને બંનેને ત્યાં ફરવા લઈ જશે નાના નાની?
3: પહેલા બાલોની આઈસ્ક્રીમ ખાઈશું.
4: હા, હું પણ.
1: બાલોની આઈસ્ક્રીમ? અરે બેટા, આજે અમે તમને એનાથી પણ સરસ આઈસ્ક્રીમ ખવડાવીશું. પિંક બેલ આઈસ્ક્રીમ.
4: નહીં નહીં, બાલુની.
3: પિંક બેલ તો અમારા ઘરની પાસે પણ મળે છે.
2: સારું સારું, સાંજે બાલુની આઈસ્ક્રીમ. ઓકે.
1: અરે જમાઈરાજ, આવો આવો આવો. અરે હું તમારા વિશે જ પૂછતો તો, ક્યાં હતા ભાઈ તમે?
3: ખોટું, નાનાએ તો તમારા વિશે જરાય પૂછ્યું જ નથી.
1: નહીં, એટલે મારો મતલબ છે કે હું વિચારતો તો.
5: મુલાકાતીઓ માટે પાર્કિંગ બહુ દૂર છે, ત્યાં પાર્ક કરીને તમારી ઇન્દ્રપુરીની પ્રશંસા કરતો કરતો આવતો હતો. વેરી વેલ વેલ લેટ આઉટ કોલોની. હવે આપણે ત્યાં જવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ધ હોસ્ટ.
2: પપિયાને પણ આવી જવા દો ને, બધા સાથે જ જઈશું.
6: માસી સરપ્રાઈઝ આપવાના છે.
3: માલા, સરપ્રાઈઝની વાત કહેવાની ના હોય.
1: ચાલો ત્યારે જઈશું.
5: ચાલો ચાલો ચાલો,
6: લેટ્સ ગો.
7: ઓરે માજી, ઓરે માજી, ઓ ઓ મેરે માજી, મેરે સાજન હે ઉસ પાર.
8: હરિસિંથ અને અનિમાએ લગભગ 70 પરિવારને નિમંત્રણ મોકલ્યા. 55 પરિવાર તરફથી અભિનંદનની સાથોસાથ નહીં આવી શકે તે બદલ માફીના સમાચાર પણ મળ્યા ટપાલ દ્વારા. સાત કુટુંબોએ મળીને એક મોટી ટોપલીમાં ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો, એટલે કે હાજર નહીં રહી શકે તેના સમાચાર મોકલાવ્યા. પ્લાસ્ટિકમાં લપેટેલા ફૂલ કાગળના ફૂલ જેવા લાગતા હતા. આ બધી પરિસ્થિતિમાં પણ ચટ્ટરાજ પરિવારના સદસ્ય ઉત્સાહભેર લોકોનું અભિવાદન કરવા તૈયાર ઉભા.

0: કેટલી બધી ખુરશીઓ, બધી ખાલી?
1: બચાવ તાલી, હું આજે 10 ખુરશીઓ ઉપર બેસીશ.
0: માં, આ કોલકાતા વાળા પણ
2: આવશે? આવશે, અમે પણ બધે જ કોલકાતા સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ પહોંચી જતા હતા.
3: ઓહ, છેવટે કેટલાક સભ્ય લોકો આ તરફ આવી રહ્યા છે.
4: વેલકમ મિસ્ટર
5: બાગચી, A63.
4: મિસિસ બાગચી
5: એ એની ટોલીગંજ ક્લબની સહેલીઓ સાથે પૂજા માટે દાર્જિલિંગ ગઈ છે.
4: દાર્જિલિંગ? પૂજાના દિવસોમાં તો લોકો કોલકાતા પાછા આવે છે દૂર દૂર થી.
5: કદાચ એટલે જ આપણને દૂર જવું પડે છે.
4: એનીવે, પ્લીઝ આવો, જરા મિસ્ટર બાગચીને ટેબલ સુધી લઈ જાવ તો.
3: આવો, મો મીઠું કરો.
5: ગળ્યું ખાવાનું તો વર્ષો થયા, છોડી દીધું છે.
3: તો પછી થોડુંક લંચ લો.
5: ફ્રેન્કલી, મારે લંચ માટે બહાર જવાનું છે. એનીવે, તમને ગૃહ પ્રવેશ મુબારક હો. મારી અનેકાનેક શુભકામનાઓ. હેવ એ વન્ડરફુલ ટાઈમ ઇન ઇન્દ્રપુરી.
6: થોડાક વડીલોને વાત કરતા બાકીનાઓની પણ આ શિષ્ટાચારપુરીમાં આ જ સ્થિતિ હતી. કોઈકે ભારે નાસ્તો કરેલો હતો, કોઈકે લંચ, કોઈને આજે રજાના દિવસે પણ ઓફિસ જવાનું હતું. ભલું થજો કેટલાક બાગ બજારવાળાઓનું, જે અહીં આવ્યા અને એવું લાગ્યું જ નહીં કે ખાવા પીવાની વ્યવસ્થા બીજા વધારે લોકો માટે કરી હતી. ગુહાબાબુની તબિયત ખરાબ હોવાને કારણે કેટલાક લોકો તો નહોતા.

આવી શક્યા, ઘોટુન પણ નહોતો આવી શક્યો. ખાવા પીવાની સાથોસાથ પ્રસંગને અનુરૂપ ધમાલ મસ્તી અને શોરબકોર પણ કર્યા. ફંક્શન પત્યા પછી બધા બાગ બજારવાળાઓને આ શુભ અવસર પર ચટ્ટરાજ પરિવાર નવું ઘર બતાવવા લઈ ગયા. બધાને મીઠાઈના પેકેટ આપ્યા અને દરવાજા સુધી ખુશી ખુશી વિદાય આપી. સુખ અને સંતોષ સાથે પિકનિક જેવા વાતાવરણમાં ઇન્દ્રપુરીના મલમલ જેવા ઘાસ પર બેસીને વાતો કરતા રહ્યા. અનિમા નાની નન્ની અને માલાને ફેરવતી રહી, ફૂલછોડના નામ બતાવતી રહી, નાની એની મસ્તીમાં ખોવાયેલી રહી.

0: હવે ચાલો જઈએ.
1: માને તો બસ ઝાડ છોડ ફૂલ પંખી મળી ગયા અને સાથે બાળકો, બસ બીજું શું જોઈએ?
0: ચલો ચલો આવી જાઓ.
2: હા આવીએ તો છીએ.
3: નાના નાની, ગુલાબમાં તો જરાય સુગંધ જ નથી.
2: અરે સુગંધ તો હોય છે દેશી ગુલાબમાં, પીપળા અને લીમડાના ઝાડ નીચે છાંયો હોય છે તેવી.
1: ચાલ માલા દોડીએ, નાના પાસે પહેલું કોણ પહોંચે છે? 1 2 3.
4: છોકરાઓ ઘાસ ઉપર દોડશો નહીં.
1: કેમ?
4: મિસ્ટર ચટરાજ, મિસ્ટર ચટરાજ.
0: હેલો બ્રિગેડિયર શિકદર.
4: હા જરા પ્લીઝ અહીં આવશો?
0: હા આવીએ છીએ, આવો નિમા. છે તો ભોપુ.
2: જોકે ભોપુ નામ સરસ છે.
0: બ્રિગેડિયર થેન્ક યુ ફોર એવરીથિંગ.
4: ઇન્દ્રપુરીમાં ખૂબ હાઈ સ્ટાન્ડર્ડ જાળવ્યું છે અમે લોકોએ. અરે છોકરાઓ ઘાસમાં ન રમો, ખરાબ થઈ જશે. પ્લીઝ રોકો ને અમને.
2: ઘાસમાં નહીં રમે તો બીજે ક્યાં રમશે?
4: આ પાર્ક ઓર્નામેન્ટલ છે, સુંદરતા માટે.
2: કમાલ છે, ઘાસ બાળકો માટે, આપણા માટે, આપણે ફરવા માટે હોવું જોઈએ કે પછી?
4: એક્સપ્લેન કરો ચટરા સાહેબ, નિયમોની બુકમાં લખ્યું જ છે.
0: બ્રિગેડિયર સાહેબ, અમારી દીકરીની દીકરીઓ તો ક્યારેક ક્યારેક આવે છે અને એ કઈ ક્રિકેટ કે ફૂટબોલ નથી રમતી.
4: ડિસિપ્લિન નહીં રાખીએ તો કાલ ઉઠીને કોઈનો છોકરો કે છોકરાનો છોકરો આવીને ક્રિકેટ રમવા માંડશે. તમને તો બાગ બચાવનો અનુભવ હશે જ. કેવા આવારા છોકરાઓ ઘરના કાચ તોડી નાખે છે, ધમાચકડી મચાવે છે.
2: તો પછી બાળકો કરે શું?
4: સ્કૂલમાં રમે, જીમ જોઈન કરે. અને એક બે બીજી વાત પણ કરવી છે. એક તો એ કે ઘણી બધી કમ્પ્લેન આવી છે તમારા ફંક્શનમાં થયેલા શોર બકોરની, તમારા ઘરની આસપાસના લોકો તરફથી, અને બીજી કોમ્યુનિટી હોલની લાઇબ્રેરીમાં બેસેલા લોકોની પણ. યુ નો, ઇન્દ્રપુરીમાં લોકો સારા પડોશીઓ એક્સપેક્ટ કરે છે.
0: એટલે એવા કે જે હસે તો પણ અડધો ઇંચ, ખડખડાટ હસી પણ ના શકે.
4: તમને તો ખોટું લાગી ગયું.
0: આ તો જિંદગીની ફાઇન પ્રિન્ટ ન વાંચી શકવાની સજા છે.
2: બાય ધ વે, સુગંધ વિનાના ગુલાબ ને છાંયડા વિનાના વૃક્ષો લગાવવાનું પણ રૂલ્સમાં છે શું?
0: ચૂપ રે, શાંતિ રાખ.
4: મને ખોટો ન સમજશો, મને કુદરતથી બહુ જ પ્યાર છે. હું જ્યારે આર્મીમાં હતો, મેં મારા બંગલાના ગાર્ડનમાં બધા જ પ્રકારના ઝાડ અને છોડ લગાવ્યા હતા. મારા અંડરમાં મેન્ટેન્સ કરવા માટે એક મિની ફોજ હતી. ઘરમાં મેં બોન્સાઈ જ બોન્સાઈ લગાવ્યા હતા. હું કાયદો લાવવા માંગુ છું કે ઘરની બાલ્કનીમાં બસ બોન્સાઈ જ લગાવવામાં આવે, જેથી નીચે પડોશમાં રહેતા લોકોના ઘરમાં કચરો ના પડે.
2: આઈ હેટ બોન્સાઈ.
0: ચાલો, ઓકે બ્રિગેડિયર.
4: ઓકે બાય એન્ડ કોંગ્રેચ્યુલેશન ઓન ગુરુ પ્રવેશ.
5: ગ્રહ પ્રવેશ પછી હરિસિંથ અને બોધિ થોડાક થાકી ગયા. કદાચ હરિસિંથ તો બસ આરામ જ કરવા ઈચ્છતા હતા. બે ત્રણ દિવસ પછી
6: મિસ્ટર ચટરાજ.
0: હા
6: હલો.
0: શું છે?
6: દુર્ગા પૂજાની નોટિસ, ફંક્શન અને ભોજનનું નિમંત્રણ અને રૂપિયા 500 ની રસીદ. પૈસા તમે મને આપો અથવા ઓફિસમાં મોકલી આપો.
0: 500? સાંભળે છે?
2: હા શું છે?
0: કબાટમાં મારું પાકીટ પડ્યું છે, એમાંથી જરા 500 રૂપિયા આપી જજો ને, બે દિવસનું ફંક્શન.
2: લો.
6: થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.
0: આવા સમયે ઇન્દ્રપુરી જેવી જગ્યાએ રહેવાના ફાયદા.

0: સમજાય છે. અહીં નથી ઘોટુનની ઘર ઘર કરતી મોટરસાયકલ કે નથી ફંડ ફાળાની ઝંઝટ.
1: જો કે રકમ ત્યાં કરતા બમણી છે.
0: જોજે, વ્યવસ્થા પણ એકદમ સ્ટાન્ડર્ડની હશે.
1: અરે, આ શું છે? કદાચ તમારા પર્સમાંથી પડ્યું લાગે છે.
0: હા, આ તો આશિતનું કાર્ડ છે. સાચવીને મૂકી દેજે. આઈ ફીલ બેડ કે ખેર, જવા દે.
1: કાંઈ વાંધો નહીં, બહુ બિઝી છે, ખાસ કરીને આ દિવસોમાં. શું થયું?
0: કઈ નહી, હજુ પણ થાક ઉતરતો નથી.
1: એમ કરો, થોડું ખાઈને જરા જલ્દીથી સૂઈ જાઓ.
0: ના, ઈચ્છા નથી.
1: મને તો ચિંતા થાય છે, ડોક્ટર પાસે જવું છે.
0: ના ના, ચિંતા ના કરીશ, દુર્ગા પૂજા સુધીમાં એકદમ ફિટ થઈ જઈશ.

ઇન્દ્રપુરીમાં આજે વિજયાદશમીની ઉજવણીની શરૂઆત થાય છે. હરિસિંધની તબિયત થોડી ખરાબ હોવા છતાં એ આવ્યા છે. એમના સપનાના ઘરમાં આજે પહેલી પૂજા હતી.

0: હવે કેમ લાગે છે તબિયત?
1: ફેમ જ છે.
0: તમે તો કહેતા હતા ને કે કાલ કરતા સારું છે.
1: આપણે આપણે નહોતું આવવું જોઈએ તો અહીંયા.
0: પહેલી વાર આવ્યા છીએ. ટ્રાય ટુ ડિસ્ટ્રેક્ટ યોર સેલ્ફ. કેટલું સરસ ગાય છે, એમાં જ મન પરોવવાની કોશિશ કરો.

0: વાહ વાહ, કેટલા સુંદર ગીતથી ઇન્દ્રપુરીમાં વિજયાદશમી ઉત્સવની શરૂઆત થઈ છે. હેપી દુર્ગા પૂજા, હેપી દુર્ગા પૂજા. હવે હું ઇન્દ્રપુરીના સેક્રેટરી બ્રિગેડિયર શ્રી ઉપમન્યુ શીખધરજીને વિનંતી કરું છું કે અહીં પધારે અને આ શુભ પ્રસંગે બે શબ્દો કહે. તો સ્વાગત કરીએ ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટના સેક્રેટરી બ્રિગેડિયર શીખધરજીનું. આવો શીખધરદા, આવો.
1: ભોપુ.
2: ધન્યવાદ મિત્રો. ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટની આ 13મી વિજયાદશમી છે. આપ સૌને આ શુભ અવસર પર મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્દ્રપુરીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન અને ફેસિલિટીઝ, આ બધું મારા પ્રયત્નોનું જ નહીં પરંતુ આપ સૌના સાથ અને સહકારનું પરિણામ છે. આ વર્ષે આપણા ઇન્દ્રપુરી પરિવારમાં એક ઉમેરો થયો છે, મિસ્ટર અને મિસિસ હરસિંથ ચટ્ટરાજનો. એમણે હમણાં જ સેક્ટર 4A 31 લેનમાં ફ્લેટ લીધો છે. આપ સૌના તરફથી એન્ડ ઓન માય ઓન બિહાફ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ ચટરાજ, વેલકમ.
1: સાંભળો,
3: તમે પણ
1: જરા ઉભા થઈ જાઓ. હા હા, મારો હાથ પકડી લો. થોડુંક સ્માઇલ કરો ને.
2: મિસ્ટર અને મિસિસ ચટરાજ, તમને પણ એ વાતનો અનુભવ થઈ ગયો હશે કે એવું કંઈ જ નથી જે આપણી કોલોનીમાં ન હોય. સુંદર સુંદર પાર્ક, નર્સરી, સ્પોર્ટ્સ ક્લબ, કમ જીમ, લાઇબ્રેરી, મેડિકલ સેન્ટર.
1: શું થયું?
3: જીવ બહુ ગભરાય છે.
1: ચાલો ચાલો નીકળી જઈએ અહીંથી.
2: આવનાર દિવસોમાં ઇન્દ્રપુરીને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે બીજી ઘણી બધી સ્કીમો મારા દિમાગમાં છે.
1: બસ ઘરે પહોંચી ગયા છીએ. એક મિનિટ, જરા દિવાલનો ટેકો લઈ લો, સાચવીને.
3: ઠીક છે, બસ.

0: 水上ボール提供とてゃ、
1: はあ、あああああああああああああああああああああああああああああああああああああ
0: ああああああああああ
1: ああ
0: ああああああああシャマテバンカラシェ。
1: ヒバクバンゲームラゲチェ。
0: カプラマンジョウタイシェ。
1: チャティマ
0: ワラマダルタイシェ。
1: タミジャラアランティスイシャオ。ペナルダドクターオネオフォンカラシュウ。エカチメディト。
0: ああ
1: 。मिस्टर शिकदार, मिस्टर शिकदार क्या छे?
2: क्या, क्या स्टेज नी बाजू मा?
3: आ वक्त तो फंक्शन खूबज ग्रांड था, जो जो आपड़े इंद्रपुरी क्या नी क्या?
1: मिस्टर शिकदार?
3: I hope you enjoy the evening.
1: मिस्टर शिकदार?
3: Oh, Mrs. Chatraj, how are?
1: Mr. Chatraj नी तबियत, कुछ heart problem.
3: Don't worry, panel of doctors छे ना?
1: मैं फोन करे हो, पर कोई जवाब न थी.
3: Today is Pooja Eve. मने लागे छे के बदा बाहर गया छे. After all, they have their life.
1: इंद्रपुरी में कोई डॉक्टर?
3: हाँ छे ने, डॉक्टर चौधरी. पण ए तो डेंटिस्ट छे. अने डॉक्टर सेन तमारा ब्लॉक में छे ने, मिस्टर दासगुप्ता.
1: मिस्टर दासगुप्ता?
3: ओह, डॉक्टर सेन ए तो रिटायर्ड छे.
1: कई वांधो नहीं. शू नंबर छे एमना फ्लेट नो?
4: ए तो कोलकाता नी बाहर गया छे. एक अठवाडिया थी इंद्रपुरी ना सामेना पेला मुखर्जी नगर ना फ्लेट छे ने, ત્યાં મેં એક ડોક્ટર્સ ના બોર્ડ જોયું છે. એકાદ કિલોમીટર જ છે.
1: મુખર્જીનગર. ગાર્ડ,
5: ગુડ ઇવનિંગ. ફ્લેટ એ?
1: ટેક્સી બોલાવો જલ્દી.
5: ઓહ મેડમ, આજે તો મુશ્કેલ છે.
1: અરે જ્યાંથી પણ મળે ત્યાંથી બોલાવો, અને A31 માં મોકલાવો એકદમ જલ્દી. ખબરદાર, જો ગેટ પાસ વગેરે બનાવ્યા છે તો. ઇમરજન્સી છે. હવે કેમ લાગે છે તબિયત?
0: શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બહુ બેચેની જેવું લાગે છે.
1: ચિંતા ના કરો, કોઈને કોઈ મદદ. શું કરું હું? અહીં તો કોને કહું, શું કહું? બાગ બજારમાં હોત તો. હલો, હલો આશિતા.
6: હલો બોધી.
1: હા,
6: શું થયું? કઈ કામ છે?
1: હા આશિતા,
6: શું થયું છે?
1: તમારા હર્ષિતાની તબિયત.
6: હે, શું થયું એમને?
1: કદાચ હાર્ટમાં કંઈક. જલ્દી કંઈક કરો આશિતા, પ્લીઝ જલ્દી.
6: હે ભગવાન, તમે ચિંતા ના કરો, હું કંઈક કરું છું.
1: હા,
0: અનિમા, અનિમા, ડોક્ટર આવ્યા.
1: બસ આવતા જશે. લાવ છાતીમાં માલિશ કરી દઉં. લાવ
0: એ રીતે માલિશ કર. સારું લાગે છે. રાત છે.
1: તમે ઊંઘવાનો પ્રયત્ન કરો. હું જરા બહાર જઈને જોઉં છું.
0: ના ના, મારી પાસે માલિશ કરતી રહે.
1: બસ એક મિનિટ, હું જરા બહાર જઈને આવું છું કે.
7: થોડોક સમય બસ આમ જ ચાલતું રહ્યું. અનિમાને લાગ્યું કે કદાચ બહાર જઈને કંઈક કરી શકે, અને હરિસિંતને એમની બેહોશીની હાલતમાં લાગ્યું કે આ ભયાનક ખામોશીમાં અનિમાનો સાથ જ સૌથી મોટો

અઢી કમરાનું મકાન. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી આર ડી દેસાઈ, અદિતિ દેસાઈ, હેમંત મિસ્ત્રી, ઉષા ભાટિયા, ધનંજય પટેલ, ભારતી પટેલ, દેવાંગ રાવલ, મનાલી બ્રહ્મભટ્ટ, નિલેશ મિસ્ત્રી, કિરીટ ભટ્ટ, રાગી જાની અને જયેન્દ્ર મહેતા. ભાગીરથ મિશ્રાની મૂળ બંગાળી ટૂંકી વાર્તા દ્વિપગલીનું હિન્દી રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું અશોક લાલે. ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ. નાટકના પ્રસ્તુતકર્તા હતા જયકૃષ્ણ રાઠોડ.

0: પૂછવું પડ્યું?
1: મારી ચોકલેટો ખોવાય છે.
0: એટલે ચોકલેટો ખોવાતી નહીં હોય, ખોવાઈ ગયા છે. જરા આપના પેટ પર હાથ ફેરવો.
1: એ હું ખાઈ ગઈ હોઉં તો મને ખબર ન પડે. તું આમ હસે છે કેમ?
0: તને ચોકલેટ માટે આટલી બધી બહાવરી બનેલી જોઈને મને હસવું આવે છે.
1: ખોટી વાત હો, મારી મુસીબત ઉપર તું હસે છે? તું કશું જાણે છે માટે તું હસે છે? મને તો લાગે છે કે ચોકલેટો તું જ.
0: ખબરદાર, જો મારા ઉપર ખોટું વાળ ચડાવ્યું છે તો તારી ખેર નથી.
1: વારે વા, એક તો ચોકલેટો ખાઈ ગયો અને ઉપરથી મારી ખેર બગાડવાની વાત કરે છે કેમ?
0: મેં નથી જોઈ તારી ચોકલેટ ભાઈ સાહેબ.
1: તો શું જોયા વગર પેટમાં ઓરી દીધી? અરે બંધ આંખે કેમ ખાઈ લીધી? જરા જોઉં તો હતું. આજકાલ ચોકલેટો માં ઈયળ આવે છે એ ખબર છે?
0: મિની, ફરી વાર કહું છું, મો સંભાળીને બોલ.
1: અને તું પેટ સંભાળીને બોલ. કહે તો, ચોકલેટો તું ખાઈ ગયો છે કે નહીં? હવે તો પપ્પાને જ કહી દઉં, એ પછી જોજે તને કેવા ફટકારશે. હું કહી દઈશ પપ્પાને, એવા ફટકારશે ને, એવા ફટકારશે ને.
2: આ મિની બેન, આ કોને ફટકારવાની વાતો ચાલી રહી છે?
1: આ કુમારિયાને. મારા દફતરમાંથી ચોકલેટો ચોરી ગયો છે.
0: ના દાદાજી, મેં ચોકલેટો ચોરી નથી. જરા એનું દફતર તો જુઓ, કેનવાસ નું સાવ ખુલ્લું દફતર છે. કાં તો ચોકલેટ એમાંથી પડી ગઈ હશે, કાં તો પછી ઉંદરડા તાણી ગયા હશે.
2: બની શકે. કેમ મિની, તે બીજે ક્યાંય તપાસ કરી કે નહીં?
1: ના દાદાજી, મને એમ કે કુમાર
0: જ. દાદાજી, આ ટેબલ પાછળના ખૂણામાં આ જુઓ, ચોકલેટના કેટલા બધા કાગળ પડ્યા છે અને બધા કાગળ ઝીણે દાંતે કોતરેલા છે.
2: હા ભાઈ, આ તો ઉંદરનું જ કામ છે. અને આ ખૂણામાં તો ઉંદરનું દર પણ છે. 1 2 3, ઓ હો હો હો હો, 8 ચોકલેટના કાગળો. મિની, આટલી બધી ચોકલેટ તારી પાસે ક્યાંથી આવી?
0: દાદાજી, ગઈકાલે પપ્પા 20 ચોકલેટ લાવ્યા હતા. તેમણે સૌને 4-4 ચોકલેટ આપી હતી.
1: હા, અને એમણે પોતાનો ભાગ પણ મને આપ્યો હતો.
2: અને વળી મમ્મીનો ભાગ પણ તે કજ્જો કરીને પડાવી લીધો છે, ખરું ને? હું જાણું છું તને ચોકલેટ ખૂબ ભાવે છે.
1: સાચી વાત છે દાદાજી, મેં મારા ભાગની ચોકલેટો ખાઈ લીધી અને આ મમ્મી પપ્પાના ભાગની ચોકલેટો રાખી મૂકી હતી.
2: અને ચોકલેટો ઉંદરડા ખાઈ ગયા કેમ? એ તો ન્યાયની વાત થઈ, પેલી કહેવતની જેમ, કે દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં.
0: દૂધના પાણીમાં, પાણીના દૂધમાં, આ શું છે દાદાજી?
1: દાદાજી, એની પણ વાર્તા છે?
2: આપણી લગભગ દરેક કહેવતની પાછળ વાર્તા હોય છે દીકરાઓ. દરેક કહેવતમાં સદીઓનું શાણપણ પણ વણાયેલું છે.
0: તો અમને એની વાર્તા કહો ને દાદાજી, પ્લીઝ.
1: ના ના દાદાજી, અમને એની વાર્તા કહો નહીં, વાર્તા બતાવો.
2: ભલે ત્યારે, આંખો મીચી દો અને બેસી જાઓ વાર્તાના.

હવે વાર્તા જ તમે નજર સામે જોઈ શકશો. જુઓ, આ જૂના જમાનાના એક ગામની શેરી છે. પરોઢનો પહોર છે, સૂરજ હજુ ઉગ્યો નથી પણ મોસ ઉજળું થયું છે. મિની ટાઢવાય છે ને, લે તારી કામળી ઓઢી લે. હવે જુઓ, પેલો જે ખભે દેગડી ઊંચકીને આવી રહ્યો છે ને, એ કાનો રબારી છે. એ ઘેર ઘેર દૂધના વારા ભરવા નીકળ્યો છે. જુઓ, એને શાંતાબેન ના ઘર ની સાંકળ ખખડાવી. હવે એમની વાતો સાંભળીએ. ચલો ચલો સાંભળીએ.

0: જય શ્રી કૃષ્ણ શાંત
1: ભૂત. જય શ્રી કૃષ્ણ કોના ભાઈ? જય શ્રી કૃષ્ણ.
0: કહે શાંતાબુન, આજે કેટલું દૂધ આપું?
1: અગાઉ તો એક શેર લઈએ તો ચાલતું. પહેલા તમે જાડું રગડા જેવું દૂધ લાવતા હતા, ગરમ કરી પછી મલાઈને ખાસું પડબાસું હતું. હવે તો સાવ પાણી જેવું દૂધ લાવો છો.
0: શું બોલ્યા શાંતાબુન, તમે તો આ દૂધ ના ખૂબ વખાણ કરતા હતા ને?
1: એ તો કરતા ત્યારે કરતા, હવે તો તું લાવે છે એ દૂધમાં જરાય ભલીવાર આવતું નથી. અલ્ય ભગવાનને માથે હાથ રાખીને કહેજે કે દૂધમાં પાણી કેટલું ભેળવે છે.
0: ના રે ના શાંતાબુન, પાણી નથી ભેળવતો. અટાણે તમને દૂધ જરાક પાતળું લાગતું હશે, પણ એ તો ઉનાળાનો પ્રતાપ.
1: ઉનાળાનો વારી શો પ્રતાપ?
0: આ ઉનાળામાં ભેંસ્યું આખો દિવસ પાણીમાં પડી રહે એટલે દૂધ જરાક પાતળું પડી જાય.
1: એમ તો શિયાળામાં દૂધ પાતળું આવે છે, ત્યારે શું થાય છે?
0: એ તો આવે જ ને શાંતાબુ, શિયાળામાં અમે ભેંસ્યું ને મેવા મસાલા ખવડાવીએ, બદામ પાક સાલમ પાક ખવડાવીએ ને વસાણા જરાક ગરમ ખરા ને, એટલે ભેંસ્યું પાણી જરાક જાજુ પીવે એટલે દૂધ જરાક પાતળું થાય.
1: અને ચોમાસા માટે તો તું એમ જ કહીશ કે માથેથી વરસાદના પાણી પડે એટલે ને.
0: સમજી ગયા શાંતાબુન, તમે કેટલા સમજો છો. અરે બધા ઘરાક આવા સમજુ હોય તો કેવું સારું.
1: બહુ સારું બહુ સારું, બધા મારા જેવા બોટ હોય તો તું હજુએ ઝાઝુ પાણી ઠપકારે દૂધમાં. ઠીક છે, હમણાં તો દઈ દે બશેર દૂધ અને આગળ જા બીજા ઘરાકોને છેતરવા. જા જા છેતરવા જા. કોના?
0: રામ રામ કરો શાંતાબુન, રામ રામ. હું કદી ઘરાકોને છેતરતો નથી.
1: ના રે, ઘરાકો જ સામેથી છેતરાય, બરાબર ને? ઘરાકો કે આવ કોના અમને છેતર, પણ તું એક દી પસ્તાઈશ કોના. જા હવે જા.
0: ઘરવાળી, અરે આ ઘરવાળી અલી રળિયાત.
2: કા શી વાત છે? આ મારું નામ લઈને છેત બોલાવો છો? આટલા હરક બધુડા શાને થાઓ છો?
0: અલી ઓય, હમણાં આપણા રૂપિયા ગણ્યા. અ દ દ દ દ દ દ દ દ.
2: અરે એમાં અ દ દ દ શું? પાણીનો પૈસો છે ને પાણીમાં જશે, એમાં આટલા રાજી રાજી કા થાવ?
0: લે રાખ હવે, આ તો મહેનત ની કમાણી કહેવાય. આજકાલ તો બધા આમ જ કમાય છે.
2: એટલે શું આપણે આપણે અણહક ની કમાણી કરવી?
0: એવા હક અણહક ના ચૂથણા મને ન ખપે, પણ જરા તું પૂછતો ખરી કે મેં તને કા બોલાવી?
2: કા બોલાવી?
0: જો આ 1000 રૂપિયા રોકડા છે.
2: ભલે,
0: એ લઈને હું રાજનગર જઈશ.
2: જાઓ,
0: વાલજી સોની ની દુકાને થી તારે સારું ઘરેણા લઈશ.
2: અહાય
0: અલી રળિયાત, તને સોને મળી દઈ સોને.
2: તે આમ મૂછો આમણો માં સોને મળી દ્યો પછી વાત. અટાણે તો શિરામણ કરી લ્યો. લો બેહમ.
0: હા એ બરાબર, પણ હું શિરામણ કરું એટલામાં તો તું એક કામ કર.
2: બોલો.
0: આ રૂપિયાની એક સારી પોટલી વાળી આપ, જોનારને લાગે કે ભાતાની પોટલી છે.

0: કોઈની નજર ન બગડે.
1: તે એમ છે ને કાના, આપણે પેલા ભજન બેહાડ્યા ને, તઈ લાવેલા લાવ રેજો પડ્યો છે, તે એમાં બાંધી દઉં.
0: હા બસ એમ જ કર. રેશમી લુગડું હોય એટલે પોટલી જરાક મજબૂત રે.
1: તે કઈ વેડા રાજનગર પર્યાણ કરવા છે?
0: અબ ગડી આ શ્રી રાવણ પતાવીને તરત.

0: ओहो आ तो सूरज राशवा चढ़ी गयो अने हूँ अध वच्चे ज पहुंचियो छु शिरावण करेलू ने दी पेट मा भार भार लागे छे अने आख्युए भारे तवा लागी छे क्याक बपोरा गाड़ी ने आगळ जाओ वाह आ तो उमिया नदी नो काठे आवी गयो ने आ महादेव नी जग्या ना ओटला पर लीमड़ा ने चाड़े सुई जाओ अने रेजा नी पोटली एने माथे हाथ राखवो पड़शे क्यांक मारो चोर हाथ फेरा का करी जाए ए ए ए आशु कौन छो ए पोटली ओ तारी नी आ तो मारा कूतरा पोटली मां बाथू अंबिन तारी गया ए ए मार बे कूतरा जपा जपी करा ओ मारा गांडा अरे ए अमा रोटला नथी अरे मारी पोटली चीरी नाकी ओ बापा रुपिया डोळावा मड्या अरे ए ए ए ए ए मारी पोटली ए ओटला ने जेड़े गई पोटली पड़ी ए आ तो महादेव नो धरो ओ बापा मारी पोटली गई ओ बापा रुपिया गया धरामा एमा पूछको मारू रुपिया जड़से पण सांभळ्यू छे के आ तो पाताळ धरो छे एनो तो कोई भाग ज नथी आय आय मारा रुपिया ओ ओ पुंजारी बापा આ મહાદેવ ના પૂજારી ની તો અહીં આવો તો જરા ઓ પૂજારી બાપા
1: કેમ દેસાઈ અહીં ઓટલા પર રૂપિયા કેમ વેર્યા છે
0: એ તો મારી પોટલી માંથી વેરાઈ ગયા એ વીણું છું પણ પૂજારી બાપા આ દરો કેટલો ઊંડો છે
1: કે છે કે સતયુગ માં ભગવાન ગણેશા માં નાવા પડેલા તે છેક પાતાળ લોક માં પહોંચેલા અને ત્યાંથી પાતાળ લોક ની પદ્મણી ને પરણી લાવેલા એટલો ઊંડો આ ધરો છે
0: ધરો એટલો બધો ઊંડો છે
1: પણ કાનાભાઈ વાત શી છે ધરાની ઊંડાઈ સાથે તમને શો મતલબ
0: અરે પૂજારી બાપા આખી જિંદગી ની કમાણી કરી કરીને મેં 1000 રૂપિયા જમા કરેલા એની પોટલી માથા હેઠળ દબાવીને ઊંઘી ગયેલો મારા હારા કૂતરા પોટલી માં રોટલા આંબીન તાણી ગયા પછી બે કૂતરા મારા હારા બાખડ્યા પોટલી ચીરી નાખી થોડા રૂપિયા પડ્યા ઓટલા પર અને બાકી ના વેરાણા આ પાણી ના ધરામાં
1: અને બાકી ના પાતાળ ધરામાં પડ્યા એમ ને એમ તો મારો વાલો ભોળો નાથ બરાબર નો ઇન્સાફ કરે છે દેસાઈ આ મહાદેવ ના ઓટલે માથે ઉભા છો ને તો સાચું બોલજો દૂધ માં પાણી ઉમેરતા હતા કે નહી
0: આ પૂજારી બાપા કાન ની ભૂલ પકડું થોડુંક થોડુંક પાણી ઉમેરતો કરો હો
1: તો બસ ત્યારે આ તો કુદરતી ઇન્સાફ થયો તમારા દૂધ ના પૈસા હાથમાં રહ્યા અને પાણી ના પૈસા પાણી માં ગયા હવે ઘેર જાઓ અને આ દેસાઈ એક વાત યાદ રાખજો હવે થી સચ્ચાઈ નો ધંધો કરજો
0: આ પૂજારી બાપા હવે કદી એ દૂધ માં પાણી નહીં ઉમેરું

0: ને પાણી માં.
1: એ ઉપરાંત પણ વળી એક વાત છે.
0: એ કઈ દાદાજી?
1: હું એમ નથી કેતો કે ચોકલેટો ન જ ખાઓ, પણ આટલી બધી ચોકલેટો ખાવાનો ચસ્કો પણ સારો નથી. માં બાપ ના ભાગ ની ચોકલેટો પડાવી લેવી એ કુમળા બાળક નું લક્ષણ નથી.
0: ભલે દાદાજી, હવે હું કોઈ વાર તહેવાર જ ચોકલેટો ખાઈશ.
2: ઉપણ દાદાજી, ઉપણ.
1: શાબાશ, આમ કરશો તો તમારું

0: મિનિ 70 વાર ફેર છે.
1: અચ્છા, પણ મિનિડી શું ફેર છે?
0: અરે ગણતરી 11 કરી શકાય.
1: ગણતરી કાગળ પરના આંકડાથી કરી શકાય.
0: ગણવા માટે સામે કશું ખાવું જોઈએ?
2: હજુ સમજાયું નહીં હો મિનિ, ફરીથી સમજાય ને અને આપ બરાબર સમજાવજો.
0: આ તમારા છોકરાઓની એક જ તકલીફ હોય કે જરાક નવી વાત આવે એટલે સમજાય નહીં. મારી પાસે આ રૂપિયાના સિક્કા છે ને, એને હું ગણું છું. આને ગણવું કહેવાય?
2: ત્યારે ગણતરી કોને કહેવાય?
0: ધારો કે હું ખિસ્સા ખર્ચમાંથી દર મહિને 10 રૂપિયા બચાવું તો વર્ષે મારી બચત કેટલી થાય?
2: 120
0: રૂપિયા. આ ગણતરી કહેવાય?
2: હવે સમજ્યો, બરાબર સમજી ગયો.
0: સારું થયું, મોડો વહેલો પણ સમજ્યો ખરો.
2: પણ ઓલી મીની, એ તો કે તારી પાસે કેટલા રૂપિયા છે?
0: 99 રૂપિયા.
2: એટલા બધા રૂપિયા તારી પાસે આવ્યા ક્યાંથી? મારી પાસે તો 10 રૂપિયા નથી.
0: એ કુમાર, થોડા દિવસ પહેલા આપણા હેમા માસી આવ્યા હતા, એ આપણને 10-10 રૂપિયા આપી ગયા હતા, એ તને યાદ છે?
2: યાદ છે ને.
0: એ પહેલા આપણા મીનુ માસી આવ્યા હતા, એ પણ 10-10 રૂપિયા આપી ગયેલા.
2: એ પણ ખરું.
0: એ જ રીતે સુરેશ મામા, બકુલા મામી, એ બધા આવે ત્યારે 5-10 રૂપિયા આપે છે ને. હું એ બધા ભેગા કરું છું અને 100 રૂપિયા પૂરા થાય એટલે મમ્મીને આપીશ. એ મને મોટી ઉંમરે સોનાનો હાર આપશે.
2: શું કહ્યું? સોનાનો હાર?
0: જરૂર, મને મમ્મીએ વચન આપ્યું છે અને એ કહે છે કે આજે 100 રૂપિયા બચાવીએ તો મોટા થતા 2-5 હજાર થઈ જાય.
2: અચ્છા એમ.
0: પણ ભાઈલા,
2: પાછું શું તમે? ભાઈ
0: જો સાંભળ, માસી મામા પૈસા તો તને પણ આપે છે, તો તું એનું શું કરે છે?
2: વાપરી નાખું છું. બીજું શું? ક્યારેક ચોકલેટ લઉં છું, ક્યારેક આઈસ્ક્રીમ લઉં છું, અહી ક્યારેક રમકડા કરી દઉં છું. ટીશું ટીશું ટીશું.
0: એટલે કે તું બચત નથી કરતો એમ? તું શા માટે બચત નથી કરતો?
3: દીકરી મિની, કુમારભાઈને 99 નો ધક્કો નથી લાગ્યો એટલે બચત કરતા નથી.
2: 99 નો ધક્કો? એ શું છે દાદાજી?
0: દાદાજી, મને તો કોઈએ ધક્કો નથી માર્યો, તોય હું બચત કરું છું ને.
3: તને પણ ધક્કો મળ્યો છે મિની, તારા મનમાંથી એ ધક્કો આવ્યો છે. 2-5-10 રૂપિયા હોય ત્યાં સુધી ધક્કો નથી લાગતો, પણ સારી એવી રકમ જમા થઈ જાય અને કશુંક મેળવવાની આશા બંધાય ત્યારે માણસમાંથી એ ધક્કો આવે છે.
2: દાદાજી, તમે ઘણીવાર એવી અણગબડ વાર્તા કરો છો ને, મને તો કઈ સમજાતું જ નથી. આ 99 નો ધક્કો, મનમાંથી આવતો ધક્કો, તમારો ધક્કો, મારો ધક્કો, કેટલા બધા ધક્કા છે? આ બધા ધક્કા શાના? આ બધું શું છે?
3: જે વાત વાતથી ન સમજાય તે વાર્તાથી સમજાય.
2: એટલે તમે અમને વાર્તા કહેશો એમ જ ને દાદાજી?
0: યે વાર્તા.
3: હું વાર્તા કહું એને બદલે તમે જાતે જ વાર્તા જુઓ ને. ચાલો આપણા વાર્તાના વિમાનમાં. જઈએ લીલાપુર ગામ.

0: આવડા મોટા થયા તો આવી સાદી ગણતરી પણ નથી આવડતી. અરે 1 થી 100 સુધીની ગણતરી તો બાળ મંદિરના ટાબરિયા પણ જાણે છે.
1: એ તો મને પણ આવડે છે બધું, પણ હું કઈ ગણતરી નથી કરતી. ગણું છું ગણું.
0: ગણતરી અને ગણવામાં ફેર

0: E Couchus, sambro ciò?
1: 27.
0: E Shet, sambro ciò?
1: 28.
0: Kapoor-chan Shet, tamne Couchu?
1: 29, 30, 31, 32.
0: Sambro ne, javab apo?
1: આ જરાક હિસાબ નો તાળો મેળવતો હતો એટલે જવાબ આપવામાં મોડું થયું રંભા શેઠાણી.
0: પણ તારે થોકારો તો ભણવો જોઈએ ને, હિસાબ તો પછી પણ કરાય.
1: એવું ના કરાય રંભા, પેલી કહેવત સાંભળી છે ને, પાકો પાકો હિસાબ રાખે તે ઊંટે ચડીને ઊંઘે.
0: કપૂરચંદ શેઠ, તમે છે ને, તમે મને સાવ મૂંજી લાગો છો.
1: એ તો જેવા હોય એવા દેખાઈએ.
0: આખો વખત વેપાર અને હિસાબ જ કર્યા કરો છો. નહીં મોજ,
1: નહીં
0: નહીં મજા,
1: નહીં
0: અને નહીં જલસા.
1: એ તો આવડતું જ નથી.

0: અરે પા શેઠાણી, એવું કેમ બોલો છો? આપણે શું નથી કરતા? દિવાળી ધામધૂમ થી ઉજવીએ છીએ, છોકરાઓને ભણાવીએ છીએ, એમને પ્રવાસ પર્યટને જવું હોય તો પણ પૂરા પૈસા આપીએ છીએ, અને મહેમાન આવે તો હઈ હઈ શીરાપુરી જમાડીએ છીએ.
1: વાતમાં કઈ માલ જ નથી શેઠ, તમે છે ને દરેક વાતે લોભ કરો છો.
0: એ રંભા શેઠાણી, હું જે કરું છું ને એને કરકસર કહેવાય, કરકસર. લોભ ન કહેવાય.
1: એક વાર નહીં, 70 વાર લોભ.
0: એ કેવી રીતે?
1: આ આપણી પડોશમાં પેલા કાનજીભાઈ ને ગોમતી બેન રહે છે ને,
0: રહે છે,
1: અને એ મહેનત મજૂરી પણ કરે જ છે ને,
0: કરે છે.
1: હવે એમની કમાણી આપણા કરતા ઓછી કે વધારે?
0: ઘણી ઓછી.
1: પણ એ છે ને આપણા કરતા ઘણા વધારે અમન ચમન કરે છે. બોલો
0: એમ.
1: એમ શું? એમ જ. અરે ગયા રવિવારે એમના દીકરાનો જન્મદિવસ હતો, એમણે 500 માણસ જમાડ્યા હતા. બોલો
0: ઘણું કહેવાય.
1: અને તમે આપણા રૂપચંદના જન્મદિવસે 10 માણસ પણ ના જમાડ્યા. અરે અમારી બેન હીરા આજ ગામમાં રહે છે, બીજા બધાને નહીં પણ એને જમવાના બોલાવી.
0: પણ શેઠાણી, એ જ દિવસે રૂપચંદના નામના સરકારી બોન્ડ ખરીદ્યા ને.
1: એથી શું કપુ ચંદ શેઠ, મોજ મજા ના કરીએ અને બચત જ કર્યા કરીએ, એ મને નથી ગમતું. આ કાનજીભાઈ ક્યાં બચત કરે છે?
0: એનું કારણ એક જ છે રંભા, કાનજીભાઈ ને 99 ધક્કો વાગ્યો નથી.
1: એ વળી શું? આ 99 નો ધક્કો કેવો અને એ વાગે કેવી રીતે? હે,
0: તમે જાતે જ જોઈ લેજો રંભા શેઠાણી. આજે રાતે એક કોથળીમાં હું 99 રૂપિયા મૂકીશ, પછી કોથળીનું મોં સીવી લઈશ. મધરાતે બધા ઊંઘી જાય એ પછી આ કોથળી હું વંડી ઉપરથી કાનજીભાઈ ના આંગણામાં નાખીશ.
1: એથી શું થશે?
0: 99 નો ધક્કો વાગશે.
1: પાછી એની એ વાત કપૂરચંદ શેઠ, મારે એ જાણવું છે કે આ 99 નો ધક્કો વાગે કેમ?
0: કાલે એની ખબર પડશે. ચાલો અત્યારે તો હવે કોથળી ની તૈયારી કરીએ.
2: દાદાજી તમે અંચાઈ કરો છો?
3: હા દાદાજી, હજુ અમને એ ના સમજાવ્યું કે 99 નો ધક્કો એટલે શું.
2: તમે પેલા કપૂરજન શેઠ જેવા છો, હા?
3: ધક્કો સમજાવવાને બદલે વાર્તાને ધકેલ્યા કરો છો.
4: મારા લાડકાઓ, ધીરજના ફળ મીઠા હોય છે, જરા ધીરજ રાખો. કાલે સવારે આપણે કાનજીભાઈ નું ઘર જોઈશું.
2: દાદાજી તમે વળી એક કહેવત બોલ્યા, ધીરજના ફળ મીઠા હોય છે, શું એની પણ વાર્તા છે?
4: આપણી લગભગ દરેક કહેવતની પાછળ વાર્તા હોય છે, પણ અત્યારે આ 99 ના ધક્કાની વાર્તા જોઈએ. કાલે સવારે વાર્તાનું વિમાન કાનજીભાઈ ના આંગણામાં. જુઓ બાળકો.
2: હા દાદાજી.
4: આ કાનજીભાઈ અને ગોમતી બેન નું ઘર છે. પરોઢ નો પહોર છે. ઘરમાં રહેનારા બધા જ ઊંઘે છે, એમાંથી એકલા આ ગોમતી બેન આળસ મળીને ઉઠે છે. અરે દરેક ઘરમાં હંમેશા માતા જ પહેલી ઉઠે છે. આ ગોમતી બેન પણ ઊભા થયા, હાથમાં સાવરનો લીધો. એ પહેલું કામ આંગણું વાળવાનું કરશે, અને આંગણામાં જ કપૂરચંદ શેઠે ફેંકેલી 99 રૂપિયાની કોથળી પડી છે. ગોમતી બેન સાવરનો ફેરવતા એ કોથળી સુધી પહોંચ્યા. હવે કોથળી એમને જડશે. હવે જોજો મજા.
5: ચલો.
6: અરે આ કોથળી શાની? અરે આ કોથળી આઈ ક્યાંથી? લાવ ને ઉપાડી જો. કોથળી ભારે લાગે છે, અંદર કશું ખખડે છે. અરે રૂપિયા લાગે છે, રૂપિયા. આ કોથળી ખોલી જોવા દે ને. આમાં તો રૂપિયા છે. અરે રૂપિયા, ખખડતા રૂપિયા, રૂપિયા રૂપિયા રૂપિયા. કાનજીભાઈ રૂપિયા.
7: ગોમતી, આમ અત્યારના બૂમો કેમ પાડે?

0: મારી તો ઊંઘ ઉડાડી દીધી.
1: અરે સાંભળો કાનજી બગા, સાંભળો, આ ઊંઘ ઉડી જાય ને એવી જ વાત છે. અરે આ રૂપિયા ભરેલી કોથળી જડી છે.
0: રૂપિયા ભરેલી કોથળી? તું ઊંઘ માંથી સીધી બહાર આવી છે કે શું?
1: અરે ના ના ના, અરે સાચું કહું છું, આ રહી જો, આપણા આંગણા માં પડી હતી.
0: હા ભાઈ, આમાં તો રૂપિયા ભર્યા છે. ભગત માણસ ખરો ને, એટલે ભગવાને મોકલ્યા છે. હા
1: લ્યો, જાઓ જાઓ હવે. આ તો તમે સાવ ઉડાડુ માણસ છો અને મને ઘર ચલાવવામાં તકલીફ પડે છે, એટલે ભગવાને આ કોથળી મને મોકલી છે. મને
0: અલી બાઈ, કોથળી ભગવાને તને મોકલી હોય કે મને, આપણા આંગણામાં છે ને એટલે આપડી છે. પણ અંદર રૂપિયા કેટલા છે?
1: એ હા હો, ચાલો ને ગણીએ. આ એક ને આ બે ને, ના ના ના ના ના ના, એક કામ કરો, આ અડધા રૂપિયા તમે ગણો અને અડધા રૂપિયા હું ગણું, બરાબર ને? અને સાંભળો, આ છે ને રૂપિયા મનમાં ગણજો, મોટે મોટે થી ભેંકડા ના તણતા, બરાબર? આલો ગણો, આ એક ને આ બે.
0: એ મનમાં ગણ ને પછી મને કે જે, મનમાં ગણ ને મનમાં ગણ.
1: હા હા, આ હા હા હા હા, મારી પાસે પૂરા 50 રૂપિયા થાય છે.
0: અને મારી પાસે છે ને તારા કરતા એક ઓછો છે.
1: 50 ને મારા કરતા એક ઓછો, એટલે આમ 50 ને આમ
0: 99 રૂપિયા. આટલું નથી આવડતું.
1: 99 રૂપિયા થાય છે? અરે રે રે રે, આ પૂરા 100 થી એક જ રૂપિયો છેડો રહ્યો. જો પૂરા 100 રૂપિયા હોત ને.
0: 100 હોત તો શું હે?
1: અરે એક વાર કપૂરચંદ શેઠે મને કહેલું કે તમે મને 100 રૂપિયા આપો ને તો 4 વર્ષે એને બમણા કરી આપું.
0: એમ? તારે તો 1 જ રૂપિયાનો સવાલ રહ્યો ને. કાંસાની કમાણી માંથી રૂપિયો બચાવીશું, પછી તો કપૂરચંદ આપણી થાપણ રાખશે ને.
1: અરે રાખશે જ ને, જરૂર રાખશે. 4 વર્ષે બમણા અને પછીના 4 વર્ષે એથી એ બમણા. આ દીકરી પરણાવવા જેવડી થાય ને તઈ સારી એવી રકમ થઈ જાય.
0: કેમ કેમ એકલી દીકરી નું નામ દીધું, બે દીકરા પણ પરણાવવાના છે ને?
1: એ હા હા, બરાબર. તો કાલ થી જ કરો નિયમ, રોજે રોજ 1 રૂપિયો બચાવવો. 100 દિવસ માં 100 પૂરા થાય એટલે શેઠ ને ત્યાં થાપણે મૂકી દેવાના.
0: બરાબર છે ગોમતી, હવે થી આપણે નક્કી નિયમ, રોજ રૂપિયો બચાવો. 10 થાય, 20 થાય, 99 થાય અને 100 થાય. રોજ 2 બચાવીએ તો 100 દિવસે 200 ની બચત થાય ને.
1: હા, આ ભગવાને 99 રૂપિયા આપ્યા તો બચત કરવાનું મન થયું ને.
0: હા હો, આ 99 રૂપિયા આપણને બચત ભણી ધક્કો મારી દીધો.
1: એકદમ સાચી વાત. હવે આપણે અમન ચમન ઓછા કરી નાખીશું અને હા હો, જમણવાર પણ ટૂંકા કરી નાખીશું. 2 પૈસા બચાવ્યા હશે તો કાલ સવારે ઉઠીને કામ આવશે.

0: કેમ કુમાર, કેમ મિની, સમજી ગયા ને 99 ના ધક્કાનો મહિમા?
1: બરાબર સમજી ગયા દાદાજી.
2: દાદાજી, મારી સંતરાણ પરીક્ષામાં 59% માર્ક આવ્યા છે. એમ થાય કે જો 1% માર્ક વધી જાય તો ફર્સ્ટ ક્લાસ માર્ક થઈ જાય. મેં નક્કી કર્યું છે કે દરરોજ 1 કલાક વધારે લેશન કરીશ. આપણ 99નો ધક્કો ગણાય ને દાદાજી, સેકન્ડ ક્લાસ અપ ટુ ફર્સ્ટ ક્લાસ.
0: હા બેટા, 99નો ધક્કો વાગે તે હંમેશા સારું જ હોય છે, શું માણસ માટે કે શું દેશ માટે.

0: મારે એક પેન્સિલ જોઈએ છે, આપીશ ને?
1: હા બાબા હા, પેન્સિલ લે અને સાથે રબર પણ લે, એટલે મારી છાલ છોડ.
0: એમ કઈ અમે તારી છાલ કાઢવા નવરા નથી, પણ હા, પેન્સિલ આપવા ઉભો થાય ત્યારે સાથે સાથે ગુજરાતી શબ્દકોશ પણ લે તો આવજે.
1: અરે બેન, એકલો ગુજરાતી શબ્દકોશ જ શા માટે? જોઈએ અંગ્રેજી શબ્દકોશ પણ લે, સંસ્કૃત શબ્દકોશ પણ લે, બધું જ લે.

0: પાણી પણ લાવીશ અને સાથે ચણા પણ લાવીશ. ચણા ખાજે અને પછી પાણી પીજે.
1: વાહ વાહ વાહ વાહ, તું પણ હવે ડાઈ થઈ ગઈ કરી હો. અચ્છા સાંભળ, હું આગળના ઓરડામાં મારું રિપોર્ટ કાર્ડ ભૂલી આવ્યો છું, એ પણ લેતી આવજે ને. મિની, ચણા લાવી.
0: અરે હા લાવી, ચણા અને પાણી બંને લાવી અને સાથે સાથે દાદાજીને પણ લઈ આવી.
1: પણ દાદાજીને કેમ લાવી?
0: એ તો તે મારી જોડે પેલો રિપોર્ટ કાર્ડ નહોતો મંગાવ્યું. ભાઈ સાહેબ, આ વખતની પરીક્ષામાં નાપાસ થયા છો ને, એટલે હું સાથે દાદાજીને પણ ઠપકો આપવા લઈ આવી.
1: તું તો ભારે ડાઈ ડોડડાઈ.
2: અરે છોકરાઓ, આ ડાઈ ને ડોડડાઈ ને પાસ ને નાપાસ એ બધું શું છે?
0: અરે દાદાજી, આ કુમાર છે ને, કુમાર એ છે ને, એને એક કામ સોંપીએ ને તો બોલો બબ્બે કામ કરે છે, અને ગુજરાતી શબ્દકોશ માંગો તો સાથે અંગ્રેજી શબ્દકોશ પણ આપી દે છે.
1: અને દાદાજી, આ ડોડડાઈ મિની પણ એવું જ કરે છે, પાણી માંગીએ તો સાથે ચણા લેતી આવે છે, ને રિપોર્ટ કાર્ડ માંગીએ તો સાથે દાદાજીને પણ લેતી આવે છે. મેં ઠપકો ખવડાવવા, આ મિની એવી જાને એવી જાને એવી જાને.
2: છોકરાઓ, આ તો સારી ટેવ છે, એને એક પંથ દો કાચ કર્યા કહેવાય. એક કામની સાથે જ એને લગતું બીજું કામ કરી નાખવામાં કાંઈ ખોટું નથી.
1: ખોટું કેમ નહીં? રિપોર્ટ કાર્ડ સાથે દાદાજીને ખેંચી લાવવા એ ખોટું જ કહેવાય ને.
2: એ તો જેની જેવી ટેવ. તમે લોકો તો પેલા શેઠના વાણોતર જેવું કરો છો. એ શેઠ પણ તમારી જેમ જ એક પંથ દો કાચ કરવામાં માનતા હતા.
1: દાદાજી, અમને એની વાર્તા કહો ને.
0: યે દાદાજી, અમને એની વાર્તા કહો પ્લીઝ.
2: પણ તમે તો લેસન કરો છો ને.
1: લેસન પછી કરશું, આજે રમવા નહીં જઈએ. અને એ સમયમાં અમે લેસન પતાવી દઈશું. બસ
0: હા હા, જરૂર લેસન બતાવીશું, પ્રોમિસ. પણ અમને વાર્તા કહો ને દાદાજી.
2: ત્યારે ચાલો આપણા વાર્તાના વિમાનમાં બેસી જાઓ અને વાર્તાને નજર સામે જુઓ. ચાલો વાર્તાના વિમાનમાં. છોકરાઓ,
1: હા દાદાજી,
2: આપણે આવી પહોંચ્યા. જુઓ, સામે જૂના જમાનાના એક શેઠની પેઢી છે. શેઠ ગાદી તકી અડેલીને બેઠા છે. પેઢીના વાણોતરો દોડા દોડી કરે છે. અરે મહેતાજી લાંબા લાંબા ચોપડામાં કઈક લખે છે. એ જુઓ, આપણે જેની વાત કરવાની છે ને, તે વાણોતર ડાયો પણ આવી ગયો. હવે કાન માંડીને સાંભળો.
0: હા ચાલો સાંભળીએ, ચાલો ચાલો
3: ચાલો ચાલો.
4: કેમ ડાયા, આવી ગયો?
5: શેઠ, મને ખાલી ડાયો ન કો, દોઢ ડાયો કો.
4: બરાબર, તું પેઢીમાં કામે રહ્યો ત્યારથી તારી પહેલી શરત છે ને, મારે તને દોઢ ડાયો કહેવો.
5: ઓવે શેઠ, તમારી શરત હું પાડું અને મારી શરત તમારે પાડવાની.
4: શાબાશ શાબાશ, મેં કહેલી શરત તને યાદ છે એમ ને?
5: જરૂર શેઠ જરૂર. 6 મહિના અગાઉ તમે મને કામે રાખ્યો ત્યારે તમે શરત કહેલી ને કે આ પેઢીમાં એક પણ દો કાચ કરવા પડશે.
4: બરાબર, એવી મારી શરત ખરી.
5: તો શેઠ, મેં અત્યાર લગી એ શરત મુજબ કામ કર્યું છે ને. તમે મને પટેલ શેરીમાં ઉઘરાણીએ મોકલેલો, હું તો મારકમાં આવતી બ્રાહ્મણ શેરીમાંથી પણ જઈ આવ્યો, અને પેલા કડકા કૃપાશંકર કનેથી કાવડિયા કઢાવી લાવ્યો, ખરું ને શેઠ?
4: ખરું ભાઈ ખરું.
5: વળી 2 મહિના અગાઉ તમે મને રામપુર ગામે મોકલેલો, ત્યારે માર્ગમાં આવતા આપણા લખાપુર ગામમાંથી પણ આપણું લેણું પતાવતો આવેલો ને. બરાબર ને શેઠ?
4: બરાબર ભાઈ બરાબર.
5: અને શેઠ, ગયા કાર્તક મહિનામાં તમે મને ખડાવાળ ગામમાં મોકલેલો થોડાક બાજરાનો સોદો કરવા, પણ હું તો મગમઠનો પણ સોદો કરતો આવેલો. સાચું ને શેઠ?
4: સાચું ભાઈ સાચું.
5: અને એ સોદામાંથી તમને ઘણો મોટો થપ્પો થયેલો. બરાબર ને શેઠ?
4: એ કઈ ના કહેવાશે, મોટો નફો થયો જતો ને.
5: ત્યારે હવે મારી અરજી સ્વીકારો શેઠ.
4: બોલી જા, જલ્દી બોલી જા.
5: મારો પગાર બેવડો કરી આપો શેઠ.
4: કેમ કેમ ભાઈ, પગાર બેવડો કે?

0: તમે એક કામ પીંધો છો ને હું બે કામ કરું છું, તો હું બેવડો પગાર કેમ ના માંગુ?
1: અલ્યા, બેવડું કામ કરવાની તો આપણી શરત છે, એક પંથ દો કાજ, એમાં તું શી નવાઈ કરે છે?
0: શેઠ, એમ તો બધા લોકો એક પંથ ને દો કાજ ની વાત કરે છે, પણ બધાથી બેવડા કામ થતા નથી. હું તો બેવડા કામ કરું છું ને તમારો નફો વધારું છું, માટે મારી કદર કરો, અમારો પગાર વધારી આપો શેઠ.
1: અલ્યા, પણ ગાંડિયા, ઘરમાં તો તું અને ડોસી બે જ છો, પછી જાજા પગાર ની શી જરૂર?
0: બસ એ તો વાત છે શેઠ, આ મારા ડોસી છે ને મારા લગ્ન કરાવવા માંગે છે, કહે છે કે તારો પગાર વધે તો વહુનો ખર્ચો પોસાય.
1: લે જા જા ગાંડા ભાઈ, એમ કઈ તારી ડોસી ને અને વહુને ખાતર હું પગાર વધારતો હોય? હવે એંટો થા, અત્યારે ને અત્યારે જ સોની બજારમાં જા અને લવજી સોની ને ત્યાંથી તેલના 10 ડબ્બાના પૈસા લઈ આવ. જા, જલ્દી જા, અને જો આપણી શરત યાદ રાખજે, એક પંથ દો કાજ.
0: ભલે શેઠ, હું તો મારા વચનનો પાક્કો છું, એક પંથ ને દો કાજ કરીને જ રહીશ.
1: અરે સાંભળ, ક્યાં ભાગ્યો? એક પંથ નું બીજું કામ તો સાંભળતો જા.
0: બીજું કામ તો મારે સમજી લેવાનું ને શેઠ, તમારે ક્યાંય કામ ચીંધવાનું હોય છે?
1: પણ આને ચીંધવું પડે એમ છે. જો સોની બજારમાંથી પાછા વળતા વૈદ્યરાજ કરુણાશંકર ને પણ બોલાવતો આવજે, તારા શેઠાણી માંદા પડી ગયા છે.
0: હાય હાય, મારા શેઠાણી માંદા પડી ગયા, હાય હાય.
1: અબે હાય હાય મૂકીને જલ્દી જા અને ખોટા રૂપિયાની જેમ પાછો આવ.
0: જરૂર જરૂર શેઠ, હમણાં પાછો આવ, તદ્દન માથે પડેલા રૂપિયાની જેમ. અરે લવજી સોની, અમારી દુકાને થી તમારે ત્યાં તેલના 10 ડબ્બા આવેલા ને, એના પૈસા? વાહ, તૈયાર જ રાખ્યા છે ને કે શું? વાહ વાહ, આજકાલના સોની માજનો ને કમાણી સારી થતી લાગે છે. ઉગરાણી કરીએ તે પેલા તો પૈસા હાજર. અરે હા લવજી ભાઈ, તમે અને અમારા શેઠ તો ભાઈ બન છો ને? ભાઈ બરાબર છે, ખરું જૂના વ્યવહારિયા. તો સાંભળો, અમારા શેઠાણી ની ખબર કાઢવા અપઘડી એમને ઘેર પહોંચી જાઓ, શેઠાણી ઘડીક બે ઘડીક ના મહેમાન લાગે છે. અરે વૈદ્યરાજ કરુણાશંકર!
2: અરે બેડા હમણાં,
0: અરે ઓ કરુણાશંકર,
2: નિત્ય સેવન જો કરો, સગરા દર્દો જાય.
0: પણ એને શેઠ નો સંદેશો તો આપવો જ પડશે ને.
2: યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરી તકી, યસ્ય માતા ની
0: બબડે છે
2: તસ્ય બાલો તસ્ય બાલો.
0: નાડી
2: જોતા મારું તારા દર્દ ને પરખી લઈશ. વાત પિતા સ્વ કફા સ્વ અશ્વ.
0: મારે નથી દોડાવા ઘોડા. અરે મને કઈ નથી થયું, મને કઈ નથી થયું, પણ શેઠ મને ચન છે ને, એના વહુ બીમાર છે, કાચી ઘડી ના મહેમાન છે, જલ્દી દોડો જલ્દી દોડો. અરે પાઘડી પહેરાવા રોકશો નહી, થોડીક સ્ટ્રોંગ યાત્રાઓ લઈને દોડો, ભાગો ભાગો ભાગો, હું બીજા થોડાક કામ બતાવીને આવું. શેઠ માગે છે કે એક પંચ ને દો કાજ, આજે એમને કરી આપું 10-10 કામ. જી હા, 10-10 કામ. એ બંદાને યાદ કરે. અરે એ લક્ષ્મીચંદ ભાઈ, કસ્તુરચંદ ભાઈ, અરે મારા શેઠિયા, ઓ આમ આરામથી ગાદી તકીએ પડ્યા છો તે સાંભળો. શેઠ વને ચંદ ના વહુ પાછા થયા છે, જલ્દી જાઓ જલ્દી જાઓ, એમને અવલ મંજરે પહોંચાડવા પડશે ને. તમારા શેઠાણીઓને પણ લેતા જજો, અને જુઓ પેલા દલીચંદભાઈ અને લાલચંદભાઈ ને એમના ઘરના બધા દોડો દોડો દોડો. અરે પગરખા પહેરાવા રોકશો નહીં.

0: लक्ष्मी चंद भाई, ओ कस्तूर चंद भाई, ओ शेठिया हो, आ बधू शू छे, रडा रोड केम करो छो?
1: ए तमारा घर वाड़ा पाछा दे
0: મારા ઘર વાળા પાછા થયા અને આ બેરો ભાઈ આ બાજુ ક્યાં દોડ્યો આવે?
1: પતી ગયું, મારા આવતા પહેલા જ ગજબ થઈ ગયો. મારા હોસડિયા ઘરે રહી ગયા અને જમરાજ જીતી ગયા.
0: આ શું બકે છે તું જમરાજ ના મોટા ભાઈ?
1: તમે કહો તો સાચું જ હશે, જમરાજ ની જીત થઈ જતા.
0: ચૂપ કર બેરિયા, અને તમે બધા શેઠિયાઓ ચૂપ થાવ. શેઠાણી ઓ બેઠા અંદર ના રૂમ માં સાજા નરવા, અને તમે કેમ રડા રોડ કરો છો? પણ તમને આ બધું કીધું કોણે?
2: શેઠ, એ તો મેં કીધું. અને જુઓ આ નનામી નો સામાન, એક જ આટામાં મેં આટલા બધા કામ કર્યા. બોલો શેઠ, બોલો.
0: અરારા નાલાયક, તે તો છે ને તને તને.
2: નહીં નહીં નહીં શેઠ, ધીરજ રાખો, શાંતિ રાખો. આ તો તમારી શરત મુજબ જ બધું ચાલે છે. એક પણ દોકાજ
0: પણ તને આવા કામ કરવાના કીધા તા મૂર્ખરાજ.
2: એ તો શેઠ ની દાનત એવી વાણી, તની બરકત. તમારે બેવડા કામ જોઈએ ને બેવડો પગાર આપવો ન હોય તો આવા જ કામ થાય ને?
0: ભલે ભાઈ ભલે, તને આજથી બેવડો પગાર આપીશ. પણ હવે આ બલાને દૂર તો કર.
2: એ તો હું છે ને ચપટીમાં દૂર કરી દઈશ.

0: જોયું છોકરાઓ, એક પંથ દો કાદની વાત તો સારી છે, પણ એ બે કાદ સારા કરવાના.
1: સમજી ગયા દાદાજી, પેન્સિલ સાથે રબર આપવું એ સારું કામ છે,
2: અને પાણી સાથે ચણા આપવા એ પણ સારું કામ છે.
0: બરાબર, પણ પ્રોગ્રેસ કાર્ડ સાથે ઠપકો લઈ આવો એ ડાયા માણસોનું કામ નથી. એ કામ કોનું?
1: ડોટ ડાયાનું.
0: આ

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ

આર એસ દુધરેજિયા, ભાગ લેનાર કલાકારો પ્રજ્ઞા ઝવેરી, જ્યોતિ રાવળ, વિપુલ બુચ, પૂનમ ચૌહાણ, કૌશિક સિંધવ અને નમ્રતા શેઠ. વેવિશાળ હપ્તો 16.

0: દીકરાની વહુ તો દુર્લભ છે.
1: તો
0: મારો દીકરો તો લીલા નારિયેળે વૈરો છે. કાલ હવારે વહુ આવશે તૈયે તો મારા ઘરમાં જાણે હમાશે જ કેમ. લ્યો ઈ મને તો અટારથી જ બીમાર થાય છે.
2: ભાઈ, રૂપાવટી ગામ આપણા રસ્તામાં આવે કે?
3: આવે તો ખરું, પણ અર્ધો ગાંવ ફેરમાં રહી જાય બા.
2: ન્યા દીપચંદ શેઠ ને ઓળખો?
3: અરે એમને તો કોણ ન ઓળખે. આ ભલે આજે ભાંગી ગયા, પણ ઈ કોયડું તો અસલ ને.
2: ઈના ઘરમાં મંદવાડ હતો, તે ઈનું કેમ છે?
3: હેલા કરે, બે દી કુવાયણ તો બે દી મંદવાડ, પણ આ દીપચંદ શેઠ ની પણની ચાકરી જબરી ને બેન. આ ભાઈડી ની ચાકરી કરતલ તો દીપો શેઠ એક જ દીઠો.
2: આપણે ઈ માર્ગે જ ગાડું લેવરાવજો ભાઈ, દીપા શેઠ ને ઘેર થાતા જાવું છે. બચ્ચાડા જીવ, આ તો લોટવાળા હાથે જ ઉઠા લાગે છે. ઠેઠ અટાણે રાંધવાનું.
4: બેન, બાપા તું ક્યાંથી? કેલી બોન, તમે આઈ ડોકાયા, ઈ બહુ રૂડું કર્યું.
2: આવું જ ને, થોરવાર જાતી હોઉં ને આ રૂપાવટીએ નો આવું એવું બને ખરું કાકા?
4: ના ના,
2: ને હું એકલ પંડે નથી આવી, હારે દીકરીને લેતી આવીશું.
4: દીકરી? મારી આંખો ઠરે છે હો. આહા, હો વરન ના થાવ બાપ, હો વરન.
2: ક્યાં છે મારા કાકી?
4: બેહોન બેન, પછી ઈ છે ન્યા લઈ જાઉં, ઉતાવળ શી છે બાપા?
2: ના ના કાકા, ન્યા એમની પાસે જઈને જ બેહીશું.
4: ન્યા બેહવા કરતા બેન આયા ઠીક છે.
2: પણ કઈ કારણ?
4: મંદવાડ વૈધો છે ખરો ને, એટલે કઈ ગંદકી વધે ને, ઓરડાની હવા બગડેલી હોય.
2: લ્યો હવે રાખો રાખો કાકા.
4: મારા સોગન બેન, ઘડીક ખમો ઘડીક ખમો, હું લોબાન કરીને પછી તમને અપઘડી લઈ જાઉં. મેં હજી લગી સુખલાલની માને ફારગતી લખી દીધી છે, ઈ વાત કરી નથી. અટાણે જો ઈ કારમી વાત કરીશ તો ઈ બિચારી જીરવી નહીં હગે. આઘાતમાં અને આઘાતમાં ઈનો જીવ નીકળી જાય. પણ સુશીલા અને કેલીબેનના મોંમાંથી જો ઈ વાત નીકળી ગઈ તો. પણ ના ના ના, ખાનદાનના મોંમાંથી એવી હીણી વાત નીકળે જ નહીં. મારે પણ સાચી વાત કરીને જોખમ નથી ઉઠાવું. સુરજ બેટા.
5: હા બાપા.
4: જો મુંબઈના મહેમાન આવ્યા છે,
5: આય
4: હમણાં તને જોવા આવશે, પણ એને ભાભી ભાભી કરીને બોલાવીશ માં ઓકે?
5: ભાભી?
4: આ ઈમને એવા વેણ રૂડા ન લાગે.
5: હે હે બાપા, કોણ? ભાભી? ભાભી આવ્યા છે. સુશીલા ભાભી, સુશીલા ભાભી.
4: અરે અરે,
5: સુશીલા ભાભી.
4: અરે અરે, કહું છું કે એ કાયરે ગાંડિયા કા થયા? કોઈ ઈને ભાભી ભાભી નહીં કોને, તો હું તમને બધાયને રોટલી માથે ગોળ દઈશ, કાઈ બોલતા નહીં. અરે રે બાપ, સુશીલા દીકરીને ચૂલે કોણે બેહાડેલ છે?
0: ના ના, ઈ દીકરીને ચૂલે હું બેહાડું એવી ઓણ સમજુ થોડી છું.
4: અરે આ બેઠા બેઠા લોટ ગુંદે.
0: સાંઠિયું ના ભારા મંગાવી રાખો ને, તલહરા હશે એટલે દીવા જેવા બળશે.
4: અરે મૂર્ખી, તલહરાનો તાપ તો ઘડી બે ઘડી રે. ઈ બાપડી સુવાય બેઠી બેઠી.

0: શાંતિ રહેશે કે દલાલા ચૂલામાં હવે રહ્યા કરશે?
1: એ કહું છું, એ સાંભળો, એ તમે હવે છે ને આ રાંધણિયાને એક બારી મેલાવી દો. મુંબઈના છોરુને હવા જોવે, અજવાળું જોવે, બારી વિના તો બફાય જ જાય ને બાપડા ફૂલ જેવા.
0: હવે કહું છું કે તમે બોલવાનું બંધ કરશો ભાઈ સાહેબ.
1: વહુ આ ઘરમાં આવશે હે, તઈએ તો મારો વાલો મારી કાયામાં કોટો નહીં મેલે. એ જોજો ને, હુવાણથી એ વહુને થોડી રાંધણિયામાં પગ મેલવા દઈશ. રામ રામ કરો. આ જુઓ ને, હાલતા ને ચાલતા પાંચ મહેમાન આપણે આંગળે ઘોડા બાંધે, તઈએ એ હવના રોટલા ટીપાવીને મારે આવતલ વહુને પગ મેલતા વેત જ ભડકાવી નથી મારવી. હા તો હું અપૂછી અટકી પડું છું, થઈએ તો ઉચાર થાય છે કે આવ્યા ભેળી જ નાની બાળને ચૂલો બળાવી દીધો.
0: અરે મૂર્ખી, કાટલે તો તું પડી છો, હું ક્યાં આરામના આટકા લઈને બેઠો છું.
1: એ આવો
0: વહુને હું ચૂલે જાજુ બેવા છે નો દઈશ, બેહે તો ધમકાવી જ ન કાઢું. રાંધનારો હું બેઠો છું, પછી રાંધણિયામાં કોઈને પગ મેલવા દઉં ખરો? પાંચ દહ કે પચીસ નું રાંધણું પોર દી જઈડે ઉડાડી મેલીશ. તું અમથી અમથી વહુની ફિકર કરતી કરતી તારી કાયા ને વધુ હુકમમાં બાપા, એમ હું કઈ પેપડી ખાનાર નથી. વહુની કિંમત તારે છે અને મને નથી. હું
1: દીકરાની વહુ તો દુર્લભ છે,
0: તો
1: મારો દીકરો તો લીલા નારિયેળે વૈરો છે. કાલ હવારે બહુ આવશે, તઈએ તો મારા ઘરમાં જાણે હમાશે જ કેમ. લ્યો, ઈ મને તો અટાણથી જ બીમાર થાય છે.
0: પણ એકલો પડું છું, તઈએ મનને મનાવી લઉં છું. છોકરાનો રોટલો મુંબઈમાં ઠેરો, વળી ખોટની દીકરીને આડા સીધને આવું. આય ઘરે તો વેલા મોડું આવવાનું જ છે ને, ભલે પાંચ વર્ષ મોડા આવતા. આપણી બહુ વારું, પણ કોકની દીકરી જ ને, જેવી આપણી સુરજ એવી જ એના માવતરને સુશીલા. વાણિયા જોજે હો, ઉતાવળો થઈને મરણ કાંઠે બેઠેલ બાળીનું કમોત કરાવનારી ફારગતીની વાત કહેતો નહીં. હવે તો ઈ બાપડી થોડાક દિની જ મહેમાન છે ને
2: કાકા. આ લમણે હાથ મેલીને કાં બેઠા? હાલો હાલો, રોટલા ખાવા બેહો, તમારી થાળી કરી છે.
0: હાલો બેન હાલો, આવીને ઉભા રહ્યા, ત્યાં તમને ઠીક લાળ મળી.
2: તમારી દીકરીના કોળ તો પૂરા થયા ને કાકા?
0: ધન ઘડી ને ધન ભાગ, ઈના હાથનો રોટલો પામો, ઈ કઈ નાની અમથી વાત છે બેન.
2: જોયું ને કાકા, આ આજ કાલ ના છોકરા એ તો આમ પાટલા ઉપર થાબડી થાબડી ને રોટલાની શોભા જ મારી નાખી છે. બે હથેળીયું વચાડે બાજરાનો ગુંદેલો લોટ ટીપાતો ને નકશીઓ કાઢતો, ઈ ટાણા તો હવે ગયા હો કાકા.
0: બાપા, આમાં શું આગ ગોપ છે? આયે હું બીજી ભાઈનો રોટલો છે બાપા.
2: તમે તો વખાણ જ કરો ને, એમ કઈ તમારી દીકરી રોજ રોજ રોટલો ઘડી દેવા નહીં રોકાય?
0: અરે એક વાર નું રોટલા નું બટકું તો કૂતરો ભૂલતો નથી બેન, તો હું તો જીવતો જણ છે ભૂલું.
2: જા બેન, હામી ઓરડી જા.
0: કોના હારું? હું?
2: ઈ તો માંદી દીકરી હાટું હાબુ ચોખાની કાંજી લઈ જાય છે.
0: હા
3: સુરજ બેન.
4: હા,
3: તમે લખેલો કાગળ મને મળ્યો તો હો?
4: હા,
3: એવો મજાનો કાગળ તો મને લખતા ન આવડ્યો, એટલે હું શરમની મારી લખી જ ન શકી.
4: અને તમે ચોપડીઓ મોકલેલી ને,
3: એ તો હું મોકલવાનું ભૂલી ગયેલી.
4: અરે ના, બાપાએ તો કીધું કે ઈ જ તમારું બાંધેલું પોટલું મુંબઈ જ ભૂલીને આવ્યા છે.
3: બીજી મંગાવી દેશો? હું તો હજુ રોકાવાની છું.
4: ક્યાં? આયા?
3: ના ના, થોરવાડમાં. અહીંથી સાવ પાસે.
4: પણ ભેળું હારું નાનું છોકરું હોય તો કોઈની બીક ન લાગે, કોઈ નામ ન લે.
3: સુરજબેન, અહીં બેનપણીઓ મળે છે?
4: ના રે ના.
3: તો ભેડું કોણ આવે?
4: ઈયા નાનો ભાઈ છે ને, ઈ આવે.
3: ઠીક. સુરજબેન, હું તમને કેવી લાગું છું? કાગળમાં તો

0: તમે?
1: અસલ અસલ એવા જ છો. અરે એનાથી અધકાર ઉપાડા અને બહુ બહુ ગમો એવા.
0: એમ
1: હા
0: પણ હવે તો તમે મને નજરે જોઈ, બોલો હું ક્યાં એવડી બધી રૂપાળી છું?
1: મેં તમને કાગળ હારે જે બાઈનું ચિત્તર મોકલ્યું તું ને, ઇનાથી તમે તો બહુ બહુ જ રૂપાળા છો, મને બહુ ગમો છો.
0: હા હા ચાલો હવે સુઈ જાઓ, બહુ બોલાથી થાકી જવાય ને.
1: મારે એક વાત પૂછવી છે. પૂછું?
0: હા પૂછો પૂછો સુરજબેન.
1: ઈ તો બધા કહે છે કે મારી બા મારી બા બા હવે મરી જશે,
0: અરે રે
1: અને ઈ મરી જાય તો પછી અમે ક્યાં ઠેકાણે રહેશું?
0: અરે સુરેશબેન, ના ના
1: કો તમે, અમે અમારું કોણ? અમે ક્યારે ઠેકાણે રહેશું?
0: પણ તમે બે બાપ પાસે નથી જાતા?
1: બે વર્ષથી માંદા છે, પોટી 6 મહિનાની હતી, તઈથી બાએ દાવણ ચોડાવી દીધું છે, અને કોઈ ને એમની પાસે આવવા નથી દેતા. કહે છે કે છોકરાને રોગની જીવાત લાગી જાય.
0: અરે માના રોગનો ચેપ એમના છોકરાઓને ક્યારેય ન લાગે હો.
1: તો ઈ તો
0: તમે જુઓ, હું હમણાં જ બાના ઓરડામાં જાઉં છું અને એમના ખાટલે બેસીને પગચંપી કરું છું, મને તો કઈ નહીં થાય.
1: ના સુજીલા ભાભી ના,
0: અરે
1: તમને રોગનો ચેપ લાગે, અને તમને રોગનો ચેપ લાગે તો પછી અમારું કોણ?
0: સુરજભાઈ સુશીલા. હા સુશીલા, છોકરી કા રડે?
2: બાબુ બસ બાની વાતો કરતા કરતા, રોગના ચેપની વાતો કરતા કરતા સુરજબેન રડી પડ્યા.
3: હવે આ છોકરાઓના રોવાના દાડા આવી પૂગ્યા છે.
2: શું
3: આ બચાડાઓનું હું થાશે?
2: બાબુ આમ કા બોલો?
3: બેન તારી હાહુની હાલત હારી નથી, બહુ બગડી ગઈ છે.
2: પણ શું થયું? એકાએક
3: બે વિશાળ તોઈટાની ખબર એને હજી હમણાં જ પડી.
2: અરે રે
3: જબરો આઘાત લાગ્યો, હવે નહીં બચે.
2: પણ કોણે વાત કરી?
3: તારા સસરાએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજીયા. ભાગ લેનાર કલાકારો કૌશિક સિંધવ, જ્યોતિ રાવળ, પૂનમ ચૌહાણ, પ્રજ્ઞા ઝવેરી, નિર્લોક પરમાર અને વિરલ રાવળ. વેવિશાળ હપ્તો 17.

તમારી વાહે ધર્માદો તો હું હંભળાવ, આટલો જ ભા તું બાંધતા જાઓ કે આપણા ગામમાં જેની ચાકરી કોઈ નહીં કરતું હોય એવા માંદાને હું પથારી બેઠીશ, ને સંસારમાં એકલા થઈ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે એની હું ચાકરી કરીશ. લ્યો તમારા જીવને હવે કદ કરો.

0: सुशीला
1: बाबू
0: बटा तू आविश बापू भले फोसलामणी ना ठाला वेण बोल
1: हाँ?
0: हरे बचाड़ा जीव नो देह शांति थी छूटी जाए।
1: बाबू मने तो तमे क्यारे ठाला वेण बोलता नथी शिखव्यो। हालो हूँ आऊ छु अने जे मन में छे ए बोली ने एमने शांति आपीश।
0: हे भगवान आवा नोधारा जीव ने वधु बचाड़ो बनावी ने जाड़ मां फसायेला करोड़िया जेवी हालत कांकर गामड़ियो धणी धणियाणी ना खाटला पाहे धरती पर घूटन ढाळीने बैठो छे। धणी हामे पुरपाट जता घोड़ानी पेठे भर्या सवासे धणियाणीए पण हाथ जोड़ा छे। दीपचंद काका शुं बोले छे?
2: शांति थी छूटी जाओ, शांति थी।
3: परे परे मारा देव, हूँ तो शांति थी जाइस, पर एक बार मने सुसला ना दर्शन करावो, एक ज बार, बस बस एक ज बार दर्शन करावो, हूँ विश्वास मेले थईस।
2: अरे पण कहू छू एटली मम्मत सी हारू ए आत्मा मुक्त थई जा। વળગીશમાં કહું છું વળગીશમાં, ક્યાંય ઉભો રહીશમાં, એ મુસાફર આત્મા છૂટી જા,
3: એક જ વાર સુશીલાના દર્શન એક વાર મળી ડાલી જઈશ, એક વાર।
0: લો આ લાવી તમારી સુશીલાને।
2: અરે અરે બેન, અહીં આ ટાણે ઈ ફૂલને નો લે આવાય।
0: ફિકર નહીં કાકા, સુશીલા વંદન કર બેટા અને વિદાય દે। હાલે હાલે આ પાણીનો ચમચો મોમાં દે અને કહી દે તારે જે કેવું હોય।
3: મારા છોકરાની અમૃત નું પાન કરું છું।
2: કઈ બોલાય નહીં, કઈ બોલો નહીં,
3: બોલાઈ ગયું,
2: નહીં નહીં
3: બોલાઈ ગયું,
2: ના ના
3: હવે નહીં બોલું, નહીં બોલું, હવે મને સૌ મને મને સૌ રાજા દો।
1: વાહ, લ્યો આ જળનો બીજો ચમચો અને તમે સૌ એક ધ્યાનથી સાંભળો। બા, જે તમે સાંભળ્યું એ બધું ખોટું છે, નરાતર ખોટું છે। સાંભળો, હું આ ઘરની જ છું, કોઈની મગદૂર નથી કે મને આ ઘરથી નોખી કરી શકે।
0: દીકરી,
1: હા, આજથી હું તમારા સંતાનોની માં છું બા, એમની દેખભાળની ચિંતા છોડો।
0: શાબાશ શાબાશ મારી દીકરી, શાબાશ
1: બાબુ।
2: નમો અરિહંતામ, નમો સિદ્ધાણામ, નમો આયર્યાણામ, નમો વજ્જયાણામ, નમો લોય સૌ સાહુણમ, નમો અરિહંતામ। આપણો 25 વર્ષનો સંસાર આજે પૂરો થાય છે, તમે મને ક્યારે ઊંચે સાદે બોલ્યા નથી, જીવન ભર મારી આબરૂ ઢાંકીને બેઠા હતા। હું ભગવાન પાસે એટલું જ માંગુ છું કે આવતે ભવ મને તમારા પેટ અવતાર મળે।
1: અરે આથી કેવા અંતરના ભાવ, કેવા વાલ કે ધણીએની પત્નીને પેટે આવતા જન્મે બાળક બનવાની પ્રાર્થના કરે।
2: તમે છોકરાની ફિકર જરા એક કરશો માં, છોકરા તો આય તમારી થાપણ છે, જ્યાં જાઓ ત્યાં બેઠા બેઠા મારી આટલી આંટ ન

0: દબાવજો બસ. છોકરાને હું જરીકે નહીં કોચું, જરીકે. તમારી વાહે ધર્માદો તો હું સંભળાવું, આટલું જ બાતું બાંધતા જાઓ કે આપણા ગામમાં જેની ચાકરી કોઈ નહીં કરતું હોય એવા માંદાને હું પથારી વેઠીશ. ને સંસારમાં એકલા થઈ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે એની હું ચાકરી કરીશ. લ્યો, તમારા જીવને ગત કરો. ભગવાન, સુશીલા બેટા, દીકરા, તમે હવે બહાર આ જાઓ.
1: મો લુચી નાખબેન ને હિંમત થી સામે ઓરડે જઈ છોકરાઓને હાજવ.
2: ગામડાનો માણા જાણીને બસ દબાવવા જ હાલી નીકળ્યા છો? અરે અરે, બીજું તો કઈ નહીં, ગામડે મારી માં માંદી છે અને બાપા પાસે ખર્ચી નથી. હું અહીં 6 મહિનાથી હડું છું. નાના ભાઈ બહેન છે. અરે, ખર્ચી જટ પહોંચે તો માંદી માતા સંતોષ પામીને કોને ખબર જીવીએ જાય.
3: એ સુખલાલ નું મન્યોડર કેમ નથી લેતો? હે, લઈ લે, કહું છું લઈ લે, એમને જટ છૂટા કર.
2: નાના શેઠ, તમે તમે તો એવો ઘાટો પડ્યો કે હું તો તમને ઓળખી જ ન હોય કો. તમને તો બહુ જ ધીમે ધીમે બોલતા આવડ્યા છે ને, એટલે.
3: ભાઈ, કેમ, શરીર તો સારું છે ને?
2: ઠીક છે. એ વાસણની ફેરી કરવામાં ટેમ ક્યાં નીકળી જાય છે ને, એનું ઓહાણ જ નથી રહેતું. શેઠ, ઘેર તો સૌ મજામાં છે ને?
3: મોટા ભાઈ નથી એટલે તો મજામાં છું. આ બાર ગામ ગયા છે એટલે પેઢીનો હવાલો મારી પાસે છે.
2: ઈ તો વર્તાય જ છે.
3: તમને હરકત ન હોય તો ચાલો ને આપણે ચા પાણી કરીએ.
2: હાલો હાલો, એમાં હરકત ન હોય.
3: બેસો બેસો. હમણાં સાલી ભૂખ બહુ કકડીને લાગે છે હો. હમણાં હું મોટરમાં નથી બેસતો, ચાલીને જાઉં છું અને જાઉં છું. સવારે બહુ વહેલો જમીને નીકળું એટલે અત્યાર થાય ને ત્યાં તો પેટમાં ગલોડિયા બોલવા માંડે. આ પેઢી પર ઓરડામાં એકલા બેસીને નાસ્તો કરવાનું કે ખાવાનું મને ન ગમે ને, એટલે છાનો માનો બહાર જ નીકળી જાઉં છું. સુખલાલ, તમને કેવી ભૂખ લાગે?
2: અરે, હું વાત કરું શેઠ, આખો દાડો તો ફેરી કરવામાં ભૂખની ખબર જ પડતી નથી, પણ રાતે હારી પટ ભૂખ લાગે છે હો.
3: એ આય કરતા તો દેશમાં ખૂબ ભૂખ લાગે હો.
2: હા,
3: દેશનું તો પાણી, કઈ પાણી.
2: ઓહો,
3: એ શું વાત કરું, અહીં તો મૂળ છે ને આ શિયાળો જોવા જ ન મળે ને. મોંમાંથી ધુમાડા નીકળતા તમે કોઈ દી જોયા છે?
2: ના રે ના.
3: બાકી મુંબઈ તો હાથીઓના હાડ ફાડી નાખનારી ગરમા ગરમ નગરી. હમણાં હમણાં તો એવું એવું થાય છે ને કઈક.
2: શું થઈ જાય છે શેઠ?
3: કઈક ના ના, ખાસ કઈ નહીં. એ તો મસ્ત કોઈક વાર અંધાર આવી જાય છે. હમણાં 2-3 દિવસ થી જ થઈ જાય છે. અગાઉ નતું થતું, હમણાં તો ક્યાંય ગમતું નથી.
2: અરે રે,
3: સાવ એકલું એકલું લાગે છે.
4: સુશીલા ને ભાભુ ગયા 2-3 દાડા થયા છે ને, એટલે
3: ઘરની રસોઈ ગમે એવી મીઠી થાય પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં છીપે નહીં.
2: મને બહુ અનુભવ નથી.
3: તમે જયારે હોસ્પિટલ પડ્યા હતા ને, ત્યારે મારે તમારી તબિયત જોવા આવવું હતું. સોગંદપૂર્વક કહું છું.
2: તો કેમ નો આવ્યા?
3: શું કરું ભાઈ, મોટા ભાઈ ને લપછપ ગમે નહીં ને. અરે, મારે ક્યાંય નાટક સિનેમામાં જવું હોય ને તોય મોટા ભાઈ રોકે,

0: કે નાનું તારી આંખો બગડે, તારું પેટ બગડે, આ બગડે ને તે બગડે, બસ રોક ટોક રોક ટોક. હું સિગારેટ પીઉં તો તમને વાંધો નથી ને? તમે લેશો?
1: હું નથી પીતો.
0: એમ તો હું નથી પીતો, પણ આ તો હમણાં જરા ચક્કર આવે છે ને, એટલે આવીને એકાદ પીઉં છું, બસ એકાદ જ.
1: એ લ્યો હાલો હવે જશું ને?
0: અરે પણ
1: બિલ તો મેં ચૂકવી દીધું છે.
0: અરે આ તો તમે બહુ અઘટિત કર્યું હો, તમે મને છેતરો. મને સુશીલાએ કહેલું તે સાચું પડ્યું કે બાપુ તમે તો બહુ ભોળા છો, કોઈક તમને છેતરી જશે.
1: શેઠ, હોટલનું બિલ ચૂકવી દેવું એ છેતરામણી નથી, પણ કોઈને ડારો દઈને ખોટા કાગળિયા ઊભા કરીને ફારગતી લખાવી લેવી એને છેતરામણી કહેવાય. જોકે આ વાત તમને કરવાનો કોઈ અર્થ નથી, તમે ધારો તો કોઈને મદદ કરી શકો એમ નથી.
0: તમારી વાત 100% સાચી છે. મારા મોટા ભાઈ સામે મારું રત્તી ભારે ચાલતું નથી, બરાબર એમ જ મારી બૈરી સામે હું રાખ બની જાઉં છું.
1: શેઠ,
0: હા,
1: મને તો તમારા આખા ઘર ઉપર તિરસ્કાર છૂટે છે.
0: મોટા ભાઈનો તો સ્વભાવ જ એવો છે, એમને કોઈ ન પહોંચી શકે. છોડો ને એ વાત, બસ એમને તો ભગવાન જ પહોંચશે.
1: ભલે શેઠ, રજા લઉં.
0: કહું છું સુખલાલ,
1: હા,
0: જો વાંધો ના હોય ને,
1: હા,
0: તો કોઈ કોઈ વાર અહીં આવજો. ઓકે,
1: ભલે.
0: બીજા કોઈ જો બહુ બોલબોલ કરે ને તો મારું માથું પાકી જાય છે. તમારા જેવા શાંત સ્વભાવના માણસ હોય તો કાંઈ પણ લોહી ઉકાળો કર્યા વગર નિરાંતે ઘડી બે ઘડી બેસીએ, બીજું શું હે? બાકી મોટા ભાઈના આકરા સ્વભાવને લીધે તો હું ક્યાંય હલી ચલી શકતો નથી. સુખલાલ, એક વાત કહું.
1: બોલો.
0: કહું છું, આ ધંધામાં કઈ સગવડની જરૂર હોય ને તો કેજો હો ભાઈ.
1: આભાર શેઠ, હાથ પગ હાલે ન્યા લગન લાચારી નથી કરવી. મોટા શેઠ બારગામથી આવ્યા કે નહીં, ક્યારે આવશે?
0: મોટા ભાઈની વાત જાતે મોટા ભાઈ કે એમનો ભગવાન જ જાણતા હોય છે. અરે જવું આવવું એ એમની મનસુખીની વાત છે.
1: પાછા આવશે ને તઈએ એમની ખબર લેવા હું ને ખુશાલ જરૂર આવશું. એની ચાલાકી નાના નાના કટકામાં વેરી નાખશું. હવે તઈએ એને કહેજો કે સુખો તમને વીણી વીણીને ગાળો ચોપડાવતો હતો, અમે એના બાપ થઈને રહેશું બાપ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો સ્વરાજ પરમાર, કેશવસિંહ પરમાર, નિર્લોક પરમાર, શાંતિગીરી ગોસ્વામી અને જલ્પા બુચ. વેવિશાળ હપ્તો 18.

0: કઈ રહેવાનો પણ નથી. હું મારું કલંકિત મોં આપની નજર સામેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન જેટલે દૂર ચાલ્યો જઈશ.
1: નાનકા.
2: હા.
1: તું શું ઓયલા ભિખારીની માનું સ્નાન કરવા ગયો તો?
2: હા, જઈ આવ્યા. શું પછી?
1: તને કોણે ડાપણ કરવાનું કીધું તું?
2: કઈ નઈ, આયલા કરે તો.
1: ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રહેવું છે કે નથી રહેવું?
2: પણ એવડું બધું શું થઈ ગયું છે?
1: અરે, મારું મોત કરાવવા કેમ ઉભો થયો છો તું? તું

0: હાય ઉઠીને દુશ્મનનું કામ કા કરી રહ્યો છો?
1: પણ મેં શું કર્યું છે?
0: ઓહો, તે શું કર્યું છે એની તને શી હાન હોય? ઈ છોકરાના આખા ઘરના નામ ઉપર, એની હારેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા પછી તું હજીય ઈ સંબંધ કાયદાની કોર્ટમાં પુરવાર થાય એવું તો કરી રહ્યો છે?
1: કાયદાની કોર્ટ? શું વાત કરો છો મોટાભાઈ?
0: તને તો ખાવા પીવા ને ઘોંટવા સિવાય બીજું શેનું ભાન છે? કાયદાની કોર્ટે ઓલો સુખલાલ ચડવાનો છે.
1: નો ચડે, નો ચડે, એ છોકરો એવો નાલાયક નથી.
0: નાનું, તને ખબર છે ને કે આપણે સુશીલા માટે બીજે તજવીજ કરીએ છે? બોલ, ન્યાશી અસર થાય?
1: કઈ નો થાય, પણ બીજી તજવીજ સિદ્ધ કરવી પડે છે. આમાં ખોટું શું છે? છોકરો કમાતો તો થઈ ગયો છે.
0: અરે, તારી જાતનો ભાઈને ફસાયો લાગે છે.
1: મારા ભાભી અને સુશીલા તો વેવાઈને ઘેર પણ જઈ આવ્યા એવા ખબર છે. અરે, એમને તો ગમ્યું તો પછી આપણને શું વાંધો છે?
0: ઓ તારીની વાત એટલી હદે પહોંચી ગઈ છે એમને?
1: તમે તો આખા જગતની ખબર રાખો છો ને.
0: નાનકા, આજની ગાડીમાં જ તું દેશમાં ઉપાય. હે? જાય છે કે નહીં?
1: અરે,
0: ઘરમાં રહેવું છે કે નહીં? તારી ભાભીને ને છોકરીને વર્તા દીએ તેડીને આયલો આવ. જો નહીં લાવ ને તો તને જોઈ લઈશ. ને આમાં જો કઈ ફેરફાર થયો છે ને તો આમ હોકાની જેમ શું ઉભો છે? જટ જવાની તૈયારી કર ને દીવાન ખાનામાં મને મળીને જાજે.
2: લ્યો કાકી, આ ઘી ઠેઠ પાર લાગ્યો ને, આ તૈયા પૈતો લાગ્યો. એકદમ ફાસ્ટ ક્વોલિટી નું ઘી મળ્યું. રો કાકી,
3: ચા રસોડામાં બરણી રાખી દે.
2: આ ભલે. કા કાકી, આ મોટા સેટ આવ્યા પછી ઘરમાં કઈ ગાજવીજ કે કડાકા ભડાકા તો નથી થયા ને?
3: સેના કડાકા ભડાકા?
2: હવે અજયના સીધ થાવ છો? હે, તમે સતુર થઈને મારું પાયરખું કા કરો?
3: પ્રાણિયા, આ તારા સમો મને કાંઈ ખબર નથી.
2: આ તમારા હગાવાલા ગુજરી ગયા.
3: હે?
2: અને આ નાના શેઠ હનાન પણ કરી જવા અને તમને ખબરય નથી?
3: ના, કોણ સગા?
2: તમને કોઈએ કાંઈ કીધું નથી?
3: ના ના, કોઈએ કાંઈ કીધું નથી. મને મારા જીવ ના સમ.
2: ખરા ત્યારે તમે હો? ત્યારે તો હવે તમારા માથાના થઈ ગયા નાના શેઠ. હવે ફકર નહીં, તમે ઘણા દીમની માથે જમાદારી કરી. કાકી, આ વારા ફરતી વારો ને હવે નાના શેઠ ની જમાદારી નો વારો.
3: મારા રોયા, જે હોય સીધો બસી મને. હે, શું થયું? કોણ કોણ ગુજરી ગયું અને કોનું સનાન?
2: આ તમારા વેવાણ રૂપાવટી વાળા.
3: વેવાણ જેની હોય એની. મારે તો સનાને નહીં, હા ને સૂતકે નહીં.
2: તઈ નાના શેઠ તો હનાન માંગ્યા હતા.
3: હા, ઠીક. ત્યારે એનો તો જોજે, હું બરાબર હિસાબ લઈશ.
2: પણ કાકી, તમારું માહિતી ખાતું હવે નબળું પડી ગયું લાગે છે. ઓ,
3: અરે રોયા, આમ ફાઈટું ફાઈટું કા બોલસ?
2: સાંભળો, તમારું બીજું કોક રૂપાવટી જઈને અવસર ઉકેલી આવ્યું હોય તો એનું કેમ?
3: બીજું વળી કોણ?
2: હાન હરવા કરીને સાંભળો, હયું થામીને સાંભળો. ભાભુ અને સુશીલા બે
3: હવે ખોટે ખોટા બલૂન ઉડાડ માને પીટ્યા.
2: મારી આંખું ના આમ બસ.
3: હા, તારે ઘેર તાર આવ્યો હશે. કાને રોયા?
2: મારા એકલાની ઘીરે કઈ નહીં, ટૂંકો ને ટચ તાર પણ નહીં.
3: જટ ભસી મરને મારા રોયા.
2: વિગતવાર ચાર પાના ભરીને કાગળ. તમારી દીકરીએ એની હાહુ નું મોત સુધાર્યું
3: એમ
2: અને જીવતર ઉજેર્યું. એના મોં ફાટ વખાણ તો હો હનાનિયાની વચ્ચે વંચાણા.

0: ને સુશીલા બેન ની વાહ વાહ બોલાઈ ગઈ.
1: એમ
0: વળી એ બધા સુશીલપણા નો જસ કોને ચીડ્યો ખબર છે?
1: કોને?
0: 9 મહિના જેણે પેટમાં વેઠીને આટલા મોટા કર્યા એને નહીં.
1: આ બધું તું શું બકબક કરી રહ્યો છે મુવા? મને ઠેકડીએ કા ઉડાડ?
0: ઠેકડીએ નથી ઉડાડતો કાકી, ઠેકડીએ નથી ઉડાડતો. આ તો જે બહેનું ને ઈ તલેતલ કહું છું. આ જ ચીડો તમારા જેઠાણીને. જેઠાણીએ વેવાઈને છેલ્લી ઘડીએ ધર્મના વેળ સંભળાવ્યા.
1: એમ
0: ઈ ઉપરાંત માં વગરના 3 છોકરાઓને લઈને જેઠાણી થોરવાડ ગયા. લ્યો આમાં એક પણ જો વાત ખોટી હોય ને તો તમારું ખાહડું ને મારું મોટું.
1: પ્રાણિયા, આ તારા જેવા વફાદાર કામ કરનારા છે ને હે, ત્યાં ઘર ના ખૂણે બેઠા બેઠા એ ને મલક ભર ના વાવડ મળે છો.
0: લાવો કાકી, કઈ ચૂડી ને ચીપ ચડાવવાની છે ને કઈ બંગડીઓ ભંગાવી નાખવી છે.
1: સાંજે નિરાતે આવજે.
0: ભલે,
1: ત્યાં સુધી માં હું અહીં ઠીક ઠાક કરી નાખીશ.
0: એ ભલે કાકી.
1: કહું છું.
2: હા બોલો.
1: આ વાત મારાથી ચોરી રાખી એટલે હું શું તમને ખાઈ જવાની હતી હે? ના ના, ને ચોરી તો ભગવાન ને ઘેર પણ કેટલો વખત છુપી રહી શકે છે.
2: અરે ભાઈ,
1: મારું સ્નાન તો હજી બાકી છે. ત્યાં કોનું સ્નાન કરવા પધાર્યા હતા? ને મારી છોકરી નો ભવાડો કરવાનો ભાભી ને શું હક છે?
2: તારે મને જે કેવું હોય તે કહી લે, પણ ભલે થઈને ભાભીને માટે ગેર શબ્દ ન કેતી.
1: ભાભીનું દાજે છે અને બાયડીનું નથી દાતું.
2: અરે
1: આદમી છો?
2: પણ
1: એક વાર મોટા ભાઈના જૂતા ઉપાડવા લાયક થાવ, પછી મારી ઉપર રૂઆબ કરવા આવજો.
2: પણ તું શા સારું મારી પાસે મોટા ભાઈના જૂતા ઉપડાવે છે? અને ભાભીએ શું કરી નાખ્યું છે એવડું બધું?
1: છોકરી જેવી છોકરીને ટાળી દીધી. બીજું શું? શેરની ભણેલી ગણેલી છોકરી કરવાને બદલે બનાવી દીધી છે ગામડાના ભોથા જેવી.
2: અરે છોકરીએ કઈ કાળું ધોળું તો નથી કર્યું ને?
1: મોટા ભાઈએ જે સંબંધમાં લાલબાઈ મૂકી દીધી છે એ સક પણ સાચવવા સીધ લઈ ગયા અમારી છોકરીને.
2: અરે પણ ગામ રસ્તામાં પડતું તું તે ગયા હશે. છોકરી તો તારી જ છે ને, ભાભીની નહીં.
1: છોકરી તો મોટા ભાઈની, બીજા કોઈની નહીં. બીજા કોઈને કઈ કરવાનો અધિકાર નથી. તમારી ભાભીએ મારી છોકરીના કાનમાં કાતિલ ઝેર રેડવા સિવાય શું કર્યું છે?
2: અરે પણ હમય તું
1: એવ સરખા સગા ધણી નહીં ક્યારે ગાંઠા છે ધણિયાની. રાતે પાસે સુડાવીને રોજે રોજ છોકરીના કાનમાં ધક ધક તું સીસુ સીચે છે.
2: હે ભગવાન,
1: નિત્ય પ્રભાતે જેના પગ ધોઈને પાણી પીવા લાયક મોટા ભાઈ છે એનાથી છાના છાના પેત્રા કવત્રા કરવા એક એક ખાનદાન નું કામ નથી. સમજ્યા? શું સમજ્યા? ભગવાન ભગવાન, ભોગ લાગ્યા મારા. કોને ખબર, મને પરણા છે કે બીજી કોઈને?
3: સારી એવી વાર થઈ મને આવ્યા ને.
4: અરે કાલે પહોંચવું તું, પણ મોટર નો અકસ્માત થયો.
3: હે?
4: અરે લાચાર બની ગયો. વિજયચંદ્ર,
3: હા
4: શું તમારો કેસ ચાલી ગયો?
3: ના જી, આજની જ મુદ્દત પડી છે, આપને તેડવા જ આવેલ છું.
4: પણ હું આમાં તમને શી રીતે બચાવી શકીશ?
3: શું કહું, મારે આપની પાસે એક શબ્દે ખોટો બોલાવો નથી, તરકટ કરાવવું નથી, ફક્ત આપ બોલો એટલી જ વાર છે.
4: પણ શું બોલો?
3: કે સુશીલાબેન સાથે આપે મારું હિન્દુ વિધિથી વેવિશાળ કરાવી આપેલ છે ને આપની મદદથી તો મારે વિલાયત ભણવા જવાનું હતું વગેરે વગેરે.
4: પણ મારા સાહેબ, તમે તે કઈ રાજા છો? હે? કોર્ટ ને તે કઈ અકલ હોય કે નહીં? મને પૂછે કે તમે આબરૂદાર માણસે આવું ઉતાવળિયું ને ખાનગી જેવું વેવિશાળ શા માટે કરી નાખ્યું તો?
3: તું આપણી પાસે જવાબ

0: હાજર જ છે. જૂનું વે વિશાળ અમુક કારણોસર તોડવું પડેલું. એ કારણો ગુપ્ત હતા, અરે સામા પક્ષને નુકસાન પહોંચાડે તેવા હતા. એટલે સામા પક્ષની ફજેતી ટાળવા માટે અમારે શક પણ છૂપું કરી લેવું પડ્યું, નહીતર ન્યાતના પંચાતિયા નિરર્થક હોહો કરી મૂકે. જરાય ગભરાશો નહીં.
1: અરે પણ કોર્ટમાં વિભીષણની કબૂલાત કરવી એટલે તમારા જેવા માણા હારે મારી સુશીલાની જિંદગી જોડવી.
0: આજે તો આપની મદદેથી મારો ઉગાર જ શોધું છું.
1: અરે પણ કોર્ટમાં ઊભીને જીભ તો કાપી દેવી ને. તમને ખબર છે કોર્ટમાં પત્રકારોથી માંડીને તમામ જાતની જનતા હોય, એનું શું?
0: સામા પક્ષની મોટી આબરૂને કારણે આ મુકદ્દમાની તપાસ જજની ચેમ્બરના બંધ બારણે જ થવાની છે. શેઠ, આપની આબરૂ સલામત છે. કહો તો હું આપને લખી આપું કે મારે આપની કન્યા ન જોઈએ.
1: અરે હજી તમે કાઠિયાવાડી ગુંડા ખુશાલ અને એની પાર્ટીને ઓળખતા નથી. જે કારણે હું બહાર ભાગી ગયો તો ને, એ બાબત તો હજી લટકે છે મારા માથે.
0: આપ કહેતા હો તો જેવું સર્ટિફિકેટ સુખલાલને માટે દાક્તરે લખી આપ્યું છે તેવું હું મારા પોતાના અક્ષરે જ લખીને અત્યારથી આપી દઉં. લખી દઉં કે મારું જીવન કોઈ પણ સ્ત્રી સાથે લગ્નને લાયક નથી.
1: અરે પણ છતાંય કોર્ટમાં કરેલો એકરાર તો ઊભો રહેવાનો જ ને.
0: હું આય રહેવાનો પણ નથી. હું મારું કલંકિત મોહ આપની નજર સામેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા હેડન જેટલે દૂર ચાલ્યો જઈશ. હું બધો જ એકરાર આપની પાસે લખીને લાવેલ છું. હાલ્યો, મારું માથું આપના હાથમાં મૂકું છું.
1: વિજયચંદ્ર, કેસ ક્યારે ચાલશે?
0: હમણાં 12 વાગ્યે, 1 કલાકમાં જ.
1: આપના લખાણ વાળું આ કવર પાછું લઈ. મારે શા કામનું?
0: તો પછી આપને આપવા શા માટે લાવત? કોકના હાથે પડે તો મારું તો ઠીક, પણ આપની સુશીલ દીકરીનું એ મોત ઊભું થાય ને. આજે આપે મને માનવીની મહાનુભાવતાના દર્શન કરાવ્યા છે.
1: અરે,
0: એ દેખીને મને મારી અધમતા વિશેષ ડંખ મારી રહેલ છે.
1: વિજયચંદ્ર,
0: હું અધમ છું, હું અધમ છું.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા, આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો નિર્લોક પરમાર, જ્યોતિ રાવળ, અરવિંદ રાવળ, વિરલ રાવળ અને કેશવસિંહ પરમાર. વેવિશાળ, હપ્તો 19.

તમે પરખે રહેશો ને ભાભી તો હું નહીં ઉઠું, ખીલાની જેમ ખૂટી જઈશ, હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બનીને બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને ભાભી તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બની જઈશ. શોફર, હમાલની કોઈ જરૂર નથી, આ મારી બેગ અને બિસ્તર પાછા લઈ જા. તો પૂછે ને તો કહેજે કે જલ્દી પાછા આવવાના છે ને, એટલે વધુ સામાનની જરૂર નહોતી. આ ધોતિયું ને ટુવાલ બસ છે.

0: તમારો સામાન ક્યાં?
1: સામાન હજુ પાછળ છે ભાભી, આવે છે.
0: કેમ છે તમારા મોટાભાઈ? મારી દેરાણીને તો સાથે લાવવી હતી. એ બચાડા જીવને થોરવાડ આવ્યા ઘણા વર્ષ વીતી ગયા, ને એમાં આ નવું ઘર તો મેં આજે જોયું, તો બીજાઓએ તો જોયું જ ન હોય ને.
1: ભાભી, આ નવું ઘર તો મારા મોટાભાઈની કમાણીનું છે, એમાં મારા પુરુષાર્થનો તો એક પથ્થરેય નથી મંડાયો.
0: ભાઈ, આજે આવું વહમું લાગે એવું કાં બોલું? મુંબઈમાં બધું બરાબર છે ને?
1: ભાભી, મુંબઈની વાત છોડો, મારી પત્નીએ મારી નથી, એ સુશીલાને મારી દીકરી નથી માનતી, મોટાભાઈની દીકરી માને છે, પછી મારે શું બોલવાનું?
0: ભાઈ, કોઈના બોલેલા વેણ અંતરે ન ધરું. એવું જો હું ઘડીને ગાંઠે બાંધું તો હું કેદીની દોરડે લટકી ગઈ હોત.
1: ભાભી,
0: એકાએક આવવાનું કોઈ કારણ?
1: તમને અને સુશીલાને તેડવા મને અહીં મોટાભાઈએ મોકલ્યો છે ભાભી.
0: કેમ, એકાએક?
1: આ રૂપાવટી જઈ વેવાણનું મરણ સુધાર્યું ને એ માટે. ભાભી, મુંબઈમાં મોટાભાઈ બે પૈસાવાળા થયા ત્યારથી એક જ સવાલ મારી સામે વારંવાર ફેંકાય છે, ઘરમાં રહેવું છે કે નહીં?
0: ભૈલા, ભૈલા વલોપાત છોડો. અત્યારે તો આપણે હવે દીકરી સુશીલા સામે જોવાનું છે. તમે કહેતા હતા ને કે સામાન પાછળ આવે છે.
1: ભાભી, સામાન તો મેં પાછો મોકલી દીધો છે, એ વાત વિસરી ગયો તો.
0: પાછો ક્યાં?
1: સેન્ટ્રલ સ્ટેશનથી જ પાછો મોટરમાં ઘેર.
0: કેમ?
1: મને એવી બીક લાગે છે કે મારા ભાઈ કોકદી મારા પહેર્યા કપડાએ આંચકી લેશે.
0: શાંતિ ધારણ કરો. સામેનો જીવ આકરો થાય ત્યારે આપણા આત્માએ શાંતિ ધારણ કરવી, એ જ સાચી અહિંસા છે, એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
1: તમે જે આત્માની વાત કરો છો એ મારો આત્મા અંદરથી જ ના પાડે છે. જે ઘર મારું નથી, મુંબઈની જે સાહેબીમાં મારો જરીકે લાગભાગ પહોંચતો નથી, એમાં મોટાભાઈના આત્માને ઉદ્વેગ કરાવતા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે ભાભી.
0: અરે અરે, આપણે બધા જ કેમ ગાંડા બનવા લાગ્યા છીએ? તમે આવા આડા મનના થઈને બેઠા ત્યારે એ બચ્ચાડા જીવનું કોણ?
1: ભાભી, તમે જો મોટાભાઈને નિરાધાર લેખતા હો, એમને બચ્ચાડા જીવ કહીને દયા ખાતા હો, તો અમે શું બચ્ચાડા જીવ નથી?
0: ભાઈ, હાઉ જીવ પર સમતા રાખવી એ આત્માનું ગુણ છે અને એ જ આત્માનો ધર્મ પણ છે.
1: સુખલાલ મળ્યા હતા
0: એમ?
1: એમ તો વેવાણના ઉઠમણામાં હું ગયો હતો. મને તો સુખલાલમાં પોતાપણું લાગ્યું. હું અપુત્ર છું ને, પડખે એવો જમાય હોય તો મને હાચવે. ભાભી, મારા જેવા નપાવટને તો સુધરેલો ભણેલો બીજો કોઈ ના હાચવે.
0: વાતો તો બહુ મોટી કરો છો ભૈલા, પણ દીકરીનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઈની ત્રાળ સાંભળશો તો ઉભા તો નહીં થઈ જાવ ને?
1: તમે પડખે રહેશો ને ભાભી, તો હું નહીં ઉઠું, ખીલાની જેમ ખૂટી જઈશ.
0: ભૈલા,
1: હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બનીને બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બની જઈશ.
0: બસ ભાઈ, હાઉ ત્યારે.
2: કાં સુખા?
3: હા,
2: તું આટડીએ ક્યારે આવતો રહ્યો? હું તો તને ઘેર ગોતતો હતો, માણસો ખરખરો કરવા આવેલા.
3: બધી વાત હાચી, પણ દિવાળીના ટાણામાં દેખી પેખીને વકરો નથી ખો.
2: સુખા, તારા ભાગના કામની હું પૂરેપૂરી ગણતરી રાખીશ. તારા ઓર્ડરોની નોંધ પ્રમાણે હું જાતે જઈ એક એક ઠેકાણે માલ પહોંચાડી દઈશ. પછી છે કઈ, તું હવારની ગાડીમાં જ ઉપડી જા દેશમાં.
3: પણ હવે હું ઉતાવળ છે.
2: ફેર પડે ભાઈ, તારી હાજરી હોય તો તારા બાપા હિંમતમાં રહે અને છોકરા ઉત્પાતમાંથી બહાર નીકળે.
3: પણ છોકરાઓને તો
2: મારે તને ધકેલવો પડે છે, તે ઈ કારણ સરજ. છોકરાઓને જે તેડી ગયા એમની પૂરી વાત હું તારા બાપાના કાગળમાંથી સમજી શકતો નથી. એ બાભુ ભત્રીજી દેશમાં એકાએક કેમ ઉપડી ગયા? તારે ઘેર શા સારું ગયા? બધી સી બાબત બની? તાગ તો મેળવવો જોઈશે ને. તારો હહરો સ્નાન કરવા આવ્યો એ પણ નવાની વાત જ કહેવાય ને. અને અત્યારે પાછી નવી વાત સાંભળી.
3: હું?
2: તારો હહરો દેશમાં ઉપડી ગયો અને સામાન બધો પાછો મોકલાવતો ગયો. તું દેશમાં પોગીશ તો જ તાગ મળશે ને ફીલા. વિજય ચંદ્રે કઈ નવો ખેલતો નથી નાખ્યો ને.

0: છે કે દીકરાઓ બરાબર ના સારસામાં ભીડાયા દે, પણ આપણે મુહૂર્ત છોડવું નહીં હો, માટે કહું છું કે જટ દેશમાં પોગી જા.
1: ખુશાલ, મેં તો નક્કી કર્યું છે કે મુંબઈમાં જીવીશ ને મુંબઈમાં જ મરીશ.
0: હું કહું છું કે મુંબઈમાં રહીને ચંપક શેઠ નો મધ ઉતાર, તું 5 દિવસ દેશમાં જઈ આવીશ તો તારો પુરુષાર્થ કઈ કટાઈ નહીં જાય.
1: પણ
0: સુખા, તું એક વાત ગાંઠે બાંધી લે.
1: કઈ?
0: તારે ચંપક શેઠ નો મધ ભાંગવો છે, એ હાપની ફેણ માંથી સુશીલા સમા મણીને પડાવી લેવો છે, ભલે પછી ઈ ફેણ ના ટુકડે ટુકડા કરવા પડે. જેજે જેજે ચંપકભાઈ શેઠ, જેજે.
2: તમે મને પૂછ્યા વિના અટાણે કેમ આવ્યા? એલા રામા, આવનારને બાયણ હું દેખાડી દે.
0: ચંપક શેઠ, વળી પાછા તમે ઉતાવળા થયા, આપણી તે દીની કામગીરી અધૂરી રહી છે તે તો યાદ કરો.
2: મને ખબર છે કે તું ઘરમાંથી સીધી રીતે નહીં જ નીકળે, ફોન કરીને પોલીસને ખબર કરવી જ પડશે.
0: શેઠ, હવે તાકાત હોય તો છોડાવો કાંડુ, પોલીસથી તો તમારે દીવાનું હોય.
3: પોલીસની મને શેની બીક? મેં શું ગુનો કર્યો છે?
0: કોઈના પુરુષાર્થન પર આંગળી ચિંતુ બનાવટી ડાક્ટરી સર્ટિફિકેટ ગુનો નથી? કોર્ટના ચોપડે જેનું નામ નોંધાઈ ગયું છે એવા વિજય ચંદ્રને પડખું દેવું, ઈ શું ગુનો નથી? હવે તમારે પોલીસને ટેલિફોન કરવો હોય તો કરો, એમાંથી તો કેટલીય કાદવની કુંડીઓ નીકળશે. સેઠ,
3: તને ધાક ધમકી સિવાય બીજું કઈ આવડે છે?
0: મારે રાતી પાયે જોતી નથી શેઠ, ઉશ્કેરાથી મામલો બગડે એવા મારા બોલ પર વિશ્વાસ રાખો. શું બે કાગળિયા મારા માટે લેવા આવ્યું છું? વળી એ કાગળિયા કોઈને હોંફવાય નથી, બીજે રજૂ થાય તો નુકસાન તો તમને જ થવાનું ને શેઠ. હે
3: ખુશાલ,
0: તમે વિજય ચંદ્ર કે કોઈને પણ તમારી દીકરી દિયો, એમાં અમને લગરી કે વાંધો નથી હો.
3: ખુશાલ, મેં એ બે કાગળિયાનો જાતે જ નાશ કર્યો છે.
0: શેઠ, તો મારું કામ એકદમ આસાન પડી જાય.
3: કેમ?
0: બસ મારી ફરિયાદ પરથી પોલીસ ખાતું તમારા બંગલાની અને પેઢીની ઝડતી લેશે, ત્યારે તો બાકીનું ઘણું ઉપર તરી આવશે ને.
3: અરે, પણ તું શું કરવા માંગે છે?
0: શેઠ, નાગાને નાવાનું ન હોય અને નીચોવાનું ન હોય. આ મોડી રાતે તમે બહાર થી કોઈ મદદ મેળવો, ઈ પેલા તો પોતાનું જીવતર સસ્તું કરી લેવું પડશે. શેઠ,
3: ખુશાલ,
0: મને તો કાંઈ કરતા કાંઈ વાંધો નથી, તમારી સંતોક વિજય ચંદ્ર ને વરે કે રાણી વિક્ટોરિયા ના કોઈ વંશજ ને, એની આરે મારે કજીઓ જ નથી.
3: ખુશાલ,
0: બોલો, અત્યારથી જ વધાવો દેતો જાઓ. મારી માગણી હાવ નાની અને દોકડાના ખર્ચ વગરની છે.
3: શું?
0: અમારા સુખલાલની બાબતમાં બે તરકટી દસ્તાવેજ લખાણો તમે લખાવી લીધા છે ને, એ મને આપી દો.
3: અરે પણ
0: મારે એ રાખવા નથી હો, હું અહીં તમારા દેખતા જ એના ચિડારિયા કરી નાખું, પછી છે કઈ? તમને મારી વાત સમજાય છે?
3: ખુશાલ,
0: બરાબર લાગે છે?
3: ખુશાલ,
0: ના પાડશો તો મારે હું કરું એનું મેં વિચારી લીધું છે. ઓ શેઠ,
3: ખુશાલ, મને થોડું વિચારવા દે.
0: વિચારો ને, વિચારો વિચારો, વિચાર કરવા ઉપર ક્યાં ટેક છે? એ શેઠ, બાકી એક નવો વિચાર હું તમને કઈ સંભળાવું શેઠ.
3: શું?
0: શેઠિયાઓ, સુખલાલ ના અપુરુષાર્થન ની કે વિજય ચંદ્ર ના પુરુષાર્થન ની ખાતરી કાંઈ કોઈ દાપ્તર થોડો આપી શકે? શેઠ, એ વિષય જ એવો છે ને કે એના પારકા નો.
3: ખુશાલ, એ બે કાગળિયા પેઢીની તિજોરીમાં પડ્યા છે.
0: કાંઈ વાંધો નહીં, પેલા અહીંની તિજોરી આપણે બે જોઈ લઈ, પછી પેઢીએ

0: ઉઠો,
1: અરે
0: તિજોરી હુતી હું તમારી હારે જાઉં છું,
1: અરે પણ
0: તમને એકલા મૂકવાની મારી તૈયારી નથી. હું કરું શેઠ, તિજોરી નું કામ રહ્યું ને એટલે. હો હાલો હાલો આગળ થાવ, આગળ થાવ કહું છું. બાકી અસલી દસ્તાવેજો તો હવે સુશીલા અને સુખલાલ અને બાપુની સાક્ષી જ લખાય છે. ખોલો લ્યો, આ તિજોરી ખોલો જોઈ.
1: ચાવી કેમ લાગતી નથી?
0: શેઠિયાવ, ધ્રુજતા હાથે કામ ન થાય. લાવ સાવી, લાવ,
1: અરે
0: મને દિયો સાવી, આ હું જ ખોલી દઉં. આ લ્યો, ફટાક દિન ખુલી ગઈ, જોઈ લ્યો. વાહ, લાવ એ દસ્તાવેજો હવે મને જ આપી દો. હા, આપના હાથે ફાડવાની મરજી હોય તો આપ ફાડો. માફ કરજો શેઠિયા, હું મહાત્મા ગાંધીના પંથમાં થોડો થોડો ફેરો છું, પણ મારા હાથના પંજા છે ને હજી બાર ના બાર જ રહી ગયા છે. ના ના નિકર, હું આટલી હિંસા કરું કદી? હે, આ તો તમે મને લાસાર કરી દીધો શેઠિયાવ. જો બોયલું તમે ફરી ગયા, ઉધતાય તમે કરી, ટેલિફોન પકડવા તમે દોડ્યા, ઘરની તકરારમાં પોલીસને બોલાવાય. હે
1: ખુશાલ,
0: ના ના હું એમ કહું છું, કઈ ખૂનનો ઈરાદો કે મામલો થોડો હતો? હે સાંભળો શેઠિયાવ, સાંભળો, તમારા ઘરની ધૂળ પર લઈ જવી મારે હરામ છે. ઓ શેઠિયાવ, આ વિજય ચંદ્ર હારે દેશમાં ક્યારે જવાના છો? હે
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ, નિર્લોક પરમાર, વિરલ રાવળ અને પૂનમ ચૌહાણ. વેવિશાળ.

0: જાણે જુઓ માળી, વેશવાળ કહો કે વિવાહ કહો, એકાએક પુરુષ અને કન્યા વચ્ચે થોડા જ હોય છે. કન્યા વરે છે અને પરણે છે સાસરિયાના આખા ઘરને, કુળને, કુળદેવને. હરે માળી ઘરે બાંધેલ ગાયના ખીલાને, એમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાના માવતરને, કન્યાના ભાંડરડાને, કન્યાના સગાવાલાને અને કન્યાના માવતરના આંગણાની લીલી લીંબડી અને પીપળીને.
1: ભાભી, તારનો ભરમ સમજાણો? મારા મોટા ભાઈ પરમદી વિજયચંદ્ર હારે થોરવાર આય આવે છે.
0: ભલે ને લઈને આવે, એમાં હું?
1: મારા ઉપર મોટા ભાઈનો કાગળ છે કે સુશીલાના ઘડિયા લગ્નની તૈયારી રાખવી. સુખલાલ પણ આજે મુંબઈથી આવી ગયા છે.
0: ક્યાં ગયા? રૂપાવતીને?
1: હા, મેં એમને કહી દીધું છે કે સવારે આવી જાય.
0: એ તો આવશે ને માળી.

0: ના ભાંડરડાય છે.
1: આપણે શું કરવું ભાભી?
0: આપણે એમાં ગભરાવાનું શું? હવે તો સુશીલા કે હિમજ કરવાનું છે ને.
1: પણ સુશીલાનું કયું મારા ભાઈ શું કરવાના હતા?
0: દીકરી માથે હેત હશે ને તો કરશે,
1: પણ નહીં કરે તો?
0: તો પાછા જશે. ઉમર લાયક છોકરીને કોર્ટે હાથ નથી લગાડી શકતી
1: ભાભી.
0: તો કોઈની તે શી મગદૂર?
1: આપણને ધમકાવીને મુંબઈ ભેગા કરી જશે તો?
0: ઉપાડીને કોઈ કઈ થોડા લઈ જવાનું હતું, હેવી બીક રાખો માં.
1: લાગે છે કે મારા ભાઈ એમના સ્વભાવ મુજબ તોફાન મચાવશે, ક્યાંક રાજની મદદ લેશે તો?
0: રાજને જવાબ તો સુશીલાએ દેવાનો છે ને.
1: પણ સુશીલા કોના બાવળાના બળે જવાબ દેશે?
0: સુશીલા ટક્કર લેશે સુખલાલના ટેકાથી. એક માણસ મોકલીને સુખલાલને અહીં વેડાસર તેડાવી લ્યો.
1: ઈ હું જવાબ દેશે ભાભી?
0: એને આપણે એક જ વાત પૂછવી છે કે સુશીલાનો હાથ જાલીને ખુવારીને છેલ્લે પાટલે બેસી જવાની તારી ત્રેવડ છે
1: ભાભી?
0: બસ હાનો જે જવાબ સુશીલાને જડે, એની ઉપર સુશીલા કેડ બાંધવી કે ન બાંધવી એનું નક્કી કરી લેશ.
1: ભાભી તમારી વાત સોળ વલા સોના જેવી છે.
0: હોળ વલ્લા સોનાનું હીર તો સુખલાલ અને સુશીલાએ દેખાડવાનું છે ભાઈ.
1: હા એ હાચું.
0: લગનનો લાડવો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો, જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણીનું ઘી. તમારા માનું આત્મું તો બહુ જ ભાગશાળી, પૂરું પુણ્યશાળી. વેશવાળ તૂટ્યાનું ધ્રાસકો એમને ખાઈ ગયો, એની જીવાદોરી અમારી નિમિત્તે કપાણી. એ તો જેવી લેણ દેણ, લેણ દેણ હોય આ લગી સંબંધ હાલે છે ભાઈ. એકબીજા હારું થઈને વપત ઉઠાવી તે લેણ દેણ ના ચોપડા આગળ લખાય છે.
1: ભાભી તેજપુર થી ગાડું આવ્યું છે.
0: શું છે એમાં?
1: કાપડ, ચોખા, તુરદાળ અને બીજી પરચુરણ ચીજ વરા માટે આવી છે. લખે છે કે મુંબઈના કાગળ મુજબ અવસરની બધી ચીજો મોકલી છે.
0: ઠીક ઠીક.
1: આ મુંબઈ થી આવી અને બપોરે તો બે જણ ત્યાં તેજપુર જ તડકો ગાળવાના છે અને રાતે અહીં થોરવાડ આવશે એ મહેતાજીએ લખ્યું છે. મુંબઈથી નીકળી ચૂક્યાનો તાર આવી ગયો છે તે પણ બીડો છે, એટલે હવે તો ચોક્કસ સમજવું.
0: તે અચોક્કસ આપણે ક્યાં સમજ્યાતા ભાઈ? ઉતરાવી દો બધું માલ સામાન.
1: મુહૂર્ત પણ મહેતાએ જોવરાવીને મોકલ્યું છે. આ પરમ દિનો શુભ અવસર છે એમ પણ જણાવ્યું છે.
2: અવસર? હેનો અવસર? માને મુએ તો હજી પાંચ જ દાડા થયા છે, તે હેનો અવસર? કોની હાથેનો અવસર? કઈ ધારણા મનમાં બેહતી નથી. આવનાર બે જણમાં એક તો ચંપક શેઠ, પણ બીજો કોણ? હું કોઈ નવો મૂર્તિયો ચંપક શેઠને મળી ગયો કે વળી પાછો વિજયચંદ્ર જ?
1: ભાભી કાગળમાં આગળ લખ્યું છે કે વિજયચંદ્રનો ખાદીનો જ આગ્રહ હોવાથી બાકીનું બધું કાપડ મુંબઈથી લેતા આવે છે. બેનને માટે તૈયાર.
0: બચ્ચાડા જીવે, એકલે હાથે કેટલી બધી તૈયારી કરી.
1: લ્યો ભાભી આ કાગળ.
0: સુખલાલ, મેં તમને પુરુષ અને કન્યાના સાસરિયા સાથેના સંબંધની વાત કરી, હી બરાબર ગાંઠે બાંધજો. હવે બીજી વાત મેલું છું. પુરુષનો બાપ કાલો ઘેલો હોય તોય કન્યા એની અદબ ભીડીને રોટલો ટીપીને ખવરાવે, ને સ્ત્રીનો બાપ અણ કમાવો ને રખડી પડ્યો હોય તો જમા એને ખંધોલે બિહારીને સંસારના વન પાર કરાવે. ખરું ને ભાઈ? ન જાળવે તો ક્યાં મૂકી આવે? અનાથોના આશ્રમમાં?
2: મોટાબા હું બરાબર સમજુ છું તમે જે કહેવા માંગો છો ને તે.
0: સુખલાલ બેટા, આમ જુઓ, હા બેઠા ઈ મારા દીકરા જેવા દેર અને તમારા તમે જે ગણો તે. કાલ સાંજરે એને આ ઘરના પથરાય કહી દેશે કે નીકળી જા ઓટીવાળ, હાયલો જા, ગમે ત્યાં જા, ને ન જીવાય તો મરી જા.
2: મોટાબા, કાલે આ બધું બનવાનું છે એ હું જાણું છું.
0: મુંજાશું માં, તમારે માથે કોઈ આફત ઓઢાડવી નથી. હા તો તમારા હૈયાને જે આંચકા આંચ સુધી લાગ્યા હોય, જી જી અપમાનોના સુયા ભોકાણા હોય એ તપાસી જોવા કહું છું.
2: મોટાબા.
0: સુખલાલ, મારે એક જ વાત પૂછવી છે.
2: પૂછો, જરૂર પૂછો.
0: જે પડે તે ભગવાનને માટે તમે તૈયાર છો?
2: બા પણ કોને માટે?
0: મારા એકલીના માટે નહીં, અમારા સૌના માટે.
2: અરે તૈયારી ન હોત તો આટલો

0: ઢીલો બનીને લાયગો હું કરવા રે?
1: બાપા તૈયાર છે?
0: પૂછ્યું નથી.
1: પાછા જશો? બાપાને તેડીને આવશો? કાલ સવાર પહેલા આવી શકશો?
0: કાલ સવારે વળી હું છે? અરે હા, હું જરા તમારી દીકરીને મળીને થોડી વાત કરી શકું?
1: તમે કઈ બોલો, એ પહેલા મારી વાત ધ્યાનથી સાંભળો. મારા મોટા બાપુ વિજયચંદ્રને લઈને રાતે જ અહીં આવી જશે. મોટા બાપુ તો મારા લગ્ન વિજયચંદ્ર હારે કરાવી દેવા માંગે છે, અને એમનો એ નિર્ધાર અફરજ છે. હા, અને મારા બાપુ ને મારા ભાભુ પણ મારી સંમતિથી તમારી હારે મારું જીવન જોડવા માટે અટલ છે હો. અને એથી તો એ બે ગ્રહ ત્યાગ કરીને મુંબઈથી અહીં આવ્યા. હવે તમે રૂપાવટી ઝટ જાઓ અને બાપુને તેડીને અહીં આવો. જો આ બાબતમાં મોડું થશે ને તો બાજી પલટી જશે.
0: પણ મારા બાપુની અહીં શું જરૂર છે? અરે હું પોતે જ બધી જવાબદારી મારા માથે લઉં છું, પછી હું છે?
1: ભલે મારું જીવન તમારી હારે જોડાવાનું છે, પણ હું તમારી એકલાની થઈને નહીં જાઉં. બાપુ છે, ભાંડુઓ છે, ઘર છે, અને ઘરમાં વાછડી છે, એટલે મને આવવાનું મન થાય છે.
0: સુશીલા,
1: બાકી મુંબઈ કે કોઈ મોટા શહેરની છોકરી તો એના વરને જ વરે છે હો. અને એમ હોત તો હું તમારી અને રૂપાવટીના ઘરની મમત જ હું કરવા રાખત.
0: પણ માની જેમ જો બાપુ ન હોત તો?
1: તમે ભાગ્યશાળી છો કે બાપુનું છત્ર તમારા માથે છે. મને તો આ 20 વર્ષ સુધી બાપની છાયા નથી મળી. આજે અણનમ ઉભા છે તો એ બાપુના જોરે. સાસરિયામાં બાપુની અમિત દ્રષ્ટિ મારી ઉપર હશે તો હું મને નોદારી નહીં માનું.
0: સુશીલા,
1: મારી કુખેથી સંતાનો અવતરે કે ન અવતરે, પણ તમારા ભાંડેડા એ સૌ મારા જ, આપણા જ સંતાનો છે ને.
0: સુશીલા, પણ બાપુ થોડા ના પાડવાના છે. અરે એમણે તો રૂપાવટીથી નીકળો ને ત્યારે તમને આશીર્વાદ એ કેવડાવ્યા છે.
1: હા, બાપુ મને રક્ષણ દેવાની ના તો નહીં પાડે, પણ એ મને ઘરમાં લેશે કે તરત મારા મોટા બાપુ આપણા સૌ પર તૂટી પડવાના. જે માણસ તમે પુરુષાર્થન વિનાના છો એવું બનાવટી સર્ટિફિકેટ ઊભું કરી શકે એ બીજું હું ન કરી શકે. દાના દુશ્મનને તો પહોંચી વળાય, પણ બહારથી રૂડા દેખાતા અને અંદરથી આંટિયાળા પેટના પોતિકાને તમે શું કરી શકો? પીઠ પરના ઘા એંધાણ વિનાના હોય છે સુખલાલ.
0: તો પછી સુશીલા, હું ભાભુને મળીને નક્કી કરું છું.
1: હજી એ નક્કી કરવાનું બાકી છે શું? કાન ખોલીને બરાબર સાંભળો. જે કરવું હોય હાજ સુધીમાં કરી લેજો. બેસો, હું જ ભાભુને અહીં બોલાવું છું.
0: ભલે.
1: ભાભુ જરા આવશો અહીં? બોલો સુખલાલ, શું કહેવું છે તમારે?
0: મોટા બા, લગ્ન આજે અત્યારે 2 કલાકમાં જ ન કરી લેવાય?
2: હા ભાભી, આ તો આપણને સૂજેલું જ નહીં.
1: પણ મને સૂજેલું હો ભાઈ.
2: તો પછી ભાભી કરી લઈએ, પછી મારા ભાઈ પણ ટાડા પડશે હો ભાભી.
1: ના ભાઈ, કોઈ કાળે એ નહીં બને.
2: પણ કા ભાભી? કેમ, સુખલાલ પોતે તો કબૂલ થાય છે.
1: એમના બાપા કબૂલ થાય તો પણ?
2: પણ સુકામ ભાભી? પણ
1: એના ઘરમાંથી માં મૂઈ છે મારા ભાઈ, ઢોર નથી મૂ. ને બીજું, મારે મારી છોકરીને ચોરી ચૂપીથી નથી પરણાવી.
2: ભાભી,
1: મારી સુશીલાએ કલંકનું કોઈ કામ કર્યું નથી. મારે તો સમસ્ત નાતીલાઓની સાક્ષી જોઈએ. મારે મારી લાડકીના શ્રેષ્ઠ અવસરમાં સૌની આશીષ લેવી છે.
2: ભાભી,
1: હાવના મોં મીઠા કરાવવાના છે. મારે એને માથે રાત નથી લેવડાવી.
2: પણ ભાભી, સારા કામમાં 100 વિઘન.
1: વિઘન તો આવે, વિઘનને વડોટીએ તો જ હારા કામ મીઠા લાગે ભાઈ.
2: ભાભી, બહુ મોટો ખોપ.
1: કાંઈ નહીં થાય ભાઈ, હિંમત રાખો. આપણે ચોર નથી, લૂંટારા નથી, ને અનિતિના કરનારા નથી, પછી બીક કોની છે?
2: પણ રાજની ખટપટો ઊભી થશે તો?
1: અરે ના, રાજવાડા તે બચ્ચાડા જીવ શી ખટપટ કરવાના હતા. દીકરી પુખ્ત ઉંમરની છે અને પોતાના વર ઘર પસંદ કરવાનો હક છે, ને તમે દીકરીના બાપ છો. થોડા કઈ 50 વર્ષના ઠેરવવાના છે?
2: ભાભી, મોટા ભાઈ કોઈ બીજું તૂત તો ઊભું નહીં કરે ને.
1: ભાઈ સુખલાલ, દીપચંદ મામાને મળો, એનો મત મેળવો, મનની નિગંઠ ગાંઠ વાળીને નિર્ણય જણાવો, અને જો પાછા આવવાનું મત બંધાય તો કાલ હવારે વહેલા પહોંચી જજો. બની શકે તો એક ગાડું લેતા આવજો.
0: જી.
1: પાછા

0: હોય તોય તમે મોકળા છો ભાઈ. સુશીલા.
1: હા બાબુ.
0: બેટા કંકુ ચોખા અને ગોળની કાંકરી વાળી થાળી લાવતો. સુકન હાંચવી લઈએ.
2: પહેલા ગણ મોટા બા.
0: જીવતા રહ્યું.
2: પહેલા
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.